આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અહીં સમાપ્ત થાય છે. અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે. આ સાથે જ આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે સોમવાર, જ્યેષ્ઠ દિનાંક 11, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, અધિક જેઠ વદ એકમ, તારીખ 1 જૂન 2026. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે અમારી પ્રથમ પ્રસારણ સભાનો આરંભ કરીએ છીએ. તમે સૂરજનું કિરણ પાઠવ્યું, અમે પલાણ્યા ઘોડા સાત, તમે તેજ લઈ એવું આવ્યા, અમે રંગોની રચી બિચાર. ચંદ્રકાંત શેઠની આ પંક્તિ સાથે અમારી આજની પ્રથમ પ્રસારણ સભાના આરંભે

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની માહિતી. અત્યારે 6:05 ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારાનો આજનો વિષય ભારતીય સંસ્કૃતિના પાયા. વક્તા પનાશર દ્વિવેદી. પ્રસારણ સમય 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુર સરિતા અને 7 સદાબહાર ગીત, જૂની ફિલ્મના ગીતોના કાર્યક્રમ. ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને 9:30. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 9:00. 10:02 સાહિત્ય પત્રિકા અંતર્ગત હિતેશ વ્યાસનું સ્વરચિત કાવ્યપઠન રજૂ થશે. 10:30 અને 11:02 ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીતના કલાકાર દેવર્ષી સોનેજી અને બપોરે 1:10 સુગમ સંગીત રજૂ કરશે વિભૂતિ ધ્રુવ અને વિરાજ બીજલ ઉપાધ્યાય. 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીતો. બપોરે 12:02 સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત જાણીતા ગાયક અને સંગીતકાર શ્રી નૈનેશ જાની સાથેની મુલાકાત રજૂ થશે. 12:30 સહિયર બહેનો માટેના કાર્યક્રમમાં આકાશવાણીના 90 ઉજવણીના સંદર્ભમાં રવિન્દ્ર પરમાર સાથે હિતેશ માવાણીની વાતચીત સાંભળશો. બપોરે 2:40 ગુજરાતી ગીતો. 1:30 જય ભારતી ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ. સાંધ્ય પ્રસારણમાં 5:10 ગુલમહોર અને 8 સુરમાધુરી ફિલ્મ સંગીતના કાર્યક્રમો. લોકસંગીત રજૂ કરીશું 5:45, જે અંતર્ગત પ્રાચીન ભજનો રજૂ કરશે કિશન દંતાણી અને ઘનશ્યામ ગઢવીના સ્વરમાં દુહા અને છંદ રજૂ થશે. યુવા દોસ્તો માટે યુવાણી કાર્યક્રમ 6:30. ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22, જેમાં દેશી કપાસની વીણી વિશે જાણકારી અપાશે. ગુજરાતી ગીતો રજૂ કરીશું 8:30. સ્પોટલાઇટ કાર્યક્રમ 9:15 દિલ્હી કેન્દ્રથી સાંભળશો. 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી

શ્રોતા મિત્રો, પરોઢનો પ્રહર એટલે ઈશ્વર સાથે અનુસંધાન સાધવાની સોનેરી પળ. તો ચાલો આજના દિવસને મંગલમય બનાવવા માટે આપણે સૌ પ્રથમ પ્રભુ ચરણોમાં વંદન સાથે કાર્યક્રમના આરંભમાં ભગવદ્ ગીતાના ભક્તિ યોગને સાંભળીએ. પ્રસ્તુતિ મીનાક્ષી દેસાઈની.

શ્રોતા મિત્રો, આ હતી ભગવદ્ ગીતાના ભક્તિ યોગની રચના અને પ્રસ્તુત કરી રહ્યા હતા મીનાક્ષી દેસાઈ. આ રચના ખરેખર મનને આંતરકોજ તરફ દોરી જાય છે. મિત્રો, ભક્તિ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પરંતુ અહંકારને ઓગાળીને સમર્પણ ભાવ કેળવવો. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, જ્યાં સુધી આત્મતત્વ ચિંત્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. આવા જ પરમ તત્વને આરાધતી નરસિંહ મહેતાની રચના સાંભળીએ નારાયણ સ્વામીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપણી ભક્તિ પરંપરામાં સતી અને સંતોની વાણીનું એક વિશિષ્ટ સ્થાન છે. ભક્તિનો માર્ગ એ સત્તા, વૈભવ કે રાજપાટથી પર માત્ર અને માત્ર શરણાગતિનો માર્ગ છે. આવો જ એક આત્મિક પલટો રાજા માલદેના જીવનમાં આવ્યો. ભક્તિના અગમ્ય અને રહસ્યમય માર્ગની અનુભૂતિ કરાવતી રૂપાંદે શાહની રચના સાંભળીએ, જેમાં સંસારની મોહમાયા છોડીને પરમ તત્વ તરફ જવાના માર્ગની એટલે કે પંથની વાત છે. સ્વર ઇન્દિરા શ્રીમાળીનો છે.

શ્રોતા મિત્રો, જ્યારે પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ ભક્તિ બની જાય છે, અને જ્યારે ભક્તિમાં સર્વસ્વ સમર્પણ થઈ જાય ત્યારે એ મીરા બની જાય છે. રાણાના મહેલોના વૈભવને ઠોકર મારીને હાથમાં એકતારો લઈ શ્યામ રંગમાં સમર્પિત મીરાના ભજનો એ માત્ર કવિતા નથી, પરંતુ કૃષ્ણ પ્રેમનો જીવંત દસ્તાવેજ છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ મીરાબાઈની ભક્તિ રચના નયન પંચોલીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, સંત પરંપરા અને ભક્તિ સાહિત્યમાં કવિ પિંગળની વાણીનું એક વિશિષ્ટ અને આદરણીય સ્થાન છે. તેમની રચનાઓમાં સંસારની નશ્વરતા, ચેતવણી અને આત્મજ્ઞાનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે, જે ભલભલા અહંકારી માનવીને પણ વિચારતા કરી મૂકે. કાર્યક્રમના અંતમાં પિંગળની રચના સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક લઘુ વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય ભારતીય સંસ્કૃતિના પાયા. વક્તા છે પરાશર દ્વિવેદી.
1: ભારતીય સંસ્કૃતિના પાયા. ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખાણ મેળવવી હોય તો તે સંસ્કૃતિના કેન્દ્રીય મહત્વના ઘટકો જાણવા જોઈએ. જીવનને કેવી રીતે ઘડે છે તે સમજી લેવું જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ આત્મતત્વને જ કેન્દ્રમાં રાખીને વાત કરે છે. જીવન દ્વારા ચેતનાના વિકાસ દ્વારા આત્મતત્વનો વધુને વધુ આવિર્ભાવ પામે તે તેનું લક્ષ્ય છે. આપણી સંસ્કૃતિના માનવામાં આવેલા ક્રમિક વિકાસના ચાર તબક્કાઓ, પ્રથમ વૈદિક કાળનો, બીજો પૌરાણિક કાળનો, ત્રીજો હાલનો વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયનો અને આવનારો ચોથો તબક્કો તે અતિમાનસ સૃષ્ટિનો કે જ્યાં માનવજાતિ એક મહત્તર, ઉચ્ચતર અને દિવ્ય જીવન પામશે. આપણી આ માન્યતા સાચી પુરવાર થઈ રહી છે. તો ભારતીય અધ્યાત્મમાં બૌદ્ધિક, નૈતિક, ચૈતસિક વિકાસ કરતાં કરતાં આધ્યાત્મિક સત્ય પ્રાપ્ત થઈ શકે છે. સંસ્કૃતિના સંસ્કારો દ્રઢ કરીને આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. અને જ્યાં સુધી આવું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેનો સતત અભ્યાસ કરવો એ વિચાર પણ પાયામાં રહેલો છે. અધ્યાત્મનો પ્રભાવ સતત રહે માટે સમસ્ત જીવન દ્વારા ધર્મ પ્રગટ થાય એવો ભાર મૂકવામાં આવ્યો. પરંતુ આ તો એક સંસ્કૃતિના વચગાળાનો તબક્કો છે. અંતે તો સાચા આધ્યાત્મિક સત્યોને ઝીલીને પરમ સત્યને પામવાનું રહેશે. આ ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ભારતીય સંસ્કૃતિએ જીવનના બધા જ પાસાઓનો અભ્યાસ કર્યો છે જે આપણે જોયું. ભાગ્યે જ કોઈ એવો ધર્મ હશે જે આટલા સુવ્યવસ્થિત અને વિશાળ પાયા ઉપર સમગ્ર પ્રકૃતિને આધ્યાત્મિક કરી અસીમ ચેતનાને અનુરૂપ ઘાટ આપવાની સાધના કરી હોય. આધ્યાત્મિકતા એટલે મન અને જીવનથી કંઈક વધારે મહત્તર છે તેનો સ્વીકાર અને તેનો અનુભવ, એ જ ભારતીય સંસ્કૃતિનું ખાસ હાર્દ છે. હજારો વર્ષથી જીવંત રહેલી અને વિકાસ પામતી રહેલી ભારતીય સંસ્કૃતિના મૂળમાં આધ્યાત્મિક અભિપ્સા ચાલક બળ બની રહેલી છે. અને ક્રમિક આવિર્ભાવ દરમિયાન ધર્મ ભલે આધ્યાત્મિક આવેગનું અપૂર્ણ સ્વરૂપ હોય છતાં માનવ મનનો પ્રથમ નિવાસી છે. આમ એક વ્યાપક ધાર્મિક અને તાત્વિક સંસ્કૃતિની જરૂરત ઊભી થઈ. એ પામવા માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સહજ રીતે ભારતીય માણસમાં ગોઠવાઈ ગયો છે. એ માને છે કે મન, જીવન, શરીર એ માણસના સાધનો છે, સાધ્ય નથી, અને આ સાધનો પણ છેલ્લા અને સર્વોચ્ચ નથી. ભારતીય સંસ્કૃતિનું બીજું લક્ષણ છે તેની પ્રચંડ પ્રાણશક્તિ, અખૂટ જીવનશક્તિ, જીવનના આનંદ માટેની ક્ષમતા અને વિપુલ પ્રમાણમાં સર્જકતા. આપણે જોઈએ કે કેટલી બધી વિવિધતા સંસ્કૃતિએ વિકસાવી છે. રાજ્યો અને સામ્રાજ્યો, તત્વજ્ઞાન, ઉત્પત્તિશાસ્ત્ર, વિજ્ઞાનો, માન્યતાઓ, કળાઓ, કાવ્યો, મહાલયો, મંદિરો, મહેલો, સંઘો, સમાજો, ધાર્મિક પંથો, કાયદાના નિયમો, કર્મકાંડો, યોગની પદ્ધતિ, રાજનીતિ, વહીવટ, વ્યાપાર, હસ્તકલાઓ, ઉદ્યોગો, આરોગ્યની પદ્ધતિઓ, કંઈ અંત વગરની વિપુલતા છે. આ શરીરનું બળ ક્યાં છે? ઊંડાણથી જોઈએ તો ભારતીય માણસમાં ઈશ્વર પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, એના નક્કર અસ્તિત્વનો સદાય સ્વીકાર કરવામાં આવેલો છે. ભારતીય વ્યક્તિની અંગત ક્ષમતા સાથે પરમ તત્વની મદદ સદાય મળતી રહી છે અને એનું પરિણામ છે ભારતીય સંસ્કૃતિની તાજગી અને વિકાસ અને વિપુલતા. ત્રીજું લક્ષણ તે ભારતની બળવાન બુદ્ધિમત્તા. સાદી છતાં વૈભવશાળી, ખડતલ છતાં સૂક્ષ્મ, શક્તિશાળી છતાં કોમળ, સિદ્ધાંતની બાબતમાં નક્કર અને વિગતો જાણવામાં જિજ્ઞાસુ. આથી જ સત્યના પાયા ઉપર વ્યવસ્થા અને ગોઠવણી થતી હતી. આમ ભારતીય સંસ્કૃતિ તેમાં આત્મતત્વ, પ્રાણતત્વ અને મેગા ઉપર આધારિત અને તેની માસ્ટરકી જેવું સફળ સાધન તે ઇતર ધર્મો માન્યતાઓને સહજ રીતે સ્વીકારીને પછી તેને પોતાના કંડારેલા રાજમાર્ગ ઉપર લાવવો

0: આ એક હજારો વર્ષથી આપોઆપ ચાલી આવતી પ્રક્રિયા રહેલી છે, જેથી કરીને બદલાતા જતા સમય સંજોગો પ્રમાણે લવચીક એવી આપણી સંસ્કૃતિ પણ ફેરફાર સ્વીકારે છે અને એ જ તેનું સાતત્ય છે. આમ ભારતીય સંસ્કૃતિના પાયાના લક્ષણો અંગે સારાંશ જોઈએ તો ભારતીય સંસ્કૃતિને જીવનને સમગ્ર રીતે સુગઠિત કરવાનો સર્વાંગી પ્રયત્ન કરેલો છે. ભારતીય સંસ્કૃતિએ માનવ પ્રકૃતિ અનુસાર યોગ પ્રણાલી ગોઠવી છે. ચિંતનશીલ બૌદ્ધિક માનવ માટે જ્ઞાનયોગ, ક્રિયાશીલ માનવ માટે કર્મયોગ અને લાગણી.
1: અમૃતધારા અંતર્ગત ભારતીય સંસ્કૃતિના પાયા એ વિષય પર પરાશર દ્વિવેદીનો વાર્તાલાપ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર કવિતા કૃષ્ણમૂર્તિ, સ્વરકાર સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના કલાકાર હતા કવિતા કૃષ્ણમૂર્તિ, સ્વરકાર સતીશ ભાટિયા. અને મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે આપને લઈ જઈએ છીએ જૂની હિન્દી ફિલ્મી ગીતોની સફરે. કાર્યક્રમ છે સુર સરિતા. સૌ પ્રથમ સાંભળીએ મધર ઇન્ડિયા ફિલ્મનું ગીત, લતા મંગેશકર, ઉષા મંગેશકર અને મીના મંગેશકરના સ્વરમાં. શબ્દરચના શકીલ બદાયુની, સંગીત નૌશાદનું.

શ્રોતા મિત્રો, સુમન કલ્યાણપુરે ગાયેલા આ ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે સવારના 6:55 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ

0: एषा वयोवृद्ध गायिका प्रसिद्धा आसीत्। अपि च आईपीएल क्रिकेट क्रीडायां गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे अन्तिमस्पर्धायां गुजरात टाइटन्स दलं पञ्चस्तोभैः पराजित्य गतविजेतृदलेन रॉयल चैलेंजर्स बेंगलुरु इत्यनेन अस्य वर्षस्य श्रृंखलापि विजिता इति वार्ताः।
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી શ્રોતા મિત્રો, ફરી એકવાર માણીએ જૂની ફિલ્મના ગીતો. કાર્યક્રમ છે સદાબહાર ગીત. સૌપ્રથમ સાંભળીએ આર ડી બર્મનના સંગીત નિર્દેશનમાં મજરૂહ સુલતાનપુરીની ગીત રચના. ફિલ્મ છે આંચલ અને ગાયક કલાકાર લતા મંગેશકર.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ભાભી કી ચુડિયા ફિલ્મનું ગીત. ગીતકાર નરેન્દ્ર શર્મા, સંગીતકાર સુધીર ફડકે.

શ્રોતા મિત્રો, લતા મંગેશકરે ગાયેલ ભાભી કી ચુડિયા ફિલ્મના આ ગીત સાથે જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેશભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: વસ્તી ગણતરી નિયામક સુજલ મહેત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે. છેલ્લા 3 દિવસમાં 1 પણ સિંહનું મૃત્યુ થયું નથી. 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે. ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે.
2: ગીર સેન્ચુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી. હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે. ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહીં હુઈ હૈ. 500 સે જ્યાદા જો લાયન હે ઉનકા ડીટિકિંગ ઓર ડીવોર્મિંગ પ્રોસેસ કી ગઈ હૈ ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હૈ સભી તંદુરસ્ત હૈ ઓર 1-2 દિન મે હી ઉનકો રિલીઝ કિયા જાયેગા.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બોપલઘુમા સ્થિત આરોહી ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
3: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં આ કાર્યક્રમ થઈ રહ્યો. સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું એ પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે. અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો
0: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટી

0: માં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે. અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી દવાઓ ઉપર સ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiinews_abadને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરના 37 બોલના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોઝ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 79 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવીને લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશીને સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જાહેર કરવામાં આવ્યા. તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગિસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.88% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4થા ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964ના દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.
1: एक टीम में थोड़ा सा साउथ गुजरात रीजन में हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि नर्मदा, तापी और दाम इत्यादि. इसी के साथ ही अगर टेम्परेचर्स की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं, 2-3 डिग्री. अहमदाबाद का भी डाउन हुआ है. और जो अभी थोड़ा सा अनटेंडेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9 लाख चेंज रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा. उसके बाद फिर से ड्रॉप है 2-4 डिग्री का टेम्परेचर मैक्सिमम टेम्परेचर में. और जहाँ तक वेदर की बात है तो जनरली क्लाउडी स्काई रहेगा.
0: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના 1લા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ

સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. સૌ પ્રથમ સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં માધવ રામાનુજની ગીત રચના.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશ જોશીની ગીત રચના આકાશવાણી અમદાવાદ ગાયકવૃંદના કલાકારોના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ગુજરાતી ગીતો સાથે આપને ફરી મળીશું 9:30. અત્યારે સવારના 7:45 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશમાં ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગ લિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી એઆઈએડીએમકેના સાંસદ સીવી ષણમુગના રાજીનામા માંથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના યુબીટી 4 અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો.

આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી

0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઈરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તહેરાન માટે નાણાકીય લાભો પર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઈરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાકીય જોગવાઈઓ સામેલ નથી. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિફકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તહેરાન કોઈપણ સોદાની મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950 થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937 રોજ બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ સુમન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ આઈપીએલ ક્રિકેટમાં આરસીબીની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આરસીબી ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, આરસીબી સતત બીજી વાર આઈપીએલ ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે આરસીબી ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા, હવે 12 મહિનાને તસવીરો સાથે મુખ્ય મથાળું બનાવ્યું છે. નવ ગુજરાત સમયે બેંગ્લોરનો વિરાટ વિજય, સળંગ બીજીવાર તાજ અને ફૂલછાબે આરસીબી ધુરંધર 2 ફરી આઈપીએલ કિંગને હેડલાઇન બનાવી છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: મિત્રો, અત્યારે સવારના 8 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ.
2: सुनिए, क्या आपने पीएम सूर्य घर मुफ्त बिजली योजना के बारे में सुना है?
3: भारत सरकार का लक्ष्य सोलर पावर से बिजली बिल जीरो करने का भी है.
2: इससे आपका घर सूर्य घर बन जाता है, माने बिजली बिल जीरो. और अतिरिक्त बिजली पैदा हुई तो बिजली ग्रिड को बेचकर पैसे भी कमा सकते हैं. तो बैठे क्यों हो, अभी रजिस्टर करो PM सूर्य घर .gov.in पर.

0: तो हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, इसलिए मुझे यानी अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો.
4: શબ્દોમાં મહેકતી યાદો, આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો, બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
5: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
4: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે. સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતાઓને અમારા આકાશવાણીના સ્ટુડિયોમાંથી પ્યાર ભર્યા નમસ્કાર. મિત્રો, આજે કેલેન્ડરના પાના પર કેટલીક એવી મહાન વિભૂતિઓ અને ખાસ દિવસો અંકિત થયેલા છે જેમણે આપણા સમાજ, સંસ્કૃતિ અને હિન્દી સિને જગતને અપ્રતિમ ભેટ આપી છે. તો ચાલો યાદોના ઝરૂખેથી આજની સફર શરૂ કરીએ. પરંતુ તે પહેલાં જે માધ્યમથી આપણી વચ્ચે સંવાદનો સેતુ રચાય છે તે આકાશવાણીની વાત કરવી છે. બહુજન હિતાય, બહુજન સુખાય એ માત્ર આકાશવાણીનો મંત્ર નથી, પરંતુ ભારત વર્ષના કરોડો હૃદયોને ધબકતું રાખે છે એવો મંત્ર જેણે છેલ્લા 9 દાયકાથી દેશના ખૂણે ખૂણાને એક તાતણે બાંધીને રાખ્યો છે. અનેક પેઢીઓની સાક્ષી, શબ્દ અને સૂરની સરવાણી આકાશવાણી. આકાશવાણી પોતાની ગૌરવવંતી, યશસ્વી અને અવિરત 90 વર્ષની પ્રસારણ યાત્રા પૂર્ણ કરીને એક નવો ઇતિહાસ રચી રહી છે. ટેકનોલોજી બદલાઈ, દુનિયા ડિજિટલ થઈ, FM અને એપ્સના જમાના આવ્યા, પણ આકાશવાણીની ગરિમા, એની વિશ્વસનીયતા આજે પણ અડીખમ છે. આજે જ્યારે કોઈ સમાચાર આકાશવાણી પરથી પ્રસારિત થાય છે ત્યારે તેની સત્યતા પર આખો દેશ અડગ વિશ્વાસ કરે છે અને એ જ આકાશવાણીની ખરી કમાણી છે. તો શ્રોતા મિત્રો, આવો આપણે સૌ સાથે મળીને આ અવાજના ગૌરવને સલામ કરીએ. ચાલો આકાશવાણીના 90 વર્ષના અવિરત યજ્ઞને હૃદયપૂર્વક બિરદાવીએ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કવિ ખુશી કવિ ગમ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: વસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: શ્રોતા મિત્રો, સ્વાસ્થ્ય અને વાત્સલ્યનો ઉત્સવ એટલે વિશ્વ દૂધ દિવસ. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે. જીવનની શરૂઆત જ્યાંથી થાય છે એ અમૃત એટલે દૂધ. માત્ર પોષણ જ નહીં, પરંતુ માતાના વાત્સલ્ય અને પ્રકૃતિના આશીર્વાદનું પ્રતીક એટલે દૂધ. જેમ સમગ્ર વિશ્વની એક તાંતણી બાંધવા માટે કોઈ સરહદો નડતી નથી, તેમ જ માનવજાતના સ્વાસ્થ્યની ચિંતા કરતા સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને દૂધને માત્ર એક આહાર નહીં પરંતુ વૈશ્વિક ખોરાક તરીકેનું સન્માન આપ્યું છે. અને એટલે જ 2001 વર્ષથી દર વર્ષે 1 જૂન વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શ્વેત ક્રાંતિને પણ યાદ કરવાનો અવસર બની રહે છે. આ વર્ષની એટલે કે 2026 વર્ષની વિશ્વ દૂધ દિવસની થીમ છે સેલિબ્રેટિંગ વુમન ફાર્મર્સ. જેમ માટી સાથે લોહીનું સગપણ બાંધીને અન્નપૂર્ણા બનેલી નાની ખેતરોને હળિયારા રાખે છે, તેમ જ પશુપાલન અને ડેરી ઉદ્યોગના શ્વેત અમૃતથી પણ એ નારી સિંચન કરે છે. સાંભળીએ દૂધ કા કર્ઝ ફિલ્મનું ગીત એસ જાનકી અને મોહમ્મદ અઝીઝના સ્વરમાં.

જેમના લોહીમાં સાહિત્ય અને સંસ્કાર વહેતા હતા અને જેમણે બ્રિટિશ શાસનકાળમાં પ્રથમ ભારતીય આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાં પ્રથમ ભારતીયનું જેણે ગૌરવ પ્રાપ્ત કર્યું અને ગુલામીની બેડીઓમાં જકડાયેલા ભારતનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું એવા મહાન વિચારક, લેખક અને રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરની આજે જન્મજયંતિ છે. દેશભક્તિ અને જ્ઞાનના એ સૂર્યને આજે શતશત નમન. તો શ્રોતા મિત્રો, આજે ભારતીય સિનેમાના આકાશમાં એક અનોખા તેજસ્વી નક્ષત્ર સમાન અને હિન્દી સિને જગતના ગરિમામય કલાકાર નરગિસ દત્તજીની સ્મૃતિઓને

વાંચવાનો પણ આજે અવસર છે. આજે તેમની જન્મજયંતિ. 1 જૂન 1929 રોજ જન્મેલા ફાતિમા રશીદ, જેઓ સિને જગતમાં નરગિસ તરીકે ઓળખાયા, તેમણે ભારતીય પડદા પર સ્ત્રી પાત્રોને એક નવા આત્મવિશ્વાસ અને ખુદ્દારી બક્ષી. 1950 અને 60ના દાયકાના લોકપ્રિય અભિનેત્રી તરીકે તેમણે કોમેડીથી લઈને ગંભીર સાહિત્યિક વિષયો સુધીની દરેક શૈલીમાં પોતાની અભિનયની અદ્ભુત વૈવિધ્યતા સાબિત કરી. વર્ષ 1949ની ફિલ્મ બરસાતનું દ્રશ્ય તો તમને યાદ જ હશે, જેમાં રાજકપૂર સાહેબ એક હાથમાં વાયોલિન અને બીજા હાથમાં નરગિસજીને પકડીને ઊભા છે. આ દ્રશ્ય એટલું જીવંત અને પ્રભાવશાળી હતું કે તે કાયમને માટે આરકે ફિલ્મ્સનો સત્તાવાર લોગો બની ગયો. રાજકપૂર અને નરગિસજીની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પડદા પર જાદુ વેરતી હતી, જે અંદાઝ, આવારા, શ્રી 420 અને ચોરી ચોરી જેવી ફિલ્મોમાં આજે પણ સુવર્ણ અક્ષરે અંકિત છે. સાંભળીએ આ આઇકોનિક ગીત મન્ના ડે અને લતા મંગેશકરના સ્વરમાં.

મધર ઇન્ડિયા મહેબૂબ ખાનની આ ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મમાં રાધાનું પાત્ર ભજવીને તેઓ વૈશ્વિક સ્તરે અમર થયા. તેમની કારકિર્દીની અંતિમ ફિલ્મ રાત ઓર દિનમાં તેમણે બેવડું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીનું અત્યંત જટિલ પાત્ર ભજવી અને તેમના અભિનયની ઉત્કટતા દર્શાવી. આ અદ્ભુત પ્રદર્શન માટે તેમને દેશનો સર્વપ્રથમ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તો કલાના ક્ષેત્રમાં તેમના અભૂતપૂર્વ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર તેઓ હિન્દી સિનેમાના સૌપ્રથમ અભિનેત્રી હતા. આવો સિનેમાના આ શાશ્વત અને પ્રેરણાદાયી શિખરને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક નમન કરીએ અને સાંભળીએ તેમની યાદોથી મહેકતું ચોરી ચોરી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, શ્રી 420 ફિલ્મના ગીતના ગાયક કલાકારો હતા મન્ના ડે અને લતા મંગેશકર. આપણે નરગીસજીને યાદ કરી રહ્યા છીએ.

શ્રોતા મિત્રો, આપણે હિન્દી સિને જગતમાં નરગિસજીને યાદ કરી રહ્યા હતા, તો હિન્દી સિને જગતનો આજે એક સુર પણ ગઈકાલે આથમી ગયો છે. હિન્દી સિનેમાના સુવર્ણ યુગના ખૂબ જ જાણીતા અને ઉત્કૃષ્ટ ગાયિકા સુમન કલ્યાણપુરજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. પોતાના સુરીલા, મધુર અને દિવ્ય અવાજથી અનોખી ઓળખ ઊભી કરનાર સુમન કલ્યાણપુરજીએ 1950, 60 અને 70ના દાયકામાં અસંખ્ય યાદગાર ગીતો આપ્યા. મોહમ્મદ રફી, મુકેશ અને મન્નાડે જેવા દિગ્ગજ ગાયકો સાથેના તેમના યુગલ ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. વર્ષ 2023માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સુમન કલ્યાણપુરજી સદેહ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના ગીતોના સૂર હંમેશા જીવંત રહેશે. આવો શ્રોતા મિત્રો, સુમન કલ્યાણપુરજીની દિવ્ય સ્મૃતિને નમન કરતા સાંભળીએ તેમનો જ ગાયેલો એક અમર સ્વર.

શ્રોતા મિત્રો, આજે 1 જૂન એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નીલમ સંજીવ રેડ્ડીજીની પુણ્યતિથિ. એક કુશળ વહીવટકર્તા, પ્રખર દેશભક્ત અને જનતાના નેતા તરીકે દેશની સેવામાં તેમનું પ્રદાન અવિસ્મરણીય રહ્યું છે. તેમની રાજકીય સફર ગ્રામીણ સ્તરથી શરૂ થઈને દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી. તેઓ આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી, લોકસભાના અધ્યક્ષ અને ત્યારબાદ ભારતના એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા જેઓ બિનહરીફ ચૂંટાયા હતા. તેમની સાદગી, નિષ્પક્ષતા અને લોકશાહીના મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આજે તેમની પુણ્યતિથિ પ્રસંગે આકાશવાણી પરિવાર આ રાષ્ટ્રના પનોતા પુત્રની પવિત્ર સ્મૃતિને કોટી કોટી વંદન કરે છે. સાંભળીએ પરિણય ફિલ્મનું ગીત શર્મા બંધુના સ્વરમાં.

सवारे सवारे सवारे सवारे।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. આપને માટે ફરી એકવાર રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌપ્રથમ સાંભળીએ સુપર્ણા બેનર્જીના સ્વરમાં વિનોદ જોશીની ગીત રચના.

શ્રોતા મિત્રો, આ હતી કમલેશ સોનાવાલાની ગીત રચના, યુગલસ્વર નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાનો હતો. અને હવે તુષાર શુક્લની ગીત રચના.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ ડોક્ટર ચંદ્રશેખર ઠક્કરની રચના હંસા દવેના સ્વરમાં.

શ્રોતા મિત્રો, સમૂહ સ્વરોમાં ગવાયેલી સુરેશ દલાલની આ ગીત રચના સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: શ્રોતા મિત્રો, અત્યારે સવારના 10 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં આજે સામાન્ય વધારા સાથે કારોબાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2% વધુનો વધારો. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષે નિધન. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું. ભારત અને બાંગ્લાદેશ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં તેમની દ્વિવાર્ષિક ડિરેક્ટર જનરલ સ્તરની સરહદી વાટાઘાટો કરશે. મ્યાનમારમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં 45થી વધુના મોત, અંદાજે 70 ઘાયલ. ઇરાન સાથેના પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા.

0: રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલ અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. ગોધરા અમદાવાદ હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી થઈ રહી છે. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
3: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતુ જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આવો સર્વપ્રથમ માણીએ હિતેશ વ્યાસના હેતથી તરબતર સ્વરચિત કાવ્યપાઠ.
4: નમસ્કાર મિત્રો, હું હિતેશ વ્યાસ રજૂ કરું છું મારા કેટલાક ગીતો અને કવિતાઓ. આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. એક ગીત છે, કોઈ ઉભડક ઉભડક જીવે, એકી શ્વાસે પીવાનો એ ફૂંકી ફૂંકી પીવે, કોઈ ઉભડક ઉભડક જીવે. ને આમ કિનારે ઊભા રહીને ક્યાં લગ જોયા કરશો, આમ કિનારે ઊભા રહીને ક્યાં લગ જોયા કરશો, રામ કહીને કૂદકો મારો ડૂબશો કાં તો તરશો, રામ કહીને કૂદકો મારો ડૂબશો કાં તો તરશો. સ્પષ્ટ બે જ પરિણામો છે આ, તો પણ શાને બીવે, કોઈ ઉભડક ઉભડક જીવે, કોઈ ઉભડક ઉભડક જીવે. ને પાર થયેલો કોઈ ખલાસી કહી ગયો છે યુક્તિ, પાર થયેલો કોઈ ખલાસી કહી ગયો છે યુક્તિ, ડૂબશે એનો જીવ છૂટશે તરશે એને મુક્તિ, ડૂબશે એનો જીવ છૂટશે તરશે એને મુક્તિ. ને ત્રણેય કોરથી ફાટ્યો છે સઢ, તો પણ જોને શીવે, કોઈ ઉભડક ઉભડક જીવે, કોઈ ઉભડક ઉભડક જીવે. એક મજૂરની દીકરીનું ગીત છે, એ તરફ આપને લઈ જાઉં. કે આખો દી ઊંચકેલી ઈંટોના થાકને દેશે એ ઉલટો આઘાત, આખો દી ઊંચકેલી ઈંટોના થાકને દેશે એ ઉલટો આઘાત. તમે કરશો ના પરીઓની વાત, તમે કરશો ના પરીઓની વાત. ને ડગલે ને પગલે જ્યાં ઉડતા હો રંગ તમે વાર્તાઓ એવી ના લાવશો, ડગલે ને પગલે જ્યાં ઉડતા હો રંગ તમે વાર્તાઓ એવી ના લાવશો. જીવતરમાં જેના પણ ઉગ્યા હો થોર તમે આવતી એવી સંભળાવજો, જીવતરમાં જેના પણ ઉગ્યા હો થોર તમે આપવીથી એવી સંભળાવજો. વાસ્તવના ધગધગતા તડકાની સામે આ કલ્પનની શું છે વિષાદ, તમે કરશો ના પરીઓની વાત, તમે કરશો ના પરીઓની વાત. ને અધકચરા મારા આ ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોડ્યા, અધકચરા મારા ફેફસામાં દુનિયાએ સિમેન્ટી સપનાઓ ખોડ્યા. ઇસ્કૂલે જાતિયા છોકરીઓ દેખીને રેતીમાં દફતર મેં દોર્યા, ઇસ્કૂલે જાતિયા છોકરીઓ દેખીને રેતીમાં દફતર મેં દોર્યા. નાનકાને રાખવામાં દીતો નીકળે છે પણ કેમ કરી કાઢું આ રાત, તમે કરશો ના પરીઓની વાત, તમે કરશો ના પરીઓની વાત. ને પરસેવે રેપ જેવ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના ઝબલામાં દાળ, પરસેવે રેપ જેવ રોટલીઓ હોય અને પ્લાસ્ટિકના ઝબલામાં દાળ. કપચીને રેતીમાં રમતીએ હોય તો એ કેટલુંક સમજે આ બાળ, કપચીને રેતીમાં રમતીએ હોય તો એ કેટલુંક સમજે આ બાળ. કે તારા તબડકાને કહેજે ને માં હવે ઉચકી લે આપણી આ જાત, તમે કરશો ના પરીઓની વાત,

કરશો ને પરીઓની વાત. હવે એક પંખીના ગીત તરફ તમને લઈ જવા છે. કોઈ પંખીને એવું કંઈ પૂછતા નહીં કોઈ દી, કોઈ પંખીને એવું કંઈ પૂછતા નહીં કોઈ દી કે માથે આ કેવડું આકાશ છે, ક્યાં ક્યાં એ આજ લગી ઉડીને આવ્યા ને આગળ ક્યાં ઉડવા અવકાશ છે. કોઈ પંખીને એવું કંઈ પૂછતા નહીં કોઈ દી કે માથે આ કેવડું આકાશ છે. ને સ્ટોરરૂમ બોરરૂમ માળામાં હોય નહીં, હોય નહીં દાણાના કોઠા. સ્ટોરરૂમ બોરરૂમ માળામાં હોય નહીં, હોય નહીં દાણાના કોઠા. સાતે પેઢીના વળી દાણા હો તોય નહીં એવા પંખીને ગણે મોટા. સાતે પેઢીના વળી દાણા હો તોય નહીં એવા પંખીને ગણે મોટા. બાપુજી વારસામાં મોટું આકાશ દઈ ગુજર્યા હો એવી કંઈ જાણ છે. કોઈ પંખીને એવું કંઈ પૂછતા નહીં કોઈ દી કે માથે આ કેવડું આકાશ છે. અને ભાડ્યું છે પંખીને ચિંતાઓ કરતા કે મોટું થઈ ઈંડું શું થશે. ભાડ્યું છે પંખીને ચિંતાઓ કરતા કે મોટું થઈ ઈંડું શું થશે. ભરભાદર થશે ને દૂર લગી ઉડશે ને ઉડીને પરદેશે જાશે. પંખી કીએ સગડી આ ચિંતાઓ જાણે કે પિંજરનો લાગે આભાસ છે. કોઈ પંખીને એવું કંઈ પૂછતા નહીં કોઈ દી કે માથે આ કેવડું આકાશ છે. ને ભગલાભાઈ રોજ રોજ ઉઠીને દીપૂરતા દાણા જે નાખે તે ખાય છે. ભગલાભાઈ રોજ રોજ ઉઠીને દીપૂરતા દાણા જે નાખે તે ખાય છે. કોઈ દી જો ભૂલથી એ ઝાઝુ નાખે ને તો પંખી ક્યાં આરે લઈ જાય છે. કોઈ દી જો ભૂલથી એ ઝાઝુ નાખે ને તો પંખી ક્યાં આભ હારે લઈ જાય છે. કે છેડો ક્યાં આભનો ને ક્યાંથી મંડાય એવો જાણવાનો ક્યાં કોઈ પ્રયાસ છે. કોઈ પંખીને એવું કંઈ પૂછતા નહીં કોઈ દી કે માથે આ કેવડું આકાશ છે. તો મિત્રો હવે બીજા એક પંખીના ગીત તરફ તમને લઈ જવા છે. કે વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર કાં તોડ્યું. વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર કાં તોડ્યું. નિષ્ઠુર આ દુનિયાની સામે જે રક્ષણ છે એવું કવચ કેમ છોડ્યું. વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર ક્યાં તોડ્યું. ને પ્રેમાળ માલિકની કેવી દયા કે સમયસર મળી જતા દાણા. પ્રેમાળ માલિકની કેવી દયા કે સમયસર મળી જતા દાણા. બોલો આ સાહેબીને છોડીને જાશું તો નાખીશું ક્યાં જઈ ઠેકાણા. બોલો આ સાહેબીને છોડીને જાશું તો નાખીશું ક્યાં જઈ ઠેકાણા. ને ઉડવાનું સપનું તો આવે, ઉડવાનું સપનું તો આવે તે એને હકીકતની સાથે ક્યાં જોડ્યું. વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર ક્યાં તોડ્યું. ને પછી પંખી જવાબ આપે છે કે પાંખો મરડીને એ નાનકડું પંખી કંઈ બોલ્યું છે ઘોષણાની જેમ. પાંખો મરડીને એ નાનકડું પંખી કંઈ બોલ્યું છે ઘોષણાની જેમ. વાંદરાને કૂદવાનું, માછલીને તરવાનું, પંખીને ઉડવાનું એમ. અમથું ન આવે કંઈ ઉડવાનું સપનું, મેં પિંજરને તોડ્યું તો તોડ્યું. વયોવૃદ્ધ પંખી એક નાનકડા પંખીને પૂછે આ પિંજર ક્યાં તોડ્યું. ને સોનાની સાંકળમાં બંધાઈ લાગી છે તમને આ સાંકળની માયા. માયાને તોડીને પિંજરને છોડીને ઉડવાના સપના ના આયા. માયાને તોડીને પિંજરને છોડીને ઉડવાના સપના ના આયા. બે મુઠ્ઠી દાણાની લાલચમાં આવીને આકાશી સપનાને છોડ્યું. વયોવૃદ્ધ પંખી એક નાનકના પંખીને પૂછે આ પિંજર ક્યાં તોડ્યું. એક નઝમ તરફ મિત્રો આપને લઈ જવા છે. અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે. અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે. અમારાથી કાંઈ ન ઉત્તમ થવાનું. ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું. અમારા તો ઈચ્છા ને સપના એ મધ્યમ. સરેરાશ આવક, સરેરાશ જાવક, સરેરાશ જીવનના આખું જવાનું. સરેરાશ આવક, સરેરાશ જાવક, સરેરાશ જીવનના આખું જવાનું. ન ટોચે જવાશે, ન ઘાટીને જોશું, આ ચાલે છે એમ જ ચલાય જવાના. અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે. નથી નાસ્તિકોમાં અમારી ગણતરી. નથી ક્યાંય મીરા કે નરસિંહની તોલે. નથી નાસ્તિકોમાં અમારી ગણતરી. નથી ક્યાંય મીરા કે નરસિંહની તોલે. અમારી તો શ્રદ્ધા ને શંકા એ મધ્યમ નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના. અમારી તો શ્રદ્ધા ને શંકા એ મધ્યમ નથી મોક્ષ કાજે.

આજે પ્રયત્નો થવાના ન કોઈ બગાવત ન કોઈ સમર્થન, ન કોઈ બગાવત ન કોઈ સમર્થન, બહુ કાચા પોચા છે તર્કો અમારા. અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફક્ત ભીડ સાથે જવાનું. અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફક્ત ભીડ સાથે જવાનું. ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું, ન ગાંધીના રસ્તે અમે ચાલી શકશું. અમારાથી લાદેન પણ ના થવાશે, અમે બંને ધરીઓની વચ્ચે રહીશું. અમારા જીવનમાં છે મૂલ્યો એ મધ્યમ, અમે સાવ મધ્યમ, અમે સાવ વચ્ચે. પ્રેમના ગીત તરફ તમને લઈ જવા છે. એક સ્ત્રીના મોબાઈલમાં ઘણા બધા પુરુષોના નંબર હોય, પણ એમાંથી એક નંબર એવો હોય જ્યાં આવીને એની આંગળી ઊભી રહી જાય, તો એ પુરુષ માટેનું ગીત સ્ત્રી લખે છે કે અંતરના આંગળીએ સિંચેલા અક્ષરને મહેંદીમાં મળશે મુકામ. અંતરના આંગણીએ સિંચેલા અક્ષરને મહેંદીમાં મળશે મુકામ. તું તો પાથીમાં પૂરવાનું નામ, તું તો પાથીમાં પૂરવાનું નામ. અને આગળ કહે છે કે ખોટું શું બોલું, ખોટું શું બોલું, હું અંગો પર મારા કંઈ કેટલીય આંખો મંડાય છે. ખોટું શું બોલું, હું અંગો પર મારા કંઈ કેટલીય આંખો મંડાય છે. તારી આ આંખોથી વરસે છે આદર, ને એટલે આ હૈયું ભીંજાય છે. તારી આ આંખોથી વરસે છે આદર, ને એટલે આ હૈયું ભીંજાય છે કે દોડીને થાકેલા જીવતરમાં આવેલો તું તો છે મારો વિરામ. તું તો પાથીમાં પૂરવાનું નામ, તું તો પાથુમાં પૂરવાનું નામ. ને ફૂલોની પાંદડીએ નિરાતે પોઢેલા ઝાકળને લાગે છે જેવું, ફૂલોની પાંદડીએ નિરાતે પોઢેલા ઝાકળને લાગે છે જેવું. છાતી પર તારી હું માથું મૂકું ને લાગે છે ત્યારે બસ એવું, છાતી પર તારી હું માથું મૂકું ને લાગે છે ત્યારે બસ એવું. ને વર્ષોથી જાણે હું બંધાઈ હોઉં, ને છોડાવા આવ્યા હો રામ. તું તો પાથીમાં પૂરવાનું નામ, તું તો પાથીમાં પૂરવાનું નામ. જોગણનું હોય જેમ ઈશ્વરને માટે, જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે. એટલે આ ઘટનાને લોકો કહે છે કે પ્રભુતામાં પગલાં મંડાય છે. જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે, એટલે આ ઘટનાને લોકો કહે છે કે પ્રભુતામાં પગલાં મંડાય છે. કે તારા આ ઉંબર પર કંકુની છાપ થઈ પગલાંને મળશે આરામ. તું તો પાથીમાં પૂરવાનું નામ, તું તો પાથીમાં પૂરવાનું નામ. રામને યાદ કર્યા છે, તો હવે એક વખત કૃષ્ણને યાદ કરીએ. તો એક કૃષ્ણ ગીત તમારી સમક્ષ રજૂ કરું છું કે ફરી કોઈ અર્જુનના કાને ગીતાજી સંભળાવો, ફરી કોઈ અર્જુનના કાને ગીતાજી સંભળાવો. કૃષ્ણ હવે તો આવો, કૃષ્ણ હવે તો આવો. ને તમે કહ્યું તું અધર્મીઓ જો વધી જશે તો આવીશ, તમે કહ્યું તું અધર્મીઓ જો વધી જશે તો આવીશ. તમે કહ્યું તું યુગે યુગે હું આવી ધર્મ બતાવીશ. ઘણી દ્રૌપદી વાટ જુએ છે આવો ચીર પુરાવો. કૃષ્ણ હવે તો આવો, ઘણી દ્રૌપદી વાટ જુએ છે આવો ચીર પુરાવો. કૃષ્ણ હવે તો આવો. ને જગત તમારા વચનને કેવળ અફવા ગણશે તો તો, જગત તમારા વચનને કેવળ અફવા ગણશે તો તો, તમે દ્રોણને ભીષ્મની માફક મૂંગા રહીને જોશો, તમે દ્રોણને ભીષ્મની માફક મૂંગા રહીને જોશો. સરી રહ્યું છે ગાંડેવ ગિરધર આવો વચન નિભાવો. કૃષ્ણ હવે તો આવો, કૃષ્ણ હવે તો આવો. એક મોરપીછનું ગીત છે કે મોરપીછના સૌ રંગોમાં અંદર અંદર ફાંટા પાડો, મોરપીછના સૌ રંગોમાં અંદર અંદર ફાંટા પાડો. કહેવા માટે કશું ન હોતો ફક્ત જોરથી ઘાંટા પાડો, મોરપીછના સૌ રંગોમાં અંદર અંદર ફાંટા પાડો. ને મોરપીછના એક રંગ પર ધ્યાન બધાનું સ્થિર કરીને, મોરપીછના એક રંગ પર ધ્યાન બધાનું સ્થિર કરીને, બે રંગો જ્યાં સહેજ મળે
ત્યાં ભૂત

0: કાળની ક્ષણો ધરીને, ઓળખ નીચે લીટી કરીને, લાલ રંગના છાંટા પાડો મોર પીછના સૌ રંગોમાં, અંદર અંદર ફાંટા પાડો મોર પીછના સૌ રંગોમાં, અંદર અંદર ફાંટા પાડો, ને એક રંગના મોર પીછને ઘર ઘર જઈને વહેંચી દેજો. એક રંગના મોર પીછને ઘર ઘર જઈને વહેંચી દેજો. નાના નાના ઈંડાને પણ પીછી લઈને રંગી દેજો. ફૂલ બતાવી ભીડ જમાવો, ને પછી માંથી કાંટા કાઢો મોર પીછના સૌ રંગોમાં, અંદર અંદર ફાંટા પાડો, અંદર અંદર ફાંટા પાડો. એક સેલ્સમેન જેને આ સમાજ અવગણતો હોય છે, એવા સેલ્સમેનનું એક ગીત લઈને આવ્યો છું તમારી પાસે. કે છાંટોએ પાણીને પાયું હો એવા પણ બીજ નહીં ઉગવતો હોય, છાંટોએ પાણીને પાયું હો એવા પણ બીજ નહીં ઉગવું તો હોય, એકાદું સપનું તો હોય, એકાદું સપનું તો હોય. ને સપનાને બાંધું હું હપ્તાની ખીટીએ આપું કંઈ કેટલાય કારણ, સપનાને બાંધું હું હપ્તાની ખીટીએ આપું કંઈ કેટલાય કારણ, ઈચ્છાના જંગલમાં તોય વળી સપનાઓ રખડે છે થઈને વણઝારણ, ઈચ્છાના જંગલમાં તોય વળી સપનાઓ રખડે છે થઈને વણઝારણ, ને કોરીકટ આંખોમાં સંતાડી રાખેલા આંસુને પડવું તો હોય, એકાદું સપનું તો હોય. ને એ સેલ્સમેન કહે છે કે જીવન આ મારું છે જાણે ટકોરો કોઈ અણજાણ્યા દરવાજે દીધો, જીવન આ મારું છે જાણે ટકોરો કોઈ અણજાણ્યા દરવાજે દીધો, ઉઘડે તો મળતો એ અપમાની ખૂટડો પણ સરબત સમજીને રોજ પીધો, ઉઘડે તો મળતો એ અપમાની ઘૂંટડો પણ સરબત સમજીને રોજ પીધો. કે માથું ઝુકાવીને ઊભેલા માણસને અંદરથી લડવું તો હોય, માથું ઝુકાવીને ઊભેલા માણસને અંદરથી લડવું તો હોય, એકાદું સપનું તો હોય, એકાદું સપનું તો હોય. હવે આપણે બાલ્કનીમાં છોડને રોપતા થયા છીએ નાનકડા કુંડામાં, તારે એ છોડ શું કહેવા માંગે છે આપણને, એનું એક ગીત. કે દૂર કોઈ વગડામાં જઈ કુદરતને ખોળે સોંપો, દૂર કોઈ વગડામાં જઈ કુદરતને ખોળે સોંપો, અમને કુંડામાં ના રોપો, અમને કુંડામાં ના રોપો. ને કેમ તમારી મર્યાદાઓ લખી અમારે ભાલે, કેમ તમારી મર્યાદાઓ લખી અમારે ભાલે, નાનકડી જગ્યામાં ફૂલો કેમ કરીને ફાલે, નાનકડી જગ્યામાં ફૂલો કેમ કરીને ફાલે. ને તમે જીવો છો કુંડાળામાં, અમને તો ના રોકો, અમને કુંડામાં ના રોપો, અમને કુંડામાં ના રોપો. ને ટાઢ તાપ ને વર્ષા અમને ઘાટ દઈને જાશે, ટાઢ તાપ ને વર્ષા અમને ઘાટ દઈને જાશે, સેજ સુવાળી માં રહેવાથી કાચા મૂળ નખાશે, સેજ સુવાળી માં રહેવાથી કાચા મૂળ નખાશે. પીઠ અમારી ખમતી ધર કરવાનો છીનવી મોકો, અમને કુંડામાં ના રોપો, અમને કુંડામાં ના રોપો. અને આરંભ અને અંત કૃષ્ણ જ છે, તો આપણે અંત પણ એક કૃષ્ણ ગીતથી કરીએ. કે રોજ અહીં અવતરવું, રોજ નવા દુર્યોધન આવે, રોજ અમારે લડવું, રોજ અહીં અવતરવું, રોજ નવા દુર્યોધન આવે, રોજ અમારે લડવું, રોજ અહીં અવતરવું. ને કૃષ્ણ તમારા ઉપદેશોનો અર્થ થયો છે ફીકો, કૃષ્ણ તમારા ઉપદેશોનો અર્થ પડ્યો છે ફીકો, કોરે કોરું જ્ઞાન દઈને કહી દીધું કે શીખો, તમે સારથી નહીં બનો તો નથી અમારે લડવું, રોજ અહીં અવતરવું, રોજ અહીં અવતરવું. ને કશું શીખીના પ્રજા તમારા મહાભારતને જોઈ, કશું શીખીના પ્રજા તમારા મહાભારતને જોઈ, ધર્મ નામની તલવારોએ ચાખી લીધું લોહી, ધર્મ નામની તલવારોએ ચાખી લીધું લોહી. સમય નથી કે શિશુપાલોની સો ભૂલોને ગણવું, સમય નથી કે શિશુપાલોની સો ભૂલોને ગણવું, રોજ અહીં અવતરવું, રોજ અહીં અવતરવું. સૌ શ્રોતા મિત્રોનો આભાર, ધન્યવાદ.
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. હમણાં જ આપે માનવીય સંવેદનાઓને હુબહુ ઝીલતા કવિશ્રી હિતેશ વ્યાસ.

અભ્યાસના સ્વરચિત કાવ્યપાઠનો આનંદ લીધો. અને આવો હવે માણીએ એક સરસ મજાનું કાવ્ય સંગીત. રચનાના રચયિતા છે રમેશ પારેખ, સ્વર આપ્યો છે ઉદય મજુમદાર અને રેખા ત્રિવેદીએ.

0: મિત્રો, આપ માણી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો, તો આજે રજા આપો. નમસ્કાર.
1: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ દીવાના ફિલ્મનું ગીત કુમાર સાનુ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં.

अच्छा लगा हाँ।

શ્રોતા મિત્રો, અભિજીત અને અલકા યાજ્ઞિકે ગાયેલ ચલતે ચલતે ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ સુગમ સંગીત કાર્યક્રમના આજના કલાકાર છે દેવર્ષી સોનેજી. તેમના સ્વરમાં સાંભળીએ સુરેશ દલાલની રચનાઓ.

0: શ્રોતા મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા દેવર્ષી સોનીજીના સ્વરમાં સુરેશ દલાલની ગીત રચનાઓ.
1: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મધ્યપ્રદેશના રાયસેનથી આજે થશે રાષ્ટ્રવ્યાપી ખેતી બચાવો અભિયાનની શરૂઆત. ગઈકાલે રાત્રે હોટેલ પરત ફરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમની બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જો કે કોઈ નુકસાન નહીં. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. સરકારના પ્રવક્તાએ ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયનના રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા તેને અફવા ગણાવી. લેબેનોનમાં લડાઈ ઉગ્ર બની, હિઝબુલ્લાહે ઇઝરાયેલી સેના પર રોકેટ છોડ્યા, આઈડીએફનો બ્યુફોર્ટ પર કબજો. ફરી મોંઘો થયો કોમર્શિયલ ગેસ સિલિન્ડર, ઘરગથ્થુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીની મુલાકાતે, રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેઠક કરશે. ગોધરા અમદાવાદ હાઇવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત. તાપીમાં ઉચ્છલના જામકી ગામના મિની ગોવા ગણાતા સ્થળે યુવક ડૂબી જતા તેનું મોત થયું હોવાના અહેવાલ. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડમાં તેના રચના દિવસની ઉજવણી. ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, દક્ષિણી આંતરિક કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે ભારે વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 50થી વધુ તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો હોવાના અહેવાલ. વિયેતનામના દા નાંગમાં યોજાયેલી અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ 2 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય સહિત કુલ 10 ચંદ્રક જીત્યા અને ભારતના મોગલી વેંકટરામે એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 2 સુવર્ણ ચંદ્રક જીત્યો.

0: હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ઘર ફિલ્મનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં માણીએ આર ડી બર્મનના સ્વરબદ્ધ કરેલા યાદગાર ગીતો.

લતા મંગેશકર, અમિત કુમારને આપ સાંભળી રહ્યા હતા લવ સ્ટોરી ફિલ્મમાં. હવે સાંભળીએ શક્તિ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમાર, લતા મંગેશકર.

શક્તિ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ અમિતાભ બચ્ચન, આશા ભોસલે અને સાથીઓને ફિલ્મનું નામ ધ ગ્રેટ ગેમ્બલર.

ધ ગ્રેટ ગેમ્બલર આ ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા આપ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. રામ શંકરને સાંભળીએ. ગીતના શબ્દો છે જલવા.

અનાયડાને આપ સાંભળી રહ્યા હતા. ગીતના શબ્દો હતા કચ્ચી કલી. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ સાથે ચર્ચા કરશે. પશ્ચિમ બંગાળમાં નવા 35 મંત્રીઓના શપથ સાથે સુવેન્દુ સરકારના મંત્રીઓનું વિસ્તરણ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના જન્મદિવસ પર પ્રધાનમંત્રી મોદી સહિતના શીર્ષ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો. રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગુજરાતની 4 બેઠકો માટેની ઉમેદવારીની પ્રક્રિયા શરૂ. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશોની સંખ્યા 37 થઈ. યુપીઆઈ, એટીએમ, એલપીજી, પીએનજી અને પીએફ સંબંધિત ઘણા નવા નિયમો આજથી અમલમાં આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં દ્વિવાર્ષિક ડાયરેક્ટર જનરલ સ્તરની સરહદ મંત્રણા યોજાશે. મ્યાનમારમાં નાંગકામ ટાઉનશીપના ગોંગટુપ ગામમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 55 થયો. મધ્યપ્રદેશના રાયસેનથી આજે રાષ્ટ્રવ્યાપી ખેતી બચાવો અભિયાનની શરૂઆત કરાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2% વધુનો વધારો. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષે નિધન. અને વિશ્વ આરોગ્ય સંગઠનના વડાએ જાહેરાત કરી કે કોંગોમાં બુનિયાની મુલાકાત દરમિયાન ઇબોલાના દુર્લભ પ્રકારમાંથી 5 દર્દીઓ સાજા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે

આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. સંગાર. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતી સુગમ સંગીત અને અર્વાચીન ગરબા જગતનું એક અત્યંત લોકપ્રિય અને સન્માનિત નામ શ્રી નૈનેશ જાની. શ્રોતા મિત્રો, તેમણે સ્વરબદ્ધ કરેલા ગરબા વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યા છે. ચાલો તેમની સાથે સંગીત ગોષ્ઠી કરીએ. કાર્યક્રમ સુર સંગાતમાં આપનું સ્વાગત છે નૈનેશભાઈ.
1: થેન્ક યુ વેરી મચ. આભાર તમારો અને આકાશવાણીનો.
0: નૈનેશભાઈ, ગુજરાતી સુગમ સંગીત અને આધુનિક ગરબાની દુનિયામાં તમારું નામ એક અલગ ઓળખ ધરાવે છે. તમારી સંગીત યાત્રા કેવી રીતે શરૂ થઈ અને તમને આત્મવિશ્વાસ આપનાર પહેલું પ્લેટફોર્મ કયું હતું?
1: એકચ્યુઅલી સંગીત હજી હું પણ શીખી જ રહ્યો છું. સંગીતનો શીખવાનો ક્યારે અંત નથી આવતો.
0: જી,
1: પણ મારા ફાધર બહુ સરસ ભજનીક હતા. તેઓ ભજન ગાતા, પણ એ પ્રોફેશનલ નહોતા ગાતા. એ એવું સમજતા હતા કે સંગીત કરવું અને પૈસા લેવા એ સારું નથી. એટલે મને
0: કોમર્શિયલાઇઝ,
1: હા, મને એમ કે વો દિલ સે ગાઓ, બસ ગાતે રહો. એટલે મને વારસામાં જ, મારા લોહીમાં જ સંગીત મને મળ્યું. સ્કૂલમાં પ્રાર્થના ગાવા માટે મને ચાન્સ મળ્યો. એક એનડી દેસાઈ કરીને અમારા સર હતા, પાંચમા ધોરણમાં હું હતો, અને મને એક પ્રાર્થના શીખવાડી એમણે. અને એ પ્રાર્થના મારે પ્રિન્સિપલ શ્રીની કેબિનમાંથી માઇક પર ગાવાની અને બધા ક્લાસીસમાં સંભળાય. એ રીતે શરૂઆત થઈ.
0: એટલે ઇન્ફોર્મલ ટ્રેનિંગ તો નાનપણમાં આવી રીતે થઈ.
1: અને અવારનવાર પપ્પા જોડે ગાવાનું અને સાંભળવાનું. ધીમે ધીમે આગળ વાત એટલે થઈ કે ગાતો રહ્યો ગાતો રહ્યો. પછી સ્કૂલમાં કોલેજમાં કોમ્પિટિશન્સ આવે
0: ત્યારે. ફોર્મલ ટ્રેનિંગ લીધી તમે?
1: હા, પછી લીધી મેં. એકચ્યુઅલી સૌથી પહેલી મારું આકાશવાણીમાં ટેલિકાસ્ટ થયું હતું, યુવાવાણીમાં.
0: અચ્છા, ઓકે.
1: મિસ્ટર ભણસાલે કરીને એક હતા અહીંયા.
0: અચ્છા.
1: એ વિસનગરમાં હું જ્યાં ભણતો હતો ત્યાં આવ્યા હતા અને એમણે મને સાંભળ્યો અને મને આમંત્રણ આપ્યું કે તું અમદાવાદ આવ અને આપણે તને રેકોર્ડ કરીએ. તો મેં એ વખતે ઓડિશન નહોતું આપ્યું અને મને રેકોર્ડ કર્યું. તો આ એક વચ્ચે વાત નાનકડી કરી મેં. અને ટ્રેનિંગમાં વાત એમ છે કે હું ગાતો, ફિલ્મના ગીતો ગાતો, ભજન ગાતો, અને મારું જે બ્રોટઅપ છે ને એ મારા મોસાળમાં થયું.
0: અચ્છા.
1: મારું મોસાળ વિસનગર.
0: ઓકે.
1: વિસનગરમાં મને મૂક્યો મામાને ત્યાં. પેલા તો જો ભાણિયાઓ મામાને ત્યાં ઉછળતા હતા.
0: જી જી. વેકેશન હોય ના હોય,
1: હા, વેકેશનમાં તો જવાનું જ. પણ મને એટલો બધો લગાવ હતો મામાના ઘરનો કે હું રીસર ત્યાંથી પાછા આવવાનું હતા. રડું એટલે દાદી નાની ને દયા આવી ગઈ. એટલે એને કહ્યું કે આને અહીંયા જ રાખો.
0: બરાબર.

0: ત્યાં તમારો બ્રોટઅપ ત્યાં થયો એટલે ત્યાં એક હનુમાનજીનું મંદિર છે. ત્યાં દર પૂનમના દિવસે ક્લાસિકલ મ્યુઝિકનો જલસો થાય.
1: અચ્છા, એ જમાનામાં.
0: એ જમાનામાં
1: શું વાત છે.
0: અને જેટલા કલાકારો આવે એમાં ક્યાંય પૈસા ના હોય, બધા દિલથી ગાય ત્યાં આગળ.
1: ઓકે, એક ટેલેન્ટનું ઓપન
0: પ્લેટફોર્મ. આજુબાજુના વડનગર થી કલાકારો આવે, પોતાના ખર્ચે આવે સાહેબ. અને હનુમાનજીની સામે મંદિરમાં ગાવાનું છે એટલે ત્યાં કઈ પૈસાની તો આર્થિક તો વાત જ આવે નહીં.
1: બરોબર.
0: માઇક્રોફોન પણ ના હોય, એક સરસ રૂમમાં બધા બેસતા તાનપુરા મેળવાય ને બધું. મને ક્લાસિકલ મ્યુઝિકમાં રસ બહુ હતો, ખબર નહોતી પડતી એવું હતું.
1: અચ્છા.
0: મારો એક મિત્ર હતો, એણે મને એને ત્યાં ક્લાસિકલ જલસા થાય એટલે એ રીતે હું એ મારા કાનમાં પડ્યું. પછી મને ત્યાં એ લોકો ઇન્ટરવલમાં ગાવાનું કે કારણ કે હું એમ ત્યાં કામ કરું, શીતરંગી પાથરું, બધાને સાંભળું એટલે એ લોકો મને કે કુછ સુનાઓ.
1: અચ્છા.
0: એટલે આપણે પિક્ચરનું ગીત આમ દિલથી ગઈએ ત્યાં. સ્કૂલમાં કોલેજમાં તો બધા મને આમ બહુ બહુ માન સન્માન આપતા, પણ એ લોકો બહુ બહુ સન્માન કે માન આપે નહીં એમ કે ઠીક હે અચ્છા હે ઓકે. એટલે હું મને કષ્ટ થતું કે આવું કેમ કે છે આ લોકો, શું નહીં ગમતું એમ. અરે હું પૂછું એમને કે આપકો ઠીક નહીં લાગે, નહીં અચ્છા ગાયા આપને, અચ્છા ગાયા, વેરી ગુડ વેરી ગુડ. પછી મારાથી ના રહેવા. એક વખત તો મેં એક ક્લાસિકલના આર્ટિસ્ટ હતા, મિસ્ટર બાહુભાઈ કરીને નામ હતું એમનું, એમને પછી મેં પૂછી લીધું.
1: બરાબર.
0: તમે મને કહો.
1: આ ટર્નિંગ પોઈન્ટ રહ્યો.
0: યસ સર.
1: બરાબર,
0: બિલકુલ. એમણે મને જે વાત કરી બહુ જબરજસ્ત કરી એમણે. એમણે કે દેખો તુમ ગાતે હો, જબ રફી સાહેબ કા ગાના ગાતે હો તો રફી સાહેબ કી તરહ ગાતે હો, કિશોર કુમાર કા કિશોર કુમાર કી તરહ ગાતે હો, તલત મહેમૂદ કા ગાતે હો તો તલત મહેમૂદ કી તરહ ગાતે હો, ઉસમે તુમ કહાં હો.
1: અચ્છા, યે તો ઓર કોઈ હૈ,
0: યે તો કિસી ને ગાયા હૈ, ઉસકી તુમ બિલકુલ કોપી કરકે વહી ટોન સે વહી શ્રુતિયા લગા કે વહી સબ કરકે ગાતે હો. મને બોલે ઉસમે ક્યા બુરાઈ હૈ, કે બુરાઈ કુછ નહીં હૈ, ગાના ચાહીએ. હમ વો આદમી કો દાદ દેંગે કે જો ખુદ કા કુછ હૈ જિસકે પાસ.
1: અચ્છા,
0: તુમ્હારે પાસ ખુદ કા કુછ નહીં હૈ, કોઈ કમ્પોઝિશન કિયા હૈ તુમને, કુછ ભજન ભજન સુનાઓ ચલો, એવું તો આપણી પાસે હતું નહીં.
1: બરાબર.
0: મને એ વાત કી રાત મને ઊંઘ ના આવી. એમ કીધું આ કેવી રીતે, આ કઈ વાત છે. પછી બીજી વખત આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે આના માટે શું કરવું જોઈએ, તો કે શીખવું જોઈએ બેટા, સંગીત મેં અંદર જાઓ, અંદર જાઓગે તો કુછ મિલેગા. એટલે પાછો મેં સવાલ કર્યો કે અંદર જાના વો ક્યા હોતા હૈ, તો કે સંગીત સીખના પડતા હૈ. સંગીત ક્યા હૈ, લય ક્યા હૈ, તાલ ક્યા હૈ, રાગ કેસે હૈ, ગાના કેસે હૈ, અચ્છા ગાના કિસકો કહેતે હૈ,
1: જી
0: એ સબ સીખના પડતા હૈ. ત્યારે મને થયું કે ના વાત સાચી છે. અને મેં ત્યાં પંડિત બાલકૃષ્ણજી કરીને હતા વિસનગરમાં, એમની પાસે ટ્રેનિંગ લીધી મેં.
1: વાહ, ખૂબ સરસ તમે વાત કરી. તો આજે આવી આંસુની અજવાળી રાત તુષાર શુક્લજી દ્વારા લખવામાં આવેલ છે. તો તમારા દ્વારા રચિત આ ગરબા આજે વિશ્વભરમાં ગુજરાતી ગરબા વર્તુળોમાં ગુંજી ઉઠે છે. જ્યારે તમે પહેલી વાર તેનો સૂર રચ્યો ત્યારે શું તમને તેની લોકપ્રિયતાનો અંદાજ હતો?
0: ના, બિલકુલ નહીં. એમાં એક સરસ નાનકડી વાત મારે કહેવી છે અને શ્રોતા મિત્રોને પણ ખાસ કહેવી છે કે સુગમ સંગીત એ મારો વિષય હતો. એકચ્યુઅલી તો ગઝલ અને ગીતો ગુજરાતી એને ગાવા, સૌથી પહેલા તો સિંગર તરીકે, એટલે શેમુદી વેટિયા, ગૌરાંગ વ્યાસ, અવિનાશ વ્યાસ આ લોકોના ગીતો હું ગાતો, પછી સ્વરાંકન કરવાનું શરૂ કર્યું. ગરબા એ મારો વિષય હતો જ નહીં.
1: અચ્છા.
0: પણ શ્રી રાસબિહારી દેસાઈ જે અમારા ગુરુજન કહેવાય કે જેમની પાસે તેમણે શીખ્યા, એણે મને કહ્યું કે નહીં આ ગરબાની ગ્રુપ જે ચાલે છે અહીંયા કેવું હતું અમદાવાદમાં પહેલા, આ શેરી ગરબાના પહેલા, આજથી 40-એક વર્ષ પહેલા ગરબાના ગ્રુપ હતા અને એ લોકો સ્ટેજ શો કરતા. એક જ શો હોય, એમાં 9 થી 10 આઈટમ હોય અને એમાં ગરબા હોય વિવિધ પ્રકારના, બેડાનો ગરબો હોય, માતાજીનો ગરબો હોય, ગામઠી ગરબો હોય, રાસ હોય, હુડો હોય.

0: જે ગુજરાતી આપણી જે પરંપરા છે, તો મને મ્યુઝિક કરવાનું કહ્યું એક ગ્રુપમાં. આપણે એક તો તરવરતા જીવાન હતા કે કઈ કઈ પણ મળે તો તૂટી પડ્યું એમ. મેં કહ્યું રાસ્વિક ગરબા, મને કીધું જોતો ખરા, તને આમાં કઈ ક્રિએશન કરવાનું મન થશે. અને એ જે છોકરીઓ ગરબાના ગ્રુપની હતી ને, એને હું ક્રેડિટ આપીશ કે એ લોકોએ મને એવું કહ્યું કે નૈનેશભાઈ માતાજીનો ગરબો સરસ નવો બનાવો એમ. એટલે એ લોકો નવા ગરબાને એક્સપેરિમેન્ટ કરે, ગામઠી ગરબો કે નવો બનાવો, રાસ કે નવો બનાવો એમ. એટલે મને એના પર વિચાર કરું કે ભાઈ માતાજીનો ગરબો કે જેમાં બધું માંડવડી લઈને છોકરીઓ આવે, દીવો આ તે બધું હોય, તો શું હોઈ શકે. એટલે વિથ ઓલ રિસ્પેક્ટ કહું છું કે આ બે જે ગરબા છે, બિરદાળી અને આવી આસોની, એના મુખડા મેં લખ્યા
1: છે.
0: એટલે મને સ્પૂરે એવું કે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં પગલા પાડો રે બિરદાળીમાં.
1: અમારા
0: માતાજીને આપણે આહવાન આપીએ છીએ નવરાત્રિ દરમિયાન.

0: ગરબો કોરાવ્યો રૂડી બાત મુરીમાં પગલા પાડુને બિરદાળીમાં.
1: વાહ, ખૂબ સરસ શરૂઆત થઈ છે અમારી. તો એક વાત એવી પૂછવી હતી મારે તમને કે જે તમારો જે ગરબો છે હૈયે રાખી હોમ, તો એના વિશે થોડી વાત કરો.
0: એટલે એકચ્યુઅલી એ આ છોકરીઓને જ ક્રેડિટ જાય છે કે એ લોકો એક, હું એ વખતે 4-5 ગ્રુપમાં મ્યુઝિક કરતો, આમ નોકરી કરતો સારા ભાઈ ઇલેક્ટ્રોનિક્સમાં. સિસ્ટોનિક્સ નામની કંપની હતી.
1: ઓકે.
0: એમાંથી હું છૂટીને 4:30 ઘરે આવું,
1: ઓકે,
0: થોડો ફ્રેશ થઈને પછી તરત નીકળી પડું.
1: ઓકે.
0: તો આ બધા ગ્રુપમાં રિહર્સલ્સ કરાવવાના. હવે 3-4 ગ્રુપ હોય એટલે હું લગભગ દરેકના ત્યાં 1-1 કલાક કરું તો 11 વાગે ઘરે પહોંચું.
1: ઓહો.
0: પણ એક મજાની વસ્તુ હતી અને છોકરીઓનો પણ એટલો બધો સરસ રિસ્પોન્સ, આપણો રિસ્પેક્ટ પણ એટલી આપે આપણને. અને તો એ મને કે ગામઠી ગરબો જોઈએ છે, ગામઠી ગરબો આપો. એટલે હું ગૌરાંગભાઈને ને ક્ષેમુભાઈને ને એમને મળતો કે ભાઈ તમે મને ગરબા આપો, પણ એ વખતે કોઈ અવેલેબલ નહોતું. અને મેં આ છોકરીઓને પ્રોમિસ આપ્યું હતું કે મેં હું અઠવાડિયા પછી તમને આપી દઈશ.
1: બરાબર.
0: અઠવાડિયું થઈ ગયું, હું ઓફિસમાં નોકરી કરું, રોજ ફોન આવે કે પેલો ગરબો. એટલે હું ચુઠ્ઠું બોલ્યું કે હા હા છે જ મારી પાસે, હું લઈને આવું છું, આપણે આજે રિહર્સલ છે ને. ત્યારે રિહર્સલનો દિવસ જ આવી ગયો, ગરબો તો હતો નહીં મારી પાસે. એટલે મેં દિમાગને જોર આપ્યું કે શું હોઈ શકે.
1: બરાબર.
0: ગામઠી એટલે જેમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન ના હોય, ટેકનિકાલિટી ના હોય મ્યુઝિકની, એના શબ્દો બી એવા હોય
1: એકદમ રો,
0: બિલકુલ રો, જાડું જાડું જેને કહીએ ને આપણે, તેવું શું હોઈ શકે. એટલે એ મારા મનમાં વિચારો કે બહુ વિચાર કર્યો મેં કે શું હોઈ શકે. પછી વિસનગરમાં મેળા થાય ત્યારે મેં જોયું કે ત્યાં એ વખતે આપણે જે અત્યારે ટેટુ કહે છે ને, એવી રીતે નામ કોતરાવતા હતા. ત્રોફા એક્ઝેક્ટ મોરલા નું ત્રોફાવે, પછી પોતાનું નામ હોય સીતારામ કે એવું લખાવે.
1: બિલકુલ.
0: આના ઉપર કંઈક થાય તો મજા પડે. એટલે એ મેળામાં એટલે મેં મારા મગજમાં પંક્તિ આવી કે હૈયે રાખી હોમ, હોમ એટલે પેશન, હૈયે રાખી હોમ મારે ચિત્રાવું છે નોમ.
1: અચ્છા.
0: મેળે જટ જઈએ.
1: બરાબર. એ સ્પૃહ્યું તમને?
0: હા. એટલે મારી એની ફ્રેન્ડને કહે છે કે આપણે જલ્દી જઈએ, મારે નામ ચિત્રાવું છે.
1: અચ્છા.
0: પછી મેં કીધું હવે, એટલે તો પંક્તિ થઈ ગઈ. પછી પછી ત્યાં આગળ કેવું, જે દેસાઈ કોમ છે અમારી, દેહાઈઓ બધા, એ લોકો એટલા બધા આવે કે એમની એમની પાઘડીઓ બધી લાલ ઘૂમ પાઘડીઓ દેખાય તમને, જુઓ મેળામાં. પેલા મેળાનું બહુ જ મહત્વ હતું, અત્યારે તો નથી. તો તમે આમ જુઓ ને નજર તો તમને બધું લાલ લાલ પાઘડીઓ જ દેખાય. એટલે બીજી પંક્તિ સ્પૂરી મને કે પાઘડીઓ પરલોમ ત્યાં તો ઉમટ્યો ગોમનો ગોમ.
1: વાહ.
0: મેળે જટ જઈ થઈ ગયું મુખડું. મેં કહું વાહ, હવે શું કરું. એટલે પછી મેં લોકગીતોનો અભ્યાસ કર્યો તો ત્યારે એમાં જેવું કહે લો.

0: ચેન્જિંગ બોર્ડિંગ હોય છે, દાંતણિયા
1: બરાબર
0: નાવણિયા એવું બધું હોય છે, લોજિંગ બોર્ડિંગ. એટલે મેં કીધું આપણે એનો ઉપયોગ કરીએ. મને થયું કે ગોમના મણિયારા રૂડી ચૂડીઓ લઈ બેઠા જો. ચૂડા જે ચૂડા આવે છે ને એને મણિયાર કે છે, જે બનાવે. ગોમના મણિયારા રૂડી ચૂડીઓ લઈ બેઠા જો, ચૂડીનું હું કોમ, મારે તો ચિત્રા હુસેનો મેળે છટજી. તો એક અંતરો થઈ ગયો. મેં કીધું હવે આપણે માળીડા લાવો ને સોનીડા લાવો, બહુ મહેનત કરવી જ નથી. એટલે ફટ ફટ ફટ ફટ થઈ ગયું. પછી કન્ક્લુડ કઈ રીતે કરવું હવે, તો એના માટે વિચાર કર્યો અને આવી ગયું કે મંદિરના પસવાડે પેલો છુંદણા વાળો બેઠો જો.
1: અચ્છા,
0: આ બધા ધંધા મંદિરની પાછળ થતા હતા.
1: બરાબર.
0: મંદિરના પસવાડે પેલો છુંદણા વાળો બેઠો જો, આલી દોઢો દોમ મારે ચિત્રા હુસેનો. અહીંયા કવિતા થઈ ગઈ. હવે મારાથી તો આ લખાઈ તો ગયું, પણ અંદરથી તો બીક લાગે ને, આપણું યાર કામ નહી. એટલે લખ્યો છે મેં આખો ગરબો.
1: બરાબર.
0: તુષારભાઈને ફોન કર્યો. તુષારભાઈને મારી મિત્રતા બહુ જૂની, બહુ બહુ જ જૂની એમ. એટલે મને કે જાની, મેં કહ્યું પ્રભુ આવું થયું છે ને, એ તો કે હું નથી, મને નહીં કહેવાનું. મેં કીધું ના, તમને ચોક્કસ કહેવાનું, મારાથી આ થઈ ગયું છે. હા, મને કે શું થયું છે બતાય. એટલે મેં ફોન પર એમને
1: કહ્યું.
0: એટલે મને કે કેટલી સરસ વાત લખી છે તે, અને છેલ્લી જે છેલ્લો અંતરો લખ્યો છે તો કે બહુ સરસ છે. કેમ તમને સરસ લાગ્યો? તો કે લેડીઝ હંમેશા કેવું છે કે કઈ પણ વસ્તુ લેવા જાય તો બાર્ગેનિંગ કરે,
1: દોઢો દામ આપવાની વાત.
0: અને આ છોકરી એવું કે જે કોઈ દોઢા પૈસા આપો પણ મારા નામ એનું ચિત્ર આવું છે. તો એ રીતે પછી તો જયારે બી ગામઠી ગરબાની વાત આવે ત્યારે હું નવા નવા ગરબા બનાવતો, અને ગોમના ગોરડિયા માધેવ ને એવા બધા,
1: એમાંનો કોઈ એક ગરબો અમારા શ્રોતા મિત્રો માટે.
0: અચ્છા, કે બહુ હૈયે રાખી હોમ મારે ચિત્રા હુસેનો મેળે છટ જઈએ. બહુ હૈયે રાખી હોમ મારે ચિત્રા હુસેનો મેળે છટ જઈએ. પાઘડિયું પર લોમ ત્યો તો ઉમટ્યો ગોમ નો ગોમ મેળે છટ જઈએ. તો આ રીતનું એકદમ જાડું જાડું સિમ્પલ
1: લેંગ્વેજમાં. તો તમને ગુજરાતમાં આધુનિક ગરબાના સૌથી મહત્વપૂર્ણ સંગીતકારોમાંના એક માનવામાં આવે છે, તો મને એ જણાવશો કે પરંપરાગત ગરબા અને આધુનિક ગરબા વચ્ચેનો સૌથી મોટો તફાવત શું હોય?
0: બહુ સરસ પ્રશ્ન છે. કે પરંપરાગત ગરબા ના પણ કમ્પોઝિશન થયેલા હશે, પણ કોણે કર્યા એ ખબર નથી. જેમ કે માતાજીની આટલી સુંદર આરતી છે, એનું સ્વરાંકન કોણે કર્યું ખબર નથી. અને એટલી અમારી દ્રષ્ટિએ માતાજીની આરતીનું સ્વરાંકન, એટલે હું બહુ બહુ અભિભૂત થઈ જઉં છું.
1: બિલકુલ.
0: કારણ કે એટલું સુંદર સ્વરાંકન છે. એટલે શું થયું કે લોકો ગાય ગાય ગાય ગાય ગાય ને પછી એના પેલ પડી જાય.
1: બરાબર છે.
0: એટલે જે પરંપરાના ગરબા છે એ મારા ફાધર ગાતા, અને જે મારું પોતાનું ગામ છે કલોલ, એમાં 9 દિવસ માતાજીનો ઉત્સવ થાય ને ત્યાં ગરબા ગવાતા. તો એકદમ સિમ્પલ કમ્પોઝિશન્સમાં થતા હોય. અને નવા ગરબા એટલા માટે કે આ જે ગરબાના ગ્રુપ છે એ લોકો એમ કે ભાઈ આ તો બધું બહુ બહુ થઈ ગયું, કંઈક અમારે નવું જોઈએ ક્રિએટ.
1: બરાબર.
0: એટલા માટે અમે નવા સ્વરાંકન બનાવતા, અને નવા સ્વરાંકન બનાવવા માટે પછી તો સરસ કવિતા પણ આવી એમાં.
1: જી, સાચી વાત.
0: કે આવી આંસુની રઢિયાળી રાત મોરીમાં પગલાં પાડો ને બિરદાળીમાં.
1: તો હવે આકાશવાણીની વાત ઉપર આવીએ. આજે જ્યારે આકાશવાણી ભારતમાં 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે તમે તે સફરને કેવી રીતે જુઓ છો? ખાસ કરીને પ્રાદેશિક સંગીત અને લોક સંસ્કૃતિને જાળવવાની વાત આવે ત્યારે.
0: બહુ સરસ. આકાશવાણી એટલે મને ખબર છે કે પહેલા એક વંદના કાર્યક્રમ આવતો સવારે 6 વાગે.
1: અત્યારે આવે છે, પણ એનું નામ
0: અત્યારે આવે છે
1: અર્ચના કર્યું છે.
0: અર્ચના કર્યું છે. તો એ મારા ઘરમાં રેગ્યુલરલી, અને એક એનું મ્યુઝિક પહેલા વાગતું, આપણે આપણું જે
1: વાગે છે
0: હજી વાગે છે. તો એ વાગે એટલે ઘરમાં બધાને ખબર પડી જાય કે સવાર પડી ગઈ છે, મમ્મી ઉઠી ગઈ હોય વહેલી. તો એમાં બધા ગીતો, એમાં એટલી સરસ ગૂંથળી થતી હતી એ કાર્યક્રમની. હવે મને સમજાય છે આટલા વર્ષે, કે એક વખત નાનો હતો,

0: કે લોકસંગીતનું પણ ભજન આવે અને આધુનિક સંગીતનું પણ ભજન આવે, બધી પ્રકારનું એમાં સાંભળવા મળતું અને એ હજી અમારા કાનમાં ગુંજે છે. અને બીજી એક આડ વાત કહું કે એક અનાઉન્સર હતા અહીંયા શ્રી લેમ્યુઅલ હેરી, એનો અવાજ,
1: ન્યૂઝ રીડર હતા,
0: યસ, એમનો અવાજ હજી મારા કાનમાં છે. તો આકાશવાણીએ તો આ બહુ સુંદર કામ કર્યું છે કે જૂની પરંપરા અને પ્લસ નવી આધુનિકતા, એનું સરસ મિશ્રણ.
1: તો શું આકાશવાણી અમદાવાદના કોઈ યાદ રેકોર્ડિંગ હજુ તમારા મનમાં તાજું?
0: આકાશવાણીમાં પહેલા હું 1980 એપ્રુવ થયો બી ગ્રેડમાં, તો એ વખતે રસિકલાલ ભોજક અહીંયા હતા અને દરેક ચાર આકાશવાણી હતા એમાં કોયર ગ્રુપ ચાલતું હતું, તો કોયર ગ્રુપમાં હું હતો. એના બધા રેકોર્ડિંગ દર મહિને બે ગીતો રેકોર્ડ થતા હતા. પાંચ દિવસ સુધી એક ગીતનું રિહર્સલ થતું, વન સોંગ ઓનલી, 5 ડેઝ. અને અમે 1-1.5 કલાક રોજ ગાવા અહીંયા આવતા હતા રોજ, અને 6ઠા દિવસ એનું રેકોર્ડિંગ થાય. એ રસિકભાઈએ એક રામચરિત માનસ નો એક સરસ કાર્યક્રમ પહેલા રેકોર્ડ કર્યો, પછી અમે લાઈવ પણ કર્યો હતો. એટલા સુંદર, એટલા મીઠા એના કમ્પોઝિશન, અને તમે રામ બોલો ને અને તમને અંદરથી મજા પડી જાય, એવી સુંદર રચનાઓ એમની હતી. એ મને હજી યાદ છે.
1: વાહ. તો કોઈ સુગમ સંગીતનું રેકોર્ડિંગ તમારું અહીંયા થયું હોય અને તમને ગીત યાદ હોય એવું કઈ?
0: એ તો બહુ બધા, બહુ જ થયેલા છે, પણ હું એટલું કહીશ કે આ અહીંયા આવવાનું મન કેમ થાય કે અમને લોકોને કેવું નવી રચનાઓ અમારી થઈ હોય એ ટેસ્ટ કરવા માટે આકાશવાણી છે. અમે અહીંયા ગાઈએ
1: બરાબર,
0: તો એના જે ભાવકો હોય એના ફોન આવે કે પત્ર આવે. એક પુરુરાજ જોશી કરીને એક કવિ હતા, એમનો પત્ર આવે તમારા ઉપર. મેં એક ચંદ્રકાંત શેઠનું ગીત ગાયું હતું, તો એમને એમનો પત્ર આવ્યો હતો કે એટલું સરસ રીતે ત્યાં ગાયું અને શબ્દો ગુજરાતી ભાષા અને બહુ સરસ, અને મને રાસભાઈ યાદ આવી ગયા એમ, એવું એમણે મને. એ એક પોસ્ટકાર્ડ હજી મેં સંગ્રહ રાખ્યો છે. તો એટલા બધા ગીતો અહીંયા મેં ગાયા છે, હું એમાંથી કયું એવું તમારી સમક્ષ?
1: તમને જે પસંદ હોય સૌથી વધારે
0: પસંદ? તો મારા પોતાના કમ્પોઝિશન તો મને બધા ગમે જ છે,
1: હા, એમાંનું જ એક.
0: પણ કેશુભાઈ પટેલની ગઝલ મેં ગાઈ હતી, એ હું સંભળાવું. ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે, ઉતાવળ નથી કાંઈ ફાવી ગયું છે, દર્દ

0: સરસ. તો આકાશવાણી સાથે તમારો સંબંધ કેવો રહ્યો છે અને શું તમને લાગે છે કે આકાશવાણીએ ગુજરાતી સુગમ સંગીત અને ગરબાને દરેક ઘરમાં પહોંચાડવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી?
1: બિલકુલ બિલકુલ, એ ભૂમિકા ભજવી જ છે એમણે આકાશવાણીએ. અને હજી પણ આજે આવ્યો છું તો આકાશવાણીની આજ એક સ્પેશિયલ સુગંધ છે ને એ હજી મારા જહેનમાં છે કે 1980 થી હું આ જોઉં છું કે એક સ્પેશિયલ એક પ્રકારનો અનુભવ થાય છે. આકાશવાણી અને દૂરદર્શન પણ હું કહીશ કે અમને ત્યાં ગાવાનું મન થાય એવી, એટલે નવી નવી રચનાઓ ગાવાનું મન થાય. આકાશવાણી ખરેખર મને તો એમ લાગે છે દરેક કલાકાર પછી એ મોટો થઈ જાય તો જુદી વસ્તુ છે, એટલે જે શરૂઆતમાં જે તમારી આંગળી પકડે છે ને એ મૂળ છે મને એમ લાગે છે મારા મતે. એટલે આકાશવાણી અને દૂરદર્શન એને બહુ જ સરસ પ્રદાન કર્યું છે.
0: નૈનેશભાઈ, તમે ત્રણેય ક્ષેત્રમાં કામ કર્યું છે, આમ તો જોવા જઈએ તો ચાર ક્ષેત્ર કે ગીત, ગઝલ, ભજન, ગરબા હે ને, પણ આના માટે સંગીત કોમ્પોઝ કરતી વખતે તમારો અભિગમ કેવો હોય?
1: બહુ જુદા જુદા હોય છે એકચ્યુઅલી તો. ગુજરાતી ગરબો કોમ્પોઝ કરો ત્યારે એમાં ગુજરાતી પણું જોઈએ, ગુજરાતી પણું. હવે ગુજરાતી પણું એની

0: વ્યાખ્યા શું, તો બચપનથી તમે જે કંઈ સાંભળ્યું હોય તમારી આજુબાજુ ગુજરાતી સંગીત, જેમ કે મેં ભજનો બહુ સાંભળ્યા છે, સંતવાણીના ભજનો ક્યાંક ચાલતા હોય ને રાત્રે, તો મારાથી રહેવાય નહીં. એટલે હું એ ઉભો થઈને જ્યાં આગળ ભજન ચાલતા હોય ત્યાં
1: બરાબર
0: એક ભજનિકને સાંભળવા જતો. મતલબ કે ભજન ની વાત આવે એમાં એક સમર્પણનો ભાવ હોવો જોઈએ. ગઝલ છે તો ગઝલમાં ઇશ્કે હકીકી ઇશ્કે મિઝાજી,
1: બરાબર,
0: હે, પ્રિયતમા સાથે વાતચીત, એનું નામ જ ગઝલ છે. તો એમાં એ શૃંગાર અથવા પેથોઝ દર્દ આવે. ગરબો એ પણ એવી વસ્તુ, જેમાં જો માતાજીનો ગરબો હોય તો માતાજી માટેનો સમર્પણ તમારી પાસે હોવું જોઈએ. અને ગામઠી ગરબો હોય તો ગુજરાતી જે ભાષા છે આપણી, એમાં જે બધી અલગ અલગ ભાષા, જેમ કે કાઠિયાવાડની ભાષા છે, પછી ઉત્તર ગુજરાતની ભાષા છે, સુરત બાજુની ભાષા છે, તો એ બધું મિક્સ થાય અને એમાં કંઈક કમ્પોઝ થાય. એટલે એ જયારે કમ્પોઝ થાય એટલું ગવાય ત્યારે લાગવું જોઈએ કે આ કંઈક ગુજરાતી છે.
1: નૈનેશભાઈ, જો તમારે તમારી આખી સંગીત કારકિર્દીનો સારાંશ એક ગરબા પંક્તિ કે ગીતની પંક્તિમાં આપવો પડે તો એ કઈ પંક્તિ હશે?
0: નવો જ ગરબા છે અમારે, પણ એક પંક્તિ જે મેં ગરબાની લખી છે, પછી આગળ કવિએ લખી છે, પણ એ પંક્તિ બહુ સરસ ઈશ્વરની કૃપાથી મને મળી છે કે બિરદાળી બહુચર બાળી. એકચ્યુઅલી બહુચર માતાને બાળી શબ્દથી કહેવાય, ઘણા લોકો બહુચર વાળી કહે છે, એ ખોટું છે. બિરદાળી બહુચર બાળી શંખલપુર વાળી ભવાની પૂરજે આશ અમારી.
1: વાહ, ખૂબ સરસ.
0: અને જેમ દીવો છે ને, એ દીવો કર્યો ખરો પણ દીવો પૂર્યો કહેવાય એમ.
1: બરાબર, હા, દીવો પૂરવાનો.
0: યસ, ભાઈ દીવો પૂરો એમ. તો આશા જે છે માણસની, જે માણસના સ્વપ્ન છે, એ જયારે માં કે ઈશ્વર પૂરા કરે છે ત્યારે એ.
1: નૈનેશભાઈ, તમે ફક્ત તમારા સુરોથી, ગરબાથી જ નહીં પણ ગુજરાતના સાંસ્કૃતિક આત્માને પણ અવાજ આપ્યો છે. આવી આસોની અજવાળી રાત, બિરદારી બહુચર બાળી જેવા અસંખ્ય ગરબાઓને તમે પેઢીઓ સુધી નવરાત્રીના રંગો, શક્તિ, ભક્તિ અને ઉજવણી સાથે જોડ્યા છે. આજની ખાસ વાતચીતમાં તમે તમારી સંગીત યાત્રા, સર્જનાત્મકતા અને તમારી આકાશવાણી સાથેની સુવર્ણ યુગ અને આધુનિક ગુજરાતી ગરબાની પરંપરા વિશે જે વિચારો તમે જે શેર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ વેરી મચ. આભાર, આકાશવાણીનો મન ભરીને આભાર.
2: શ્રોતા મિત્રો, સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત હમણાં આપ સાંભળી રહ્યા હતા સંગીતકાર અને ગાયક શ્રી નૈનેશ જાનીની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આજે 1 જૂન, જૂન મહિનાનો પહેલો દિવસ. શ્રોતા મિત્રો, મને તો અત્યારથી જ વરસાદની સુગંધ આવવા માંડી છે. કેટલી અજબ વાત છે ને, ઉનાળો પૂરો થયો પણ ના હોય કે મન પહેલા વરસાદની રાહ જોવા લાગે છે. આકાશમાં એકાદ વાદળ પણ દેખાય ને તો દિલમાં અચાનક આમ ઠંડક ઉતરી જાય. માટી હજુ સૂકી હોય પણ ભીની ભીની માટીની યાદ આવવા લાગે. બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પાશા કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું

0: હાર્દિક સ્વાગત કરે છે.
1: મિત્રો, મે મહિનો પૂરો થાય ને એટલે બપોરનો તડકો થોડો થાકી ગયેલો લાગે. પવનમાં પણ જાણે બદલાવનો સંદેશ હોય અને એટલે જ અચાનક આપણે યાદ કરવા માંડીએ છીએ એ પહેલી વરસાદી સુગંધ. વાહ, એ સુગંધ માટીની જ તો હોય છે, પણ એમાં બાળપણ હોય છે, શાળા છૂટ્યાની ખુશી હોય છે, છત પર ભીંજાવાની મજા હોય છે. ઉનાળો આપણને તરસ શીખવે છે અને વરસાદ સંતોષ. કદાચ એટલા માટે જ વરસાદની ઋતુ એક લાગણી છે.
0: ગુજરાતી સાહિત્યમાં વરસાદ હંમેશા ખાસ રહ્યો છે. કવિઓએ વરસાદને ક્યારેક પ્રેમ બનાવ્યો, ક્યારેક વિરહ અને ક્યારેક આશા. અને વરસાદ આવે એટલે આપોઆપ હોઠ ઉપર કેટલાય ગીતો આવી જાય, અને એમાં પણ
2: આવરે વરસાદ ઢેબર્યો પરસાદ.
0: શ્રોતા મિત્રો, બાળપણથી લઈને આજ સુધી આ ગીત સાંભળીએ ને એટલે અંદરનું બાળક જાગી જ જાય. રમેશ પારેખ હોય, મરીઝ હોય કે આધુનિક ગીતકારો, બધાએ વરસાદને પોતાની રીતે જીવ્યો છે. કોઈ માટે વરસાદ પ્રેમીની રાહ હતો, તો કોઈ માટે એકલતાનો સાથી.
1: કેટલાક ગીતો તો એવા હોય જે સાંભળતા જ આખું દ્રશ્ય આંખની સામે આવી જાય. ચા ઉકળતી હોય, બારી પર વરસાદ ટપકતો હોય અને મન ક્યાંક જૂની યાદોમાં ખોવાઈ જાય. વરસાદ એટલે માત્ર બહારનું વાતાવરણ નહીં, ઘરની અંદર પણ બદલાવ આવી જાય. રસોડામાં ગરમ ગરમ ભજીયા, મસાલાવાળી ચા અને બારી પાસે બેઠેલી વાતો અને મમ્મીનો એ અવાજ બહાર વધારે ના પલળતા, પણ આપણે સાંભળતા ક્યાં હતા? કાગળની હોડી બનાવી ગલીમાં પાણીમાં તરાવવાની મજા એ આજે યાદ આવે ને તો ચહેરા પર સ્મિત આવી જાય.
0: શ્રોતા મિત્રો, દરેક માણસના જીવનમાં એક એવો વરસાદ જરૂર હોય છે જે ક્યારેય ભૂલાતો નથી. કોઈ માટે એ શાળાનો પહેલો વરસાદ હશે, કોઈ માટે કોલેજના દિવસો, કોઈ માટે કોઈ ખાસ વ્યક્તિ સાથેની એક ક્ષણ. કોઈને યાદ હશે ગામનો વરસાદ, માટીના ઘર, છત પરથી ટપકતું પાણી અને છતાંય ઘરમાં અપરંપાર ખુશીઓ. તો કોઈ માટે વરસાદ કોઈની વિદાયની યાદ હશે, બસ સ્ટેન્ડ, પીંજાયેલો રસ્તો અને આંખોમાં અટવાયેલા શબ્દો. વરસાદની ખાસ વાત એ છે કે દરેકને અલગ રીતે ભીંજવે છે. કોઈને ગીત યાદ અપાવે, કોઈને કોઈ વ્યક્તિ અને કોઈને પોતાનો જૂનો સમય.
1: આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મન આજે વરસાદી છે, કારણ કે વરસાદ બહાર જેટલો વરસે છે એટલો જ અંદર પણ વરસે છે. અને કદાચ એ માટે જ ચોમાસું આવે ને એટલે લોકો થોડા વધુ લાગણીશીલ બની જાય છે. જૂના ગીતો સાંભળવાનું મન થાય, જૂના ફોટા જોવાનું મન થાય અને કેટલીક યાદોને ફરી એકવાર ફરી જીવવાનું મન થાય. તો શ્રોતા મિત્રો, ઉનાળાથી ચોમાસા તરફની આ સફર માત્ર ઋતુની સફર નથી, એ મનની સફર છે, યાદોની સફર છે અને લાગણીઓની સફર છે. તો આ વખતે વરસાદ જ્યારે પહેલીવાર તમારા આંગણે દસ્તક આપે ત્યારે થોડો સમય આ યાદો માટે જરૂરથી કાઢજો.
0: અલ્પા, તમે યાદોની વાત કરીને ખબર છે મને તો વરસાદ આવે ને તો બીજું કઈ યાદ ના આવે, ભજીયા અને ગરમ ગરમ ચા યાદ આવે. તમને શું યાદ આવે?
1: મને તો વરસાદ આવે ને એટલે સૌથી પહેલા રિંગ સંભળાય મારી ફ્રેન્ડના ફોનની. એનો ફોન આવી જ જાય કે અલ્પા વરસાદ આવ્યો છે, ચલ આટો મારવા જઈએ.
0: વાહ. તો શ્રોતા મિત્રો, ચા સાથે, ગીતો સાથે અને પોતાની યાદો સાથે હવે આ સરસ મજાનો પહેલો વરસાદ આવે ને માણજો. આપ કહેશો કે હજુ તો વરસાદ આવ્યો પણ નથી ને તમે તો વરસાદની વાતો કરી નાખી આટલી બધી. હા શ્રોતા મિત્રો, હજુ તો થોડા દિવસો આપણે આ ગરમીને સહન કરવાની છે, પણ પાકના સારા ઉત્પાદન માટે બધી જ ઋતુઓનું બેલેન્સ પણ જરૂરી જ છે, ખરું ને? બસ આ તો વરસાદની રાહ જોવાઈ રહી છે ને એટલે વરસાદની વાતો કરી નાખી આજે. સાથે સાથે શ્રોતા મિત્રો, આ મહિનામાં વિશ્વ પર્યાવરણ દિવસ પણ આવે છે અને આ દિવસ એટલે પ્રકૃતિ સાથેના આપણા સંબંધને ફરી યાદ કરવાનો દિવસ.
1: તો દર વર્ષે 5 જૂને ઉજવાતો આ દિવસ આપણને યાદ અપાવે છે કે પૃથ્વી સતત સંકેતો આપી રહી છે. વધતી ગરમી, હીટવેવ, બદલાતું વાતાવરણ અને કુદરતી અસંતુલન હવે માત્ર ચર્ચાનો સમય નથી, હવે નાના નાના પગલાંથી બદલાવ લાવવાનો સમય છે. અને કદાચ એ જ કારણ છે કે આજકાલ ઉનાળાની ગરમી પણ માત્ર ગરમી નથી રહી, હીટવેવ એટલે કે અસામાન્ય તીવ્ર ગરમી હવે સામાન્ય બનતી જઈ રહી છે. તેથી બપોરના તીવ્ર તડકામાં બહાર જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું, છાશ, લીંબુ પાણી અને ફળોનો સમાવેશ કરવો આપણા દૈનિક આહારમાં, માથું

0: રાખવું અને શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે.
1: બિલકુલ. તો શ્રોતા મિત્રો, પર્યાવરણનું રક્ષણ અને પોતાની સંભાળ, આ બંને વાતો હવે એકબીજાથી અલગ નથી રહી. આ વાત યાદ રાખીએ અને કાર્યક્રમમાં હવે મનને ઠંડક આપે ને એવી સરસ મજાની વાતચીત સાંભળીએ. શ્રોતા મિત્રો, આકાશવાણી પોતાની 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં આપણે આકાશવાણીના ઘણા નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓની મુલાકાત અત્યાર સુધી રજૂ કરી ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં રવિન્દ્રભાઈ પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત સાંભળીશું અને આઈ એમ શ્યોર કે આ વાતચીતમાં રવિન્દ્રભાઈનું જે પસંદગીનું ગીત છે ને એ આપ સૌને ખૂબ ગમશે. તો આવો સાંભળીએ આ વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા રહી છે આકાશવાણીની. મિત્રો, આ પરંપરામાં આજે આકાશવાણી અને દૂરદર્શનમાં સુદીર્ઘ સેવાઓ આપેલા રવિન્દ્રભાઈ પરમાર આપણી સાથે છે. સહયર કાર્યક્રમ અને આકાશવાણીના શ્રોતાઓ વતી આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. રવિન્દ્રભાઈ,
3: આભાર. અને વાણી સાહેબ, તમારો અને શ્રોતા મિત્રો સાથેનો ફરીથી જે પરિચય ચાલુ થયો છે એ ખુશીની વાત છે. અને 90 વર્ષ આકાશવાણી પૂરા કરી રહ્યું છે અને એની ઉજવણી યોજાઈ રહી છે, બધા માટે ખુશીની વાત છે.
2: રવિન્દ્રભાઈ, આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપે આકાશવાણી અને દૂરદર્શનમાં કયા કયા કેન્દ્રોમાં સેવાઓ આપેલી છે.
3: આકાશવાણીમાં અમદાવાદ આકાશવાણી ખાતે જોડાયો હતો 1995માં. ત્યાર પછી 15 વર્ષ અહીંયા નોકરી કરી અને આકાશવાણી આહવા પર ટ્રાન્સફર થઈ હતી અને ત્યાંથી પછી દૂરદર્શન પર ટ્રાન્સફર થઈ 2013માં. અને ત્યાં 2 વર્ષ નોકરી કરી, ત્યાંથી ફરીથી પાછું આકાશવાણી વડોદરામાં 2 વર્ષ નોકરી કરી. તો આકાશવાણી સાથે અને દૂરદર્શન જે બંને સિસ્ટર કન્સર્ન છે, પ્રસાર ભારતીના અમ્બ્રેલા હેઠળ આવેલી 2 પબ્લિક બ્રોડકાસ્ટર સંસ્થાઓ, મને બંને જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો અને બંને જગ્યાએ આપણે પ્રોગ્રામ કેડરના એમ્પ્લોય હોય અને એના લીધે આપણને જે પ્રોડક્શનનું છે, એના મેનેજમેન્ટનું છે, પછી માર્કેટિંગનું છે, આ બધા કામ કરવાનો અનુભવ મળ્યો.
2: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી આકાશવાણીના વિવિધ કેન્દ્રો પરનો અનુભવ, સાથે સાથે દૂરદર્શન એટલે કે ઓડિયો મીડિયમ અને વિઝ્યુઅલ મીડિયમ બંનેમાં આપનો કાર્યનો અનુભવ રહ્યો. અને તમે જેમ વાત કરી તેમ પ્રોડક્શન, માર્કેટિંગ, મેનેજમેન્ટ એવા ઘણા બધા જેને કહેવાય ને કે આકાશવાણીના ફેસીસ છે જેની અંતર્ગત કામ કરવાનો આપણને મોકો પ્રાપ્ત થાય છે. રવિન્દ્રભાઈ, આવો જ એક બીજો શબ્દ છે ક્રાઇસિસ મેનેજમેન્ટ, જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કહીએ. તો આકાશવાણી જે લોકસેવા પ્રસારણની જે ભૂમિકા છે તે ખાસ કરીને આ પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લોકોની અપેક્ષા પણ આકાશવાણી માટે આ સમયગાળા દરમિયાન વધારે હોય છે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે આપણે વાત કરીએ તો આપને કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રસંગોમાં આકાશવાણી સાથે કામ કરવાનો અનુભવ?
3: જે ડિઝાસ્ટર કો, આપત્તિ કો, આપત્તિમાં આકાશવાણીની ભૂમિકા સૌથી વધુ વધી જતી હોય છે. જે રીતે કે ભૂકંપ 2001માં જે આવ્યો અને એ સમયે પરિસ્થિતિ એ થઈ હતી કે તુરંતમાં મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા અને વીજળીની પણ તકલીફો હતી અને ભુજ જેવા કેન્દ્ર પર તો બિલકુલ ઠપ થઈ ગયું હતું પ્રસારણ. તો એ સમયે જે છે આકાશવાણી હતું જેણે પરિસ્થિતિ સંભાળી અને સતત પ્રજા અને સરકાર વચ્ચે સતત એમાં સંપર્ક જાળવી રાખી અને એમની સમસ્યા સરકાર સુધી, અન્ય સેવાભાવી સંસ્થાઓ સુધી, એનજીઓ કે પછી જે તે રિલીફ અને રેસ્ક્યુ એજન્સીઓ જે સમય કાર્યરત હતી એમના સુધી પહોંચાડ્યું. અને આ લોકો સરકાર એના તરફથી એમના માટે શું કરી રહ્યા છે એ એમને ખબર પડી, કારણ કે નહીં તો કોઈ બીજો સીધો સંપર્ક પણ હતો નહીં. એ સમયે વાહન વ્યવહાર લો કે ટેલિફોન સિસ્ટમ લો, બધું ઠપ હતું. અને કચ્છમાંથી એવા જે તે સમયે એવા એવા અનુભવ થયા છે કે આપણે એમાં જો આગળ વાત કરીએ બહુ જાણવા સમજવા જેવું છે કે શું થઈ શકે આકાશવાણી.
2: રવિન્દ્રભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી. ધરતીકંપની હું વાત કરું તો એ દરમિયાન હું આકાશવાણી રાજકોટમાં સેવારત હતો અને ધરતીકંપ વખતે આકાશવાણી રાજકોટે સતત 10 દિવસ સુધી નોન સ્ટોપ 24/7 સેવાઓ આપેલી. અને આ પીરિયડ દરમિયાન ખાસ કરીને આકાશવાણી રાજકોટે ભુજ તથા કચ્છની હોસ્પિટલોમાં જે ઇજાગ્રસ્ત હતા, સારવાર હેઠળ હતા અને ઘણી વખત જે મૃત્યુ પામેલ વ્યક્તિઓની નામાવલી એ આકાશવાણી રાજકોટને સમયાંતરે પ્રાપ્ત થતી અને તેનું અમે પ્રસારણ કરતા અને આ સેવાયજ્ઞ સતત ચાલુ રહેલો. ધરતીકંપની સાથે સાથે તમે જેમ વાત કરી રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ, તો આ

0: આકાશવાણી રાજકોટની ટીમ સૌપ્રથમ વખત ભુજ પહોંચી. એ ટીમમાં હું પણ હતો. એ વખતે સાથે ડોક્ટર યજ્ઞેશ દવે પણ સાથે હતા. માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વના ઘણા બધા દેશોની રેસ્ક્યુ ટીમ હતી. તો એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે, આપણે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ એ લોકોની પણ કામગીરી હતી, સાથે સાથે અનેકવિધ સેવા સંગઠનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ પણ સક્રિય હતા. આપે ખૂબ સુંદર વાત કરી. એ સિવાય અન્ય પ્રસંગની પણ આપ વાત કરો કે જેમાં આકાશવાણીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ મહત્વનો ફાળો હોય, લોકો જેને આજે પણ લેન્ડમાર્ક કામગીરી તરીકે યાદ કરે છે.
1: હવે જે દિવસે 26 જાન્યુઆરી 2001 દિવસે ભૂકંપ આવ્યો, સવારના ભૂકંપ આવ્યો, અને એ સમયે હું RNU જે કહેવાય રિજિયોનલ ન્યૂઝ યુનિટ સમાચાર વિભાગમાં કામ કરતો હતો અને જે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ એનું નિર્માણ કરતો હતો. એના અનુસંધાને જે અહીંયા અમદાવાદમાં પોલીસ સ્ટેડિયમ ખાતે પરેડ

0: રિજિયોનલ ન્યૂઝ યુનિટ સમાચાર વિભાગમાં કામ કરતો હતો અને જે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ એનું નિર્માણ કરતો હતો. એના અનુસંધાને જે અહીંયા અમદાવાદમાં પોલીસ સ્ટેડિયમ ખાતે પરેડ ચાલી રહી હતી એનું કવરેજ કરવા જવાનું હતું. તો એના માટે ઓફિસનું વાહન લઈને જવાનું હતું, તો એના રાહ જોઈ રહ્યા હતા. ડ્યુટી રૂમમાં આપણે જે છે એમાં હતા, તો અચાનક જે આ ભૂકંપ આવ્યો અને એ સમયે ડ્યુટી રૂમમાં હું બેઠો હતો. એ સમયે કમલેશ મિશ્રા કરીને ડ્યુટી ઓફિસર તરીકે કાર્યરત હતા, પોતાની ડ્યુટી પર હતા. જેવું આ ભૂકંપની ધ્રુજારી આવી એની સૌ પહેલા કમલેશને ખબર પડી અને એણે કહ્યું, રવિ ભૂકંપ આવ્યો, ભાગો. અમે સીધા દરવાજાની બહાર નીકળ્યા. પછી યાદ આવ્યું, કરે હજુ કંટ્રોલ રૂમમાં અને સ્ટુડિયોમાં એનાઉન્સર ને એ લોકો છે, ફરીથી પાછા આવ્યા. એમને કહ્યું કે ભૂકંપ આવ્યો છે અત્યારે બધા આપણે નીકળી જાઓ બહાર, અને બધા બહાર નીકળ્યા. અને પછી ત્યાંથી જે તે સમયે ટ્રાફિકના જે ડીસીપી હતા સમીઉલ્લાહ અંસારી સાહેબ, એમની અહીંયા જોગાનુજોગ એ જ સમયે ચાર રસ્તા પર એમને આવવાનું થયું. એમની ગાડીમાં પછી હું પોલીસ કમિશનર કચેરી ગયો, જ્યાં પછી સર્કિટ હાઉસ જે જૂનું છે અમદાવાદમાં એની પાછળના ફ્લેટોમાં બિલકુલ ધરાશાયી થઈ ગયા હતા અને લોકો માર્યા ગયા હતા, કચડાઈ ગયા હતા, દબાઈ ગયા હતા. ત્યાંથી બે બહેનો સ્કૂટર પર આવીને પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરી રહ્યા હતા કે અહીંયા આવી મોટી ઘટના બની ગઈ છે, અત્યારે મોબાઈલ ચાલતા નથી, અત્યારે 100 નંબર કે પછી 101 કે કોઈ નંબર ચાલુ નથી અને ઘણા લોકો દબાઈ મર્યા છે. તો એ એમ આપણને માણસ તરીકે હચમચાઈ દેવી વાત.
1: એટલે હજી પણ આ વાત યાદ કરીએ તો ધ્રુજારી આવે,
0: હજુ પણ આપણને એ નજારો યાદ આવી જાય અને એ દુઃખદ ક્ષણો યાદ આવી જાય. અચ્છા, એ પછીની તુરંતની ઘટના એ બની કે પોલીસ કમિશનર કચેરી જવાનું થયું, તો ત્યાં તત્કાલીન જે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ સાહેબ એ ત્યાં આવ્યા હતા અને એમને મળવા માટે પૂરા મીડિયા જગતમાંથી અમદાવાદના હું હતો અને ગુજરાત સમાચારના શ્રીરાંશભાઈ શાહ હતા. મેં એમને રેકોર્ડ કર્યા, આવીને બ્રોડકાસ્ટ કર્યું. એમની સાથેની જે વાતચીત હતી એમણે પહેલી વખત ઓથેન્ટિકલી મીડિયાને કહ્યું. મીડિયામાં તો આપણે આકાશવાણી એકલું જ હતું કે ભાઈ આ ભૂકંપ આવ્યો છે અને જે તે સમયે જે અશોક ભટ્ટ સાહેબ મંત્રી હતા એમને હેલિકોપ્ટરમાં ભુજ મોકલવામાં આવ્યા છે અને ત્યાં પણ રાહત અને બચાવની કામગીરી ઝડપથી ચાલુ થાય અને જેટલી મદદ લોકોને મળી શકે એ માટે સરકારી તંત્ર કાર્યરત થઈ ગયું છે એવી બધી એમણે જાણકારી આપી. ભૂકંપની જાણકારી આપી, સરકાર દ્વારા જે તાત્કાલિક રિલીફ રેસ્ક્યુના પગલાં લેવાઈ રહ્યા હતા એની જાણકારી આપી અને આકાશવાણી પર મેં એ બ્રોડકાસ્ટ કર્યું, જે તે પછી બધા બીજા રેડિયો સ્ટેશન પર પણ બ્રોડકાસ્ટ થયું અને સવારે પછી દૂરદર્શન પર ઓડિયો બાઇટ જે છે એ વગાડવામાં આવી.
1: રવિન્દ્રભાઈ, આપે આપના અનુભવ શેર કર્યા ધરતીકંપના. આકાશવાણીનો રોલ ધરતીકંપની સાથે સાથે વાવાઝોડા સાયક્લોનિક સિચ્યુએશનમાં પણ વધી જતી હોય છે, જવાબદારી પણ વધી જતી હોય છે. તો જે એક નેચરલ ડિઝાસ્ટર કહેવાય છે, કુદરતી આફત, ધરતીકંપ અને વાવાઝોડા, તો વાવાઝોડા દરમિયાન આકાશવાણીની કામગીરી અંગે આપ વાત કરો.
0: સાયક્લોન બાબતમાં તો એવું છે કે આપણે એક તો આપણા પ્રસારણની શરૂઆત જ વેધર બુલેટિનથી કરતા હોય છે, રાતના એનું સમાપન વખતે પણ આપણે હવામાન સમાચાર આપતા હોય છે. તો જે હવામાન ખાતા સાથે આકાશવાણીનો બહુ નજીકનો અને રોજનો સંબંધ રહ્યો છે. જયારે જયારે પણ આ પ્રકારના વાવાઝોડા આવે કે કંઈ પણ થાય, જે કચ્છમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું ને એ સમયે પણ બહુ મોટો વિનાશ નોતરાયો હતો, કે પછી મચ્છુર ડેમ વખતે ત્યાં પૂરમાં જે મોરબીમાં હોનાર યોજાઈ હતી, તો આકાશવાણી જે પણ આપત્તિ બાબતે કે પછી અગાઉથી જાણ થઈ શકતી હોય તો એમાં લોકોના જીવ બચી શકતા હોય છે. દાખલા તરીકે વાવાઝોડું આવવાની શક્યતા હોય આ છે તે છે, તો જે માછીમારો સમુદ્ર ખેડાણ કરવા જતા હોય છે
1: એમની
0: ચેતવણી આપણા કારણે મળી જાય તો એના કારણે એમના જીવ બચી જતા હોય છે.
1: અને તેવી જ રીતે વાવાઝોડા દરમિયાન જે મેન પાવરનો લોસ છે, એટલે કે માનવ મૃત્યુ દર છે, તેને ઘટાડવા માટે વાવાઝોડાના 48 કલાક 24 કલાક અગાઉ શેલ્ટર હાઉસમાં માણસોને ખસેડવામાં આવે છે, તો તેમાં પણ આકાશવાણી છે એ સહાયભૂત થાય છે. રવિન્દ્રભાઈ, આપે જેમ વાત કરી ધરતીકંપ, વાવાઝોડું અને પૂર, તો સુરતમાં પણ એક સદીનું વિનાશકારી પૂર આવેલું 2006માં, તેને આપ વાત કરો.
0: એ સમયે ત્યાં સુધી હતું કે આકાશવાણીમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને એમ છતાં એ લોકો પોતાની ફરજ નહીં ભૂલ્યા, પોતાની તકલીફો બાજુ રાખી પૂરા શહેરને કે આસપાસના બધા વિસ્તારને મદદરૂપ થવા માટે પ્રસારણ ચાલુ રાખ્યું. સત્તા દ્વારા જે પણ સલાહ સૂચના આપવામાં આવે પ્રજાલક્ષી એનું પ્રસારણ કર્યું. લોકો જે તે સમયે સ્વાભાવિક છે આપત્તિ વખતે માણસો

0: દુઃખી પણ થતા હોય તો આપણે સંગીત દ્વારા એ લોકોનું મનોરંજન પણ કરતા હોય છે. કાર્ય છે આપણું માહિતી આપવી, મનોરંજન કરાવવું અને શિક્ષિત કરવા, એ આપણે સમય સમય પર સામાન્ય સંજોગોમાં તો નિભાવીએ છીએ, પણ જે અસામાન્ય સંજોગો હોય છે ત્યારે આકાશવાણીનો કોઈ જવાબ નથી અને પૂરા દેશમાં કોઈ જવાબ નથી.
1: રવિન્દ્રભાઈ, આપણે પ્રસારણ યાત્રા ચાલુ રાખીએ, પરંતુ એ દરમિયાન આપની પસંદગીનું ગીત પણ જણાવો.
0: ધૂંધ પિક્ચરનું ગીત છે, સંસાર કી હૈ સૈકા ઇતના સા ફસાના હૈ, એક ધૂન સે આના હૈ એક ધૂન મેં જાના.

0: સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દૂરદર્શન સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રસારણકર્મી રવિન્દ્રભાઈ પરમાર સાથે મુલાકાત. રવિન્દ્રભાઈ, જેમ વાત કરી ધરતીકંપ વાવાઝોડા પૂરની, તો એવી જ રીતે જેને કહેવાય ને સદીઓમાં જોવા મળતી વિશિષ્ટ ઘટના એટલે કોરોના પેન્ડેમિક. તો આપ કોરોના પેન્ડેમિક અને આકાશવાણીની ભૂમિકા વિશે પણ શ્રોતા મિત્રો સાથે વાત કરીએ.
1: કોરોના પેન્ડેમિક જે 2019 ડિસેમ્બરમાંથી ચાલુ થયું અને પછી આપણે ત્યાંથી 6 મહિનાથી આપણે એનો પ્રોટોકોલ ને બધું લાગુ કર્યું. તમારી વાત સાચી છે, 100 વર્ષમાં આવતી એક ઘટના એક બની હતી અને જે તે સમયે કેમ કે કોઈની પાસે એની બીજી કોઈ જાણકારી સમજ આ છે તે છે નહોતું. ગાઈડલાઇન્સ આવતી ગઈ, એમાં કેટલીક ગાઈડલાઇન્સ પ્રેક્ટિકલ હતી, કેટલીક પ્રેક્ટિકલ નહોતી, પણ ભય ભયંકર હતો આખો.
0: અને 45 દિવસનો લોકડાઉન પીરિયડ,
1: લોકડાઉન તો એ સમયે જે એકલતા અને જે ડરનો માહોલ હતો એ માહોલમાં આકાશવાણીએ ચોક્કસપણે પોતાની એક ભૂમિકા નિભાવી. એમણે લોકોને કોરોના બાબતે જાગૃત કર્યા, જાણકારી આપી, એના અલગ અલગ નિષ્ણાતો દ્વારા લોકો સુધી એના સંદેશ મોકલ્યા અને સુ

0: સજાગતા રાખવી, શું ઉપાય કરવા, એ બધી માહિતીઓ આપણે લોકો સુધી પહોંચાડી. અને આ બધું જોખમ હતું છતાં આપણે કર્મીઓએ એ નહીં વિચાર્યું કે હું ક્યાંય નોકરી પર જઈશ ને ક્યાંક મને કોરોના લાગુ ના પડી જાય.
1: એટલે રવિન્દ્રભાઈ, હું તો એમ કહીશ કે માત્ર આકાશવાણીમાં જ કર્મચારીઓ કામ કરવા માટે આવતા કોરોના પીરિયડ દરમિયાન, એવું નથી. બધી જ એજન્સીઓ પોતપોતાની ફરજ બજાવી રહી હતી અને તેને કારણે સમગ્ર દેશ આ એક મહાસંકટમાંથી આપણે સુપેરે પાર ઉતરી શક્યા. અને આકાશવાણીએ ખાસ કરીને સરકાર તરફથી પ્રોટોકોલ ઇસ્યુ કરવામાં આવતા હોય તેનું લોકો સુધી જે એક માહિતી પહોંચાડવા માટેનું માધ્યમ છે તેની એક અસરકારક ભૂમિકા આકાશવાણીએ બહુ સુપેરે પાર પાડી તેનો આનંદ પણ છે અને ગર્વ પણ છે. અને આકાશવાણીના જે 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા છે તેમાં જેમ વાત કરી તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક અસરકારક ભૂમિકા રહી છે. રવિન્દ્રભાઈ, આપના આકાશવાણી તથા દૂરદર્શનની જે સમગ્ર કારકિર્દી રહી છે એ દરમિયાન કોઈ યાદગાર અનુભવ?
0: યાદગાર અનુભવ તો એક નહીં અનેક છે અને હજારો કાર્યક્રમો આપણે પ્રસારિત કર્યા છે. સમાચાર વિભાગમાં હતો તો બહારની દુનિયા સાથે સંપર્ક વધારે સારો હતો અને અનેક બાબતો જાણવા સમજવા એ સંપર્કોનો ઉપયોગ પ્રસારણના હિતમાં અને જાહેર હિતમાં કરવા માટે ખૂબ જ ફળદાયી નીવડ્યો છે. દાખલા તરીકે ભૂકંપ વખતની જ ફરીથી વાત તાજી કરું કે ભૂકંપમાં અનેક લોકો કચડાઈ માર્યા હતા તો દેહ એમના શક્ત વિકસિત હતા. અને આપણે સામાન્ય રીતે જે હિન્દુ લોકો જે છે એ બ્લડ ને માંસના લોચા જોઈને ગભરાઈ જાય, તો જે હોસ્પિટલો પર ને આ મૃતદેહો હતા એના નિકાલ માટે જે તે સમયે જે સૌથી વધુ કામ લાગ્યા અને જેમણે સ્મશાન સુધી પહોંચાડ્યા અને ત્યાં અગ્નિ સંસ્કાર પણ કર્યા એ હતા મુસ્લિમ. અનેક હોસ્પિટલોમાં જે ડેડ બોડી હતા અને ઘડીકમાં એ સમયે કોઈ પાછા સગાઓ પણ મળવા મુશ્કેલ હતા, બધા પોતપોતાની સમસ્યામાં ફસાયેલા હતા, તો એ લોકોએ ખૂબ સારો ત્યારે ભૂમિકા ભજવી હતી 2001. અને એની પહેલાની એક વાત એ કરું કે કોઈ પણ આ પ્રકારના મૃત્યુ જે થયા હોય અકુદરતી મૃત્યુ તો એના માટે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના સહી સિક્કાને જરૂરી હોય પછી તમે બોડીનો નિકાલ થઈ શકે. તો હું આકાશવાણી અમદાવાદ માટે એ સમયે ભાગદોડ કરી અને જે તે સ્થળ પરથી રેકોર્ડિંગ કરી અને સીધા અહીંયા પછી રેકોર્ડિંગ બ્રોડકાસ્ટ કરવાનું કામ કરતા, તો એ દરમિયાનમાં મને હોસ્પિટલ પર આ સમસ્યા ધ્યાનમાં આવી કે શરીરોનો નિકાલ એટલા માટે તકલીફ પડી રહી છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની સહયો નથી મળી રહી, કારણ કે ઇન્સ્પેક્ટરો પણ એ સમયે પોલીસ સ્ટેશનમાં અવેલેબલ નહોતા અને એમના વિસ્તારમાં સતત ફરતા રહેતા. એ સમયે પોલીસ કમિશનર સાહેબ હતા પીસી પાંડે સાહેબ, એમના ધ્યાન પર મેં વાત લાવી મૂકી કે સાહેબ આ રીતે જે હોસ્પિટલ પર મૃતદેહો છે એના માટે જો હોસ્પિટલ પર વ્યવસ્થા કોઈ સક્ષમ અધિકારીને કરી દેવામાં આવે તો બોડીઓનો ઝડપથી નિકાલ થાય. એ ખૂબ ગંભીર હતા અને એમણે બહુ ગંભીરતાથી તુરંત એનું પાલન કર્યું, તો એના લીધે પણ જે તે હોસ્પિટલો પર આ મૃતદેહોનો નિકાલ આસાન બન્યો. આકાશવાણી દૂરદર્શન બંને માધ્યમોનો આભારી છું કે બંને જગ્યાએ સારી રીતે કામ કરવા મળ્યું અને લોકહિતના અનેક કાર્યો કરવાનો મોકો મળ્યો.
1: આપે ખૂબ જ સુંદર વાત કરી. આકાશવાણી 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રામાં રવિન્દ્રભાઈ પરમારે પોતાની આકાશવાણી અને દૂરદર્શનના અનુભવો અને ખાસ કરીને કુદરતી આફતો કોરોના સમયમાં આકાશવાણી અને દૂરદર્શનની જે કામગીરી રહી છે તેના વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી તે માટે અને આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહેવા માટે રવિન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર.
2: શ્રોતામિત્રો, સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્ર પરમાર સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ સંસ્મરણો અને આ મુલાકાત આપને ગમી હશે અને આકાશવાણી વિશે થોડું વધુ જાણવું આપ સૌ માટે રસપ્રદ બન્યું હશે.
3: તો શ્રોતામિત્રો, હવે એટલી જોરદાર બફારાવાળી જે ગરમી છે ને આખા ગુજરાતમાં, આ જબરદસ્ત ગરમીમાં આજના કાર્યક્રમે આપને થોડીક ટાઢકનો અનુભવ તો કરાવ્યો હશે તેવી આશા સાથે જ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

0: વિનોદ જોશીની રચના આપ સાંભળી રહ્યા હતા વિરાજ બીજલ ઉપાધ્યાયના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવી. હવે સાંભળીએ
1: આકાશવાણી સમાચાર. બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો. અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે. બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. તેઓ આવતીકાલે મુંબઈ જશે. સાંભળીએ એક અહેવાલ.
2: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे. इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है. म्यांमार भारत की नेबरहुड फर्स्ट, एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है. म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
1: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક, ઝારખંડમાં 2 બેઠક અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીત સિંહ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની 1-1 બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સીવી શનમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ

અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33થી વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જો કે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ R.N. રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે CEPA બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે જણાવ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ઓમાનમાં 98% ટેરિફ લાઇનને 100% ડ્યુટી મુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવેતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવેત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી નથી.

0: સાંભળીએ એક અહેવાલ.
1: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं। ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता। दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है। फ्रांस ने स्थिति पर विचार के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જાક્સા, લિન્ડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એના રનર્સ અપ ભૂટાન સામે રમશે. બાંગ્લાદેશનો મુકાબલો ગ્રુપ એના વિજેતા નેપાળ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. એલપીજી સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: યે હે આકાશવાણી કા અમદાવાદ બડોદરા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. આગામી 30 જૂન સુધી 1,10,000થી વધુ ગણતરીકારો ઘરે ઘરે જઈ ગણતરી કરશે. આ કામગીરીમાં સૌને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું, ઘરયાદી અને મકાનોની ગણતરી એચએલઓ દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે.
1: આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ, આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં. તે ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે. આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે, અને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત QR કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે, આપ ઈચ્છો ત્યારે QR કોડ નું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં.
0: રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી હેઠળ જિલ્લાભરમાં 2,711 ગણતરીદારો પહેલા વિસ્તારની ઓળખ કરશે. ત્યારબાદ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે, જ્યારે 446 જેટલા નિરીક્ષક સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય થાય તે માટે 11 તાલુકા અને 6 નગરપાલિકામાં કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો અને નિરીક્ષકને તાલીમ અપાઈ છે. અમદાવાદના વિરમગામમાં રાજમાર્ગ વિસ્તરણ પરિયોજના માટે મોટા પાયે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. તંત્ર દ્વારા અત્યાર સુધી અંદાજે 4,000 ચોરસ મીટર પરથી દબાણ હટાવાયું છે. અધિકારીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું.
2: स्टेट हाईवे 17 के वाइडनिंग के प्रोजेक्ट के दौरान विरमगाम में एंट्रेंस पे जो रोड वाइडनिंग का काम चल रहा है, उसके लिए लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए एक DYSP, टोटल 15 PI और 550 से ज्यादा पुलिस का बंदोबस्त तैनात किया गया. उपरांत लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए सभी कम्युनिटी की एक साथ मीटिंग की हुई थी और सभी कम्युनिटी का हमको पूरा सहकार मिला और आगे डिमोलिशन की प्रक्रिया भी चालू है. डिमोलिशन का स्टेज रफली 400 मीटर है और टोटल 4,000 स्क्वायर मीटर जितना होता है.
0: રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 2,289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો. સત્તાવાર યાદી મુજબ સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ચલાવાયેલા આ અભિયાન અંતર્ગત 913 જેટલા મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતા સામે કાર્યવાહી કરવામાં આવી, તેમજ 565 પ્રાથમિક તપાસ અહેવાલ એટલે કે FIR નોંધી 638 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે ભારતીય રિઝર્વ બેંક RBI કૃત્રિમ બુદ્ધિમત્તા AIની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત ખાતાઓના વ્યવહારને જોખમના આધારે વર્ગીકૃત કરાશે. અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. 1.5 વર્ષ પહેલા ધનસુરા પંથકની એક સગીરા સાથે સંકળાયેલા કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હોવાનું

0: સરકારી વકીલ ડી એસ પટેલે જણાવ્યું.
1: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે, તેથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયેલો છે.
0: હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ સાથે જ અનેક શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર આગામી 30 જુલાઈ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ લાઇટ હાઉસ સર્વે નંબર 58 લઈ શિવરાજપુર ખાડી 2 છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે. બીચની નિયમિત જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણામાં વડનગરને વિશ્વસ્તરનું હેરિટેજ ટાઉન એટલે કે ઐતિહાસિક વારસાને જાળવી રાખતું નગર બનાવાશે. આ માટે સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પરિયોજનાના બીજા તબક્કાની કામગીરી કરાશે. આગામી ઓગસ્ટ મહિનાથી શરૂ થનારા આ કામ અંતર્ગત 13 મુખ્ય માર્ગ અને અંદાજે 9.4 કિલોમીટર લાંબા માર્ગનો હેરિટેજ વિષયવસ્તુ આધારિત વિકાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક વાહિદ મશદી. ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ તરફથી અમલેશ્વર બેઠક પરથી હેમાક્ષીબેન પટેલ વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે વાડભૂત બેઠક પરથી લક્ષ્મીબેન ટંડેલ વિજેતા જાહેર કરાયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ રાજના નામ નક્કી કરાયા છે. આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ ડાયમાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ પાટણવાડિયાની વરણી કરાઈ હતી. કારોબારી સમિતિમાં કાજલબેન પટેલ પસંદગી પામ્યા હતા, જ્યારે ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 3 સભ્યો પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. કોંગ્રેસના 3 સભ્યોએ પોતાના ઉમેદવારના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે એક અપક્ષ સભ્યે કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપ્યો નહોતો. ભરૂચના સીગામ તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયેલ કિરણભાઈ યાદવ પ્રમુખ પદે અને પ્રકાશભાઈ પડિયાર ઉપપ્રમુખ પદે બિરાજમાન થયા છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ જાહેર થયા હતા. બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે. ઝઘડિયા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 22 બેઠકમાંથી કુલ 19 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને 3 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. હાંસોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપે જીત મેળવી છે. ભરૂચ શહેરના એ ડિવિઝન ખાતે બકરી ઈદના

0: વાને ધ્યાનમાં રાખીને ભરૂચ ડીવાયએસપી સી કે પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝનના પીઆઈ સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે તાજેતરમાં સીએનજી ગેસના ભાવોમાં સતત વધારો થતાં રિક્ષા ચાલકો પર આર્થિક બોજ વધી રહ્યો છે, જે અંતર્ગત ભાડા વધારાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા રિક્ષા પરમિટ તાત્કાલિક બંધ કરવાની પણ માંગ કરાઈ હતી. આ સાથે 15 વર્ષ જૂની રિક્ષાઓ માટે વસૂલવામાં આવતી પ્રતિદિન 50 રૂપિયાની દંડ ફી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશને જણાવ્યું હતું કે દૈનિક દંડની જગ્યાએ લમસમ પદ્ધતિથી દંડ વસૂલવામાં આવે તો રિક્ષા ચાલકોને રાહત મળી શકે. રિક્ષા ચાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે 26 લાખથી વધુની છેતરપિંડી આચરવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો છે. આ મામલામાં એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચારપત્ર, લેખક વાહિદ મશાદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. અમર ભટ્ટને સાંભળીએ.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના

0: પુરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણકર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો।
1: આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું। બપોરના 3 થઈ રહ્યા છે, અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે। ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે। ત્યાં સુધી સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ। અત્યારે રજા આપશો, નમસ્કાર।

નમસ્કાર. 354 પૂર્ણાંક 6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા આવ્યા છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સભાની શરૂઆતમાં બરાબર 5 વાગે અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર સાંભળશો.

ત્રીસ મિનિટે. 7 વાગે હિન્દી ગેરફિલ્મી ગીતો સાંભળશો. 7:22 ગ્રામીણ પ્રસારણ અંતર્ગત કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8 વાગે પ્રસારિત થશે કાર્યક્રમ સુર માધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો. 9:15 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સ્પોટલાઇટ. રાત્રે 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રે 10 વાગે ગુજરાતી નાટક પ્રસારિત થશે માટીનો ઘડો. લેખન ડોક્ટર જયંત ખત્રી અને રજૂઆત જયેશ રાવલ. તથા 10:30 આપ શાસ્ત્રીય સંગીત સાંભળશો. શ્રોતા મિત્રો, આપને ખાસ જણાવીએ કે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમાચાર સેવા વિભાગ આકાશવાણી દ્વારા વિવિધ વિષયો પર વિશેષ શ્રેણી પ્રસારિત થવા જઈ રહી છે, જેનો ભાગ પહેલો આજે રાત્રે 11:10 થી 11:45 સુધી આપ સાંભળી શકશો, જેમાં આજનો વિષય છે ગરીબ કલ્યાણ. મિત્રો, કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા બાદ હવે પોલીસ જાહેરાત સાંભળીએ. ગુમ થનાર મેહુલ ઉર્ફે શનિ માયાભાઈ ભરવાડ, જેઓ તારીખ 9/3/2026 રોજથી ગુમ થયેલ છે, તેમનું વર્ણન આ પ્રમાણે છે. તેમની ઉંમર 30 વર્ષ, શરીરે લીલા કલરનો શર્ટ અને કાર્બન કાળા રંગનું જીન્સ પેન્ટ પહેરેલ છે. શરીરે મજબૂત બાંધાના અને રંગે ઘઉંવર્ણ છે. ઊંચાઈ આશરે 5.5 ફૂટ. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે અને ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે. મેહુલભાઈ તેમના ગામ વિરમ ગામ જિલ્લો અમદાવાદથી તારીખ 9/3/2026 રોજથી ગુમ થયેલ છે. તુલસીબેન ગૌતમભાઈ માણસુરભાઈ સોલંકી, જેઓ બોરલા ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગરથી તારીખ 23/3/2026 રોજથી ગુમ થયેલ છે, તેમની ઉંમર 19 વર્ષ છે. બાંધો પાતળો, રંગે ઘઉંવર્ણા, મોઢું લંબગોળ છે અને તેમણે પંજાબી લાલ કલરનો ડ્રેસ પહેરેલ છે અને તેઓની ઊંચાઈ 5 ફૂટ છે. અન્ય ગુમ થનાર જલ્પાબેન દેવાંગકુમાર ગિરીશચંદ્ર ત્રિવેદી, જેઓ તેમના બાળકો વૈનવી જેની ઉંમર 7 વર્ષ છે અને ક્રિશિવ જેની ઉંમર 2 વર્ષ છે, તેમની સાથે આશુતોષ સોસાયટી ભરતનગર જિલ્લો ભાવનગરથી તારીખ 19/3/2026 રોજથી ગુમ થયેલ છે, તેમનું વર્ણન આ પ્રમાણે છે. બાંધો મજબૂત, રંગે ઘઉંવર્ણ અને તેઓએ સાડી પહેરેલ છે તથા તેમની ઊંચાઈ 5 ફૂટ છે. રાધાબેન હિતેશભાઈ દેવમુરારી, તેમની દીકરી ધ્રુવી જેની ઉંમર 9 વર્ષ છે, તેમની સાથે તેઓ કરદેજ ગામ તાલુકો જિલ્લો ભાવનગરથી તારીખ 12/3/2026 રોજથી ગુમ થયેલ છે. રાધાબેનની ઉંમર 34 વર્ષ છે. બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ છે. આંખો માંજરી છે અને મોઢું લંબગોળ છે. તેઓએ ગુલાબી અને કાળા રંગની સાડી પહેરેલ છે અને ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ છે. મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ પોલીસ જાહેરાત તેમજ કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા સાંભળી રહ્યા હતા. મિત્રો, સાંજના 5:10 થઈ છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજે 1 જૂન એટલે કે માતા પિતાનો વૈશ્વિક દિવસ. દુનિયામાં આમ તો દરેક સંબંધોનું પોતાનું આગવું મહત્વ હોય છે, પણ એક સંબંધ એવો છે જે આપણને આ દુનિયામાં લાવે છે
અને કોઈ પણ

સ્વાર્થ વગર જીવતા શીખવે છે, અને એ છે આપણા માતા પિતાનો સંબંધ. આ વર્ષે 2026ની આજના દિવસની થીમ છે ટુગેધર ફોર પેરેન્ટ્સ, એટલે કે જેમ તેમણે આપણી આંગળી પકડીને આપણને ચાલતા શીખવ્યું છે, તેમ હવે આપણો વારો છે કે આપણે સાથે મળીને તેમને એ પ્રેમ, આદર અને સથિયારો આપીએ જેના તેઓ હકદાર છે. તો આવો આ સુંદર અહેસાસ સાથે સાંભળીએ ફિલ્મ હમ સાથ સાથ હૈનું આ ગીત. સ્વર છે હરિહરન અને ઘનશ્યામ વાસવાની.

અને મિત્રો, આજનો દિવસ માત્ર લાગણીઓનો જ નથી પણ તંદુરસ્તીનો પણ છે. કારણ કે આજે 1 જૂને આખી દુનિયા વિશ્વ દૂધ દિવસ પણ ઉજવી રહી છે. સવારની ગરમાગરમ ચા હોય, બાળકોના દૂધનો ગ્લાસ હોય કે પછી રાત્રે સૂતી વખતે પીવાતું હળદરવાળું દૂધ, દૂધ આપણી દિનચર્યાનો એક અતૂટ હિસ્સો છે. અને દોસ્તો, આ વર્ષે 2026ની વિશ્વ દૂધ દિવસની થીમ આપણા દેશ માટે બહુ ગર્વની વાત છે. એ છે કે સેલિબ્રેટિંગ વિમેન ફાર્મર્સ. આજે આપણે એ લાખો મહિલા પશુપાલકો અને ડેરી ફાર્મર્સને સલામ કરીએ છીએ, જેમની સવારની મહેનતથી આપણા ઘર સુધી શુદ્ધ દૂધ પહોંચે છે. 2001ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા આજના દિવસની શરૂઆત થઈ હતી. વૈશ્વિક સ્તર પર દુનિયાનું લગભગ 1/4 દૂધ ઉત્પાદન ભારતમાં થાય છે અને દેશમાં દૂધ ઉત્પાદનમાં ગુજરાત એ અગ્રણી રાજ્ય છે. તો ચાલો આ શક્તિ અને સ્ફૂર્તિના દિવસને વધાવીએ અને સાંભળીએ આ ગીત. પરંતુ પહેલા આપને એ કહેવાનું પણ મન થાય છે કે જ્યારે વિશ્વ દૂધ દિવસની અને એમાંય મહિલા પશુપાલકોની વાત ચાલતી હોય ત્યારે ભારતીય સિનેમાની એક એવી ફિલ્મની યાદ આવે જે આખી દૂધ ક્રાંતિ પર બનેલી હતી. જી હા, વાત કરી રહી છું મંથન ફિલ્મની. અને આ ફિલ્મનું એક અદ્ભુત ગીત જે આજે પણ આપણને ગુજરાતના ગામડાઓમાં સવારે દૂધ લઈને જતી મહિલાઓની યાદ અપાવે છે. પ્રીતિ સાગરના અવાજમાં ગવાયેલું મંથન ફિલ્મનું આ સદાબહાર ગીત સાંભળીએ.

0: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે હર્ષદીપ કૌર, વિભા સરાફ અને શંકર મહાદેવનને સાંભળીએ ફિલ્મ રાઝી.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સુનિધિ ચૌહાણ અને કરીના કપૂરની ફિલ્મ મેં પ્રેમ કી દીવાની હું.

તો મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, સાંજના 5:45 થઈ છે. હવે રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે પ્રથમ કિશન દંતાણીના સ્વરમાં પ્રાચીન ભજનો અને ત્યારબાદ ઘનશ્યામ ગઢવીના કંઠે દુહા છંદ સાંભળશો. પ્રથમ કિશન દંતાણીના સ્વરમાં પ્રાચીન ભજનો.

0: મિત્રો, આપ કિશન દંતાણીના સ્વરમાં પ્રાચીન ભજનો સાંભળી રહ્યા હતા અને હવે સાંભળીએ ઘનશ્યામ ગઢવીના કંઠે દુહા છંદ.
1: બબગાટમાં

આટ સંતો કહેગા સૃષ્ટિમાન માવિતર છે હાચા દેવ એની આજ્ઞા એ આનંદે માનીજે અને સ્નેહ કરીએ સેવ પછી જન્મ આપે.

महापट का करो गरमाज गंगा गोमती काशी अने केदार छे एक शाम जूठा आ जगत नी खोटी खुशा मत का करो एंग आशीष लो माँ बाप नी थई जाज बेड़ो ए पार छे वंदन हजारो ए वार छे वंदन हजो माँ बाप ने वंदन ए हजारो वार छे। આર્યવ્રતમાં માવતરની જ નહીં દીકરા દીકરી પૂજાયાના અને વિશંભર શંકરનું તો આખું કુટુંબ પૂજાય એવો દાખલો છે પણ દરેક મંદિરને દરવાજે એક ઘડિયો ગણેશ અને એક ઘડિયો હનુમાન બેના થાપન ઈ તો નજરે ચડે કરવા જ પડે ગૌરી કે કુમાર ગલે મંજુલ મનીકો હાર મોદક હાર જાકી મુશક સવારી એન જાકો રામ ગાવે ઈંગા ભૂતવત બુદ્ધિવંત એકદંત સદયાવંત સંત સુખકારી હે પછી મંગલ કારણ શોક સંકટ હરણ ગણ મતિ કે ઉદાર જાકે તાત્રી પુરારી એન બડે કવિરાય લે ગ્રંથ મે મનાય નાથ આયસે ગણપતિ તો હે મંદના અમારી આવા ઉમાજીના પુત્ર ગણે વિઘ્નના હર્તા છે તો અંજનીના સપૂત હનુમાનજી મહારાજ ઈ સંકટના ભાંગનારા છે અનન્ય વાયુ સૂત રામ દૂત બીર મારુતિ દિનેશ ઇન્દુ તારકમ ગુતારે ભવ્ય

કથા લાંબી છે. ભગવાન કે છે આમ દો નૃપન દશરથ કે જાય અને આમ પીતું બચન માની બન ગાય. એ હનુમાન નું અદભુત ચરિત્ર. પછી સુંદરકાંડ ની માલિપા એ સુંદર નીખીનું છે. અંગદ કહે કે હું દરિયો કુદું બાકી પાછું નહીં પોગાય.

અંગત કેક પાછળનો વાઈ નહીં અક્ષયનો ડર જાંબુવંત કેક જેદી મારું જોબન હતું તેદી આંખના એક પલકારામાં ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ બિનાન બળીને પાતાળમાં દબાવ્યો ત્યારે એક જ પલકારામાં એ વિરાટ રૂપની હાથે એક વાર પરકંબા કરી ગયો હતો પણ હવે જીવાતું નથી આ જૂની ઝૂંપડીમાં થઈ આંખ હે અને ઉંમર જ્યારે આવે ડ્રગ ડ્રગ નહીં દેખ દેહ ડગ બગ મગ પગ પગ મગ મગ અલગ પરંગ ચક ચક મુખ દાંત બચન જ ફગ ફગ અન પજ્જા મંગાનું ચાર લગભગ જાગરંગ જટપટ મન ચેત કપટ તજ ઘટપટ કાલ નપટ શિર ઝપટ કરે એ અંગદ જંગદ કેવું ધરીજો કુદું પણ પાછું ના પોગાય પણ જાંબુવંત કે છે મન ગેટ પણ આવ્યું એ હવે દધી તર્યો નહીં જાય અને જાંબુવંત કે છે કે હે બજરંગ બલી આપ આપ તો બાલ સમય રવિ ભક્ષ લીયો તબ તીન હું લોક ભયો અંધિયારો ને દેવો ને હાની કરી બિન તી તબ છોડ દિયો રવિ કષ્ટ નિવારો ને કો નહીં જાનત હે જગ મે કપી સંકટ મોચન નામ તી હારો અને હનુમાનજીને પોતાની શક્તિની યાદ અપાવે જામવંતજી અને તુલસીદાસજી ઈ લખે

માના પરમાત્માના સારંગમાંથી કોઈ બાણ છૂટ્યું હોય અમોઘ એવા બજરંગ બલીનો આ દ્રશ્ય દેખાય. કાટીપાટ લપેટ જટ જૂટ કોપુંગા રક્ત નયન બ્રહ્મટી શુંગોપ કૃત સજ્જ ધનુષ ટંકાર કીન નિશ્ચરાહ બ્રધક કર બાન લીન મૃગ રાજ ચલન ચહ મૃગ ઇમ્બાર સંદાન ગીતે નરસાર કાજ તય રામ સોચ મુનિ ત્રાસ મોચ ગાન મંત વિજય જસ મૈત નાયવ શમર દુર્ધર રાક્ષસ બક્ષ પક થોડી બાર ગુઠરન ગણ સુગ્રીવ વિભીષણ રાજ સુગ પજ મૃગ સ્વરૂપ ગાતો મૃગ સ્વરૂપ મારી ચ મર એ સંધાન ઇતૈ નર ગારી સુ કવિ ગાજ સુ કર રામ સંધાન સર કમરજા રામચંદ્ર માથે કટ પટ લપેટ જટ જૂટ કો પાંખો લાલ ગુમ થઈ ગઈ આ રક્ત નયન પ્રકૃતિ જોપ અને કૃત સજ્જ ધનુષ ટંકાર કીન નિશ્ચર હિ બ્રધક કર બાણ લીન આવું બાણ છૂટું પણ બાણ છૂટતા ની હારે અવતાર ચરિત્ર માલિપા મહાકવિ નરદાસી લખે કે શું શું છૂટે છે બાણ ની હારે કહેંગા સુરંગા જીવન જટા મન દોધરી માંડન ત્રિકુટ ઘાટ વારી દિબાટ ગ્રહ નિબંધ તમ ચારની ગર્વ દસ કમલ કલે વર દેવત્રાસ મારી ચ મોહ એ ખલખે ચરખુ ટીંગ રઘુનાથ ધનુષ ગુણ મુઠી તે સર છૂટી હે અસુરો નો ઈ કે આવડદા છૂટો અસુર આયુ જીવન જટાયુ જટાયુ જીવન મુક્ત થઈ ગયો મંદોદરી મંડન મંદોદરી ના સુહાગ નું જે પ્રતિક ચૂડી ને ચાંડલો હતો ના ના નતો ઈ ત્રિકોટી ગાઢ લંકા નો ત્રિકોટી નામ નો ગઢ જેની કાંકરી ન ખરે યા દોડ દોડ બુટી બુટી બની જાય અને વારી દી વાડી કે ગુગવતા મહાસાગર ના બે ભાગ પડી જાય આવું જે બાણ છૂટ્યું તું તુલસીદાસજી મહારાજ એ હનુમાનજીને જોઈ અને કહે છે કે જીમી અમોઘ રઘુપતિ કર બાના એહી ભાંતિ આજ ચલેવ

0: લંકા માં યા પછી તો કાંદાજી મેળું પણ લખે અશોક મલ બેલી બાગ બનેલી ફૂલ ચમેલી ઘટા નવેલી ગહેરેલી અગ્નિકર હેલી પછી હોમ હવેલી સર્વે શૈલી હોમંગી સિયા રામ અનુરંગી પછી સીતા સુદંગી આન બિરજ ઉમંગી બજરંગીજી બિરજ ઉમંગી ઈ બજરંગી 9.5 લાખ વર્ષ પેલાની આ વાત અમર અમૃત ભરી કથા અને ગૌર કલિકાલ હાલી રહ્યો છે ત્યારે નામનો બહુ જ મોટો મહિમા છે. તુલસીદાસજી કહે છે કે કલયુગ કેવલ નામ આધારા સમર સમર નર ઉતરઈ પારા.
1: મિત્રો, આપ ઘનશ્યામ ગઢવીના કંઠે દુહા છંદ સાંભળી રહ્યા હતા. આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગા આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને DTH ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIR ની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

નમસ્કાર યુવા શક્તિ, નમસ્કાર યંગ ઇન્ડિયા. હું છું આપની દોસ્ત, આપની હોસ્ટ વૃષ્ટિ મહેતા, અને તમે સાંભળી રહ્યા છો તમારા સપનાઓને વાચા આપતું, તમારા વિચારોને મંચ આપતું અને તમને કાયમ કનેક્ટેડ રાખતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. તો તૈયાર થઈ જાઓ, કારણ કે સમય થઈ ગયો છે આપના સૌથી મનપસંદ કાર્યક્રમ યુવાણીનો. મિત્રો, આ એવો મંચ છે જ્યાં માત્ર વાતો નહીં પણ નવા વિચારોનું સર્જન થાય છે, જ્યાં માત્ર સવાલો નહીં પણ સફળતાની ચાવીઓ મળે છે. તો તમારા કાન તૈયાર રાખો, તમારી નોટબુક તૈયાર રાખો અને આજની સફર માટે થઈ જાઓ તૈયાર, કારણ કે આગામી અડધા કલાકમાં આપણે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનની ધમાકેદાર સફર કરવા જઈ રહ્યા

રહ્યા છીએ. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે ઇન્સ્પાયર્ડ, સ્ટે કનેક્ટેડ. તો ચાલો શરૂ કરીએ યુવાણી. મિત્રો, આજના આપના યુવાણીના કાર્યક્રમમાં આપણે બે વિષય પર વાત કરવાના છીએ. એમાંનો સૌથી પ્રથમ વિષય છે વિશ્વ દૂધ દિવસ, અને બીજો વિષય છે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પુણ્યતિથિ. આજના ટોપિકને શરૂ કરતા પહેલા ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ગીત, અને બ્રેક પછી ફરી પાછા મળીએ આપણે આ સ્ટેશન પર.

આજે 1 જૂન એટલે કે વર્લ્ડ મિલ્ક ડે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ, જેનો મુખ્ય હેતુ આપણા જીવનમાં દૂધના મહત્વ અને ડેરી ક્ષેત્રના યોગદાનને વૈશ્વિક સ્તરે બિરદાવવાનો છે. આપણે સાંભળીએ છીએ ને કે દવાઓ ખાવા કરતાં દૂધ પીવું 100 ગણું સારું. તો ચાલો આજે રેડિયોના માધ્યમથી દૂધ અને દેશના શ્વેત ક્રાંતિના સર્જકોની એક સફરે નીકળીએ. આપણા શાસ્ત્રોમાં દૂધને અમૃત કહ્યું છે અને વિજ્ઞાન પણ એ વાતને સ્વીકારે છે. દૂધ એ માત્ર એક પ્રવાહી નથી, પણ એક સંપૂર્ણ આહાર છે. દૂધમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી12, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો ભરપૂર માત્રામાં

હોય છે. દૂધ એ તો બાળકોના વિકાસનો આધારસ્તંભ છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે, મજબૂત હાડકા અને તેજસ્વી મગજ માટે દૂધ અનિવાર્ય છે. આજની આપણા સૌની ભાગદોડવાળી જિંદગીમાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે કે ઓસ્ટિયોપોરોસિસ કે નબળાઈથી બચવા માટે રોજ એક ગ્લાસ દૂધ રામબાણ ઇલાજ છે. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં તો સવારની શરૂઆત જ ચા અને દૂધથી થાય છે. ભગવાનના પંચામૃતથી લઈને મહેમાનોની આગતા સ્વાગતા સુધી દૂધ આપણી નસોમાં વણાયેલું છે. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મિલ્કશેક, ચીઝ, બટર અને દહીં સ્વરૂપે દૂધનો વપરાશ આહાર સુરક્ષા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. દૂધમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સ જેવી કે પનીર, છાશ, ઘી અને માવો આપણી થાળીનો સ્વાદ અને પોષણ બંને વધારે છે. આજે આપણે જ્યારે એર કન્ડિશન રૂમમાં બેસીને ઠંડુ દૂધ પીએ છીએ ત્યારે ગામડાના એ પશુપાલક અને ખેડૂત મિત્રોને કેમ ભૂલાય? એ તો આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. ડેરી ઉદ્યોગ એ ગ્રામીણ અર્થતંત્રનો સૌથી મોટો સહારાનો સ્તંભ છે. કરોડો મહિલાઓ અને નાના ખેડૂતોની આજીવિકા આ પશુપાલન પર ટકેલી છે. આપણે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ગ્રીન ડેરી ફાર્મિંગ અને પશુ કલ્યાણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગાય ભેંસો પ્રત્યે કરુણા અને વૈજ્ઞાનિક અભિગમ એ જ સાચી પ્રગતિ છે. જો કે આજે ડેરી સેક્ટર સામે હવામાન પરિવર્તન, પશુઓમાં આવતી બીમારીઓ અને વધતા ખર્ચ જેવા અનેક પડકારો છે, પરંતુ ટેકનોલોજીના કારણે મિલ્કિંગ મશીન્સથી લઈને કોલ્ડ ચેઇન સપ્લાય અને ઓર્ગેનિક મિલ્ક પ્રોડક્શન જેવા અદ્ભુત ઇનોવેશન પણ થઈ રહ્યા છે, જે ડેરી ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. તો આપણી ફરજ બસ એટલી જ કે લોકલ પશુપાલકોને સપોર્ટ કરીએ. જેમ કે માર્કેટમાં મળતા આર્ટિફિશિયલ ડ્રિંક્સ કે પેક્ડ કેમિકલયુક્ત પીણા છોડો. જ્યારે તમે સ્થાનિક ડેરી કે તમારા વિસ્તારના દૂધવાળા ભાઈ પાસેથી દૂધ ખરીદો છો ત્યારે તમે કોઈ એક ગરીબ પશુપાલકના ઘરનો ચૂલો સળગાવવામાં મદદ કરો છો. વોકલ ફોર લોકલ નો મંત્ર અહીં જ સાર્થક થાય છે. તો વાલા શ્રોતા મિત્રો, વિશ્વ દૂધ દિવસ એટલે માત્ર દૂધ પીવાનો દિવસ નહીં, પણ સવારના 4 વાગ્યે ઠંડી કે વરસાદ જોયા વગર ગાય ભેંસનું દૂધ દોહીને આપણા સુધી પહોંચાડતા એ ખેડૂતો અને ડેરી ફાર્મર્સના પરિશ્રમને સલામ કરવાનો દિવસ છે. તંદુરસ્ત રહો, મસ્ત રહો, રોજ એક ગ્લાસ દૂધ પીઓ અને દેશના પશુપાલકોનું ગૌરવ વધારતા રહો. ફરી મળીએ આપણે એક નાનકડા બ્રેક બાદ.

યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, જેમ એક કુશળ ચિકિત્સક દર્દીની નાળ પારખીને તેના રોગનું નિવારણ કરે છે, તેમ ઇતિહાસના કેટલાક વિરલ પુરુષો દેશની નાળ પારખીને રાષ્ટ્રને કટોકટીના સમયમાંથી હેમખેમ બહાર કાઢે.

ઇતિહાસના કેટલાક વિરલ પુરુષો દેશની નાળ પારખીને રાષ્ટ્રને કટોકટીના સમયમાંથી હેમખેમ બહાર કાઢે છે. આજે 1 જૂન એટલે કે ભારતના રાજકીય ક્ષિતિજના એવા જ એક તેજસ્વી નક્ષત્ર દેશના 6ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પુણ્યતિથિ. વર્ષ 1996માં આજની જ તારીખે આ મહાન દેશભક્તે આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી હતી. આજે આકાશવાણીના માધ્યમથી આપણે તેમની પવિત્ર સ્મૃતિને નમન કરવા અને 20મી સદીના મધ્યકાળમાં લખાયેલા તેમના ગૌરવશાળી ઇતિહાસના સમયગાળાને વાગળવા માટે ભેગા થયા છીએ. નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના એક સમૃદ્ધ ખેડૂત પરિવારમાં થયો હતો. ધારેલા સૌ વૈભવ અને સુખો તેમના કદમોમાં હતા, પરંતુ 1931માં મહાત્મા ગાંધીની એક હાકલ પર માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે કોલેજનો ત્યાગ કર્યો અને આઝાદીના સંગ્રામમાં કૂદી પડ્યા. 1940થી 1946ના સમયગાળા દરમિયાન તેમણે ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં સક્રિય ભાગ લીધો અને યુવાનીના કિંમતી વર્ષો જેલની કાળી કોટડીઓમાં વિતાવ્યા. અસહ્ય યાતનાઓ ભોગવી પણ માતૃભૂમિને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવાનો તેમનો સંકલ્પ હિમાલય જેવો અડગ રહ્યો. આઝાદી પછી જ્યારે ભાષાના આધારે રાજ્યોની પુનઃરચના થઈ ત્યારે 1956માં નવગઠિત આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું બહુમાન નીલમ સંજીવ રેડ્ડીને મળ્યું. 1956થી 1964ના ગાળામાં વચ્ચે થોડા સમયને બાદ કરતા તેઓ 2 વાર મુખ્યમંત્રી પદે રહ્યા. એમણે કૃષિ ક્ષેત્રે લાવેલી ક્રાંતિને તો કેવી જ રીતે ભૂલી શકીએ. એક ખેડૂતના દીકરા હોવાના નાતે તેઓ જાણતા હતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. તેમણે નાગાર્જુન સાગર જેવી મોટી સિંચાઈ યોજનાઓ અને કૃષિ સુધારાઓ દ્વારા આંધ્રપ્રદેશને અન્નનો ભંડાર બનાવવામાં સિંહ ફાળો આપ્યો. નીલમ સંજીવ રેડ્ડી 1967થી 1969ના સમયગાળામાં દેશની 4થી લોકસભાના સ્પીકર બન્યા. ગૃહની કાર્યવાહીમાં નિષ્પક્ષતા જાળવવા માટે તેમણે પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું, જે ભારતીય લોકશાહીમાં એક આદર્શ મિસાલ છે. ત્યારબાદ 1977માં તેઓ ફરી એકવાર સર્વસંમતિથી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આગળની વાતો કરવા માટે હવે તમારે થોડી રાહ જોવી પડશે. તો આપણે મળીએ એક નાનકડા બ્રેક પછી.

ભારતીય રાજનીતિના ઇતિહાસમાં નીલમ સંજીવ રેડ્ડીનું નામ સુવર્ણ અક્ષરે એટલા માટે અંકિત છે કારણ કે તેઓ સ્વતંત્ર ભારતના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જેઓ નિર્વિરોધ ચૂંટાયા હતા. 1977 થી 1982 નો આ 5 વર્ષનો સમયગાળો દેશ માટે ભારે રાજકીય ઉથલપાથલ અને ઇમરજન્સી પછીનો સંક્રાંતિ કાળ હતો. વિખરાયેલા દેશને એક તાંતણે બાંધી શકે તેવા પ્રચંડ વ્યક્તિત્વની જરૂર હતી. ત્યારે 25 જુલાઈ 1977ના રોજ દેશના તમામ પક્ષોએ પક્ષાપક્ષીની રાજનીતિથી ઉપર ઉઠીને સર્વસંમતિથી નીલમ સંજીવ રેડ્ડી પર પસંદગીનો કળશ ઢોળ્યો. આ સમયગાળા દરમિયાન તેમણે 3 અલગ અલગ વડાપ્રધાન, જેમાંના મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી સાથે કામ કરીને દેશને સ્થિરતા આપી. તેઓએ સત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચીને પણ સાદગીની પરાકાષ્ઠા બતાવી. 1977માં રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે જાહેર કર્યું કે દેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી તેઓ પોતાના માસિક વેતનમાં 70% સ્વૈચ્છિક કાપ મૂકશે. રાષ્ટ્રપતિ ભવનના 340 રૂમના ભવ્ય રાજશાહી વૈભવને નકારીને તેઓ એક નાનકડા મકાનમાં સામાન્ય નાગરિકની જેમ રહ્યા. 1982માં તેમનો કાર્યકાળ પૂર્ણ થયો એટલે કોઈ પણ પ્રકારના પાવર કે હોદ્દાની લાલસા વગર તેઓ સીધા પોતાના વતન અનંતપુર ચાલ્યા ગયા અને ગાયોની સેવા તથા ખેતીકામમાં પરોવાઈ ગયા. સત્તાના મોહમાયા વિના સાધુ જીવન જીવવું એ જ એમની સાચી ઓળખ હતી. વહાલા શ્રોતા મિત્રો, આજે નીલમ સંજીવ રેડ્ડી આપણી વચ્ચે સદેહે હાજર નથી, પરંતુ 1971 થી 1982 સુધીના 5 દાયકા લાંબા જાહેર જીવનમાં તેમણે જે મૂલ્યો સ્થાપ્યા તે આપણા લોકતંત્ર માટે પ્રેરણાનો અમૂલ્ય સ્ત્રોત છે. આજના સમયમાં જ્યારે સત્તા અને હોદ્દા મેળવવા માટેની આંધળી ડોટ મુકાય છે ત્યારે તેમનું જીવન આપણને શીખવે છે કે ખરું પદ માણસના હોદ્દાથી નહીં પણ તેના ત્યાગ અને સમર્પણથી ઊંચું બને છે. આજે તેમની પુણ્યતિથિ પર આકાશવાણી પરિવાર વતી દેશના આ મહાન અને નિસ્વાર્થ સપૂતને ભીના હૃદયે કોટી કોટી વંદન કરું છું. ઈશ્વર આપણને સૌને દેશ સેવાના આવા સાચા પથદર્શકના માર્ગ પર ચાલવાની શક્તિ આપે. તો બસ, સ્વસ્થ રહો, દીર્ઘાયુ બનો અને રેડિયો સાંભળતા રહો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હું આપની દોસ્ત વૃષ્ટિ મહેતા હવે વિદાય લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સાંજના 7 થયા છે. હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ જગજીત સિંહને સાંભળીએ.

હરિહરનને આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન, વેટરે નાખ્યું સ્પિન, 4,000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોર થી દિલ, વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કુલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્નો પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. એક મહિનાના

0: ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ હોંગકોંગમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત આગામી 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી એચએલઓ હાથ ધરાશે. 1,10,000થી વધુ ગણતરીકારો આ કામમાં જોડાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ સૌને આ કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કરતાં કહ્યું, ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે તેમ પણ શ્રી માયાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
1: આમાં દરેક વ્યક્તિઓએ ઘરે ઘરે જઈને અંદાજે 33 પ્રશ્નો સામાન્ય માહિતી જે આપણે પહેલા પણ કહી હતી તે મુજબ બધી માહિતી લેશે. સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં.
0: જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટરે લોકો સાથે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરી માટેની યોગ્ય માહિતી આપવા અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી આ વખતે વસ્તી ગણતરી કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની 4 ખાલી થનારી રાજ્યસભાની બેઠક માટેની દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે અંતર્ગત આગામી 18 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે મતગણતરી કરાશે. આ ચૂંટણી માટે આગામી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તેમજ 9 જૂને તેની ચકાસણી કરાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત લેવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ 4 બેઠક ખાલી પડશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે આ અંગે જાહેર કરેલા નવા ફોર્મેટ મુજબ જે સેવાઓમાં કાયદા અને નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઈન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળી એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર દ્વારા આ વહીવટી સુધારો કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરથા ગામથી ખેત બચાવો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 30 જૂન સુધી ગામે ગામ જઈ ખેડૂતોને આ અભિયાન અંગે માહિતી આપશે. ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા શ્રી વાઘાણીએ ખેતીની જમીનને બચાવવા અપીલ કરતા તેમણે આ અભિયાનને ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં સુરતના શૌર્ય ખેમકાએ સમગ્ર દેશમાં 43મો ક્રમાંક મેળવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ સિદ્ધિ અંગે વાત કરી અને સફળતાનો મંત્ર આપ્યો છે.
2: प्रिपरेशन तो रेगुलर सीरीज ही थी, उनको कंसिस्टेंटली करना है और जितना आउटपुट निकाल सकते हो उतना आउटपुट निकालना है. फैमिली बहुत खुश थी, सब खुशी से उछल पड़े थे, बहुत अच्छी रैंक आई थी, सब बहुत खुश थे. आगे अभी मैं CS में BTech परस्यू करूँगा. मॉक बहुत इंपॉर्टेंट होते हैं. मॉक को ऐसे सोचना है कि एक्चुअल पेपर ही दे रहे हैं ताकि वो आपको प्रेशर भी फील होगा और फिर आपका जो एक्चुअल आउटपुट है वो आएगा. मैं ये एडवाइस देना चाहूँगा कि आप कंसिस्टेंट रहें और तीनों सब्जेक्ट्स को इक्वल प्रायोरिटी दें.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત

0: પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. આજે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી 25% ઉત્પાદન ભારતમાં થાય છે, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ અંગેની માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સૌ દૂધ ઉત્પાદકોને દૂધ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ડાંગના વઘઈ ખાતે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટ્સ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી યોજાઈ. કાર્યક્રમનો હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટ્સ એટલે કે આંચળનો સોજો રોગ અંગે જાગૃતિ લાવવા તથા દૂધાળા પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં સકારાત્મક અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન અપાયું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું, ભારત વૈશ્વિક ડેરીનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં દેશના ડેરી ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
1: गोकुल मिशन योजना के अंतर्गत भारत सरकार ने देसी नस्ल की गायों का संवर्धन इसलिए फोकस किया और इनमें बहुत अच्छे परिणाम मिल रहे हैं. बनास डेयरी जैसी कई डेयरियां बनाकर पूरे देश में कोऑपरेटिव के माध्यम से कॉमन पशुपालक का सशक्तिकरण करने का काम भारत सरकार ने किया है. बनास डेयरी प्रतिदिन 40 करोड़ से ज्यादा दूध उत्पादक महिलाओं के अकाउंट में पैसा जमा करवाता है. ये अपने आप पूरे विश्व में एक अद्भुत मॉडल है.
0: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવી જ એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ આપતા વાવ થરાદના પશુપાલક નયના ચૌધરીએ આનંદ વ્યક્ત કર્યો છે.
2: पहले दूध का पैसा हमें मिलने में आपको मिल जाते थे, लेकिन पिछले 5-7 सालों से डेयरी और सरकारी व्यवस्था के कारण दूध का पैसा सीधा हमारे बैंक खाते DBT में जमा हो जाते हैं. और उसके साथ साथ बनास डेयरी की तरफ से हमें 25% से ज्यादा बोनस भी मिलता है. सरकार द्वारा पशु बीमा योजना के कारण किसी आपदा या बीमारी से पशु का नुकसान होता है तो उसका मुआवजा भी हमें मिल जाता है.
0: સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
3: डे 2 से लेकर डे 4 तक के लिए थंडरस्टॉर्म की वार्निंग है. उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है. और आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा बदलाव नहीं होगा. उसके बाद 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है.
0: જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ચોરવાડ ગામના 19 વર્ષના આ ખેલાડીએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના ભાવના, હરિયાણાના આરતી અને ઉત્તરપ્રદેશના નિપમ સાથે કાજલ વાજાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી. સાથે જ 20 વર્ષથી ઓછી ની શ્રેણીમાં અગાઉનો 45.08 સેકન્ડનો વિક્રમ તોડી તેમણે નવો રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
5: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
4: નંબર તપાસ્યા વગર
6: हमेशा

0: દગાબાજો બેંકની નકલી વેબસાઇટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ચાલો ખેડૂત મિત્રો, આજે તમને હું એક વાર્તા કહું. ખેડૂત મિત્રો, એક ગામ હતું. એ ગામમાં એક હતા છગનલાલ અને બીજા હતા મગનલાલ. હવે છગનલાલના ઘરે કામ ચાલતું હતું. આખું ઘર રમણભમણ હતું. રહેતા ઘરમાં રસોડા, બાથરૂમ, ઉપરના માળનું કામ લીધું હતું એટલે છગનલાલ જરા મૂંઝાયેલા રહેતા હતા. મગનલાલ એમના જ પાડોશી. હવે એકવાર બધાએ ભાઈબંધો સાંજે ગામના ચોરે બેઠા હતા આપણી જેમ, ત્યારે મગનલાલે છગનલાલને પૂછ્યું કે ભાઈ કેમ મૂંઝાયેલો રહે છે, કોઈ તકલીફ છે? છગનલાલનું ધ્યાન હોતું નથી. એ ભાઈ સાહેબનું મગજ વિચારે ચડી ગયું હોય છે એટલે મગનલાલ ફરી પૂછે છે, એ છગનિયા, એ આ જોતો કેટલો મૂંઝવાણો છે, જવાબ પણ નથી આપતો. ત્યારે છગનલાલ એકદમથી બોલે છે, હા ભાઈ મગનિયા શું કહે છે? અરે અરે કોઈ તકલીફ નથી હો, આ તો ઘરનું કામ કાઢ્યું છે ને, એક બાજુ પેલો ખેતરનો કપાસ આમ કહીને અટકી જાય છે. ત્યારે મગનલાલ એનું વાક્ય પૂરું કરે છે, કપાસ તોડીને સીધો તમે તમારે આપણા ઘેર લઈ આવજો, મૂંઝાય છે શાનું એમાં, મેં પહેલેથી જ ઉપરના બે ઓરડા ખાલી કરાયા છે, આજે જ મજૂરો જોડે વળાવ્યા, અને થોડા દી અમે અગવડ ન વેઠી શકીએ પાડોશી માટે. તું તારે બધો કપાસ આપણા ઘરે મુકાવજે, જગ્યા છે જ તે. આ તો હારે રહીએ એટલે ખબર પડી કે તું તકલીફમાં છે, પણ તું તારા મોઢે કેમ નથી કહેતો ભાઈ પારકા છીએ અમે? ત્યારે છગનલાલ બોલ્યા, ના ભાઈ ના, આ તો તમારા ઘેર મહેમાન છે ને પાછો એક આખો ઓરડો મારો કપાસ રોકી લેશે એટલે મૂંઝવાતો હતો. મગનલાલ બોલ્યા, હા તો મહેમાન છે તો શું, આ પરસાળ, આ અગાશી, આ પાછળનો ચોક, એ શું કામનો? ને હજુ વધુ જગ્યા ખૂટશે, એક બે મહેમાન તારા ઘરે મોકલી આપીશ. ભાઈ મારું એ તારું ને તારું એ મારું, એ સહિયારા ભાવને લીધે જ તો આપણા ગામડા ટકી રહ્યા છે, કેવું સાચી વાત ને? આજુબાજુ બધા જ આની વાતમાં સૂર પુરાવે છે અને ત્યાં જ સરસ મજાની ચા આવે છે અને બધા હસતા હસતા ચાની મિજબાની માણે છે. તો ખેડૂત મિત્રો, આ ગામનું ઐક્ય આજે ખૂબ જ જરૂરી છે. ખેડૂત એકલો ખેતી નથી કરતો, તેની સાથે એના મજૂર, પાડોશી, ઘરવાળા, ખેતરનો પાડોશી, એ બધા સાથ સંગાત હોય તો જ સારી ખેતી શક્ય બને છે. ભલે ટેકનોલોજી આવી ગઈ, બધું હાથ વગું છે, પણ આવી કોઈ સમસ્યા આવે ત્યારે પાડોશી અને ગામનો ભાઈ જ કામ લાગે. તો ચાલો ખેડૂત મિત્રો, કપાસની વાર્તા કરી તો એની પર જ આજની વાત કરીએ કે દેશી કપાસની વીણીમાં ધ્યાનમાં રાખવાની બાબતો. ખેડૂત મિત્રો, દેશી કપાસ ભારતમાં મહત્ત્વપૂર્ણ એક રોકડ પાકોમાંનું એક છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તેનો વિશેષ વિસ્તાર છે. કપાસની ગુણવત્તા બજારના ભાવ નક્કી કરતી એ મુખ્ય બાબત છે. કપાસની વીણી જો યોગ્ય રીતે કરવામાં આવે તો જ ખેડૂતોને ભાવ અને નફો મળી શકે છે. જ્યારે બેદરકારીથી કરવામાં આવેલી વીણી ગુણવત્તા ઘટાડે છે અને આર્થિક નુકસાનનું કારણ પણ બને છે. તેથી વીણી વખતે વ્યવહારુ પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, વાત કરીએ ઝીંડવાની યોગ્ય પરિપક્વતા કેવી રીતે ઓળખવી. આપણને ખબર જ છે, છતાં પણ ગામના ચોરે બેઠા છે તો વાત કરીએ કે કપાસની વીણી માટે સૌથી અગત્યની બાબત છે પાકની યોગ્ય પરિપક્વતા ઓળખવી. જ્યારે કપાસના કાલા સંપૂર્ણપણે ખુલી જાય, કપાસ સફેદ, નરમ અને સૂકો દેખાય ત્યારે જ તે વીણી માટે યોગ્ય ગણાય છે. અડધા ખુલેલા અથવા ભેજવાળા કાલામાંથી કપાસ તોડવાથી ફાઇબરની જે મજબૂતી છે ઘટી જાય છે, તેથી બજારમાં એનો ઓછો ભાવ મળે છે. તેથી ખેડૂતોએ ઉતાવળ ન કરતા યોગ્ય સમયે વીણી કરવી જોઈએ. હવે વાત કરીએ તો વીણીનો યોગ્ય સમય કયો. વીણીનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારના સમયે પડતા ઠાર તેમજ ભેજના કારણે કપાસ ભીનો રહે છે. ભેજવાળો કપાસ સંગ્રહ દરમિયાન સડી

થઈ શકે છે અને તેથી તેની ગુણવત્તા ખરાબ થાય છે. તેથી કપાસની વીણી હંમેશા સૂર્યપ્રકાશમાં કરવી જોઈએ. આથી કપાસ સૂકો અને સ્વચ્છ મળે છે. આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો, સ્વચ્છતા અને ગુણવત્તાની જાળવણી કેવી રીતે રાખવી? તો કપાસની ગુણવત્તા જાળવવા માટે વીણી દરમિયાન સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. કપાસમાં માટી, પાંદડા, દાંઠ, પ્લાસ્ટિક કે અન્ય કચરો મિશ્રિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ભારતમાં કપાસમાં કીટી કસ્તરનું પ્રમાણ લગભગ 16-17% જેટલું જોવા મળે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ટકી રહેવા માટે, કપાસને નિકાસલાયક બનાવવા માટે કીટી કસ્તરનું પ્રમાણ ઓછું કરવું ખૂબ અગત્યનું છે. જો કપાસમાં કચરો મિશ્રિત થાય તો તેની જીનિંગ વખતે સમસ્યા થાય છે અને બજારમાં તેનો ભાવ ઓછો મળે છે. તેથી કપાસને સ્વચ્છ થેલી અથવા ટોપલામાં જ એકત્ર કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, હવે આગળના તબક્કામાં અલગ અલગ તબક્કે વીણી કઈ રીતે કરવી એના વિશે વાત કરીશું. પરંતુ એ પહેલાં હવે આપણે સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. વાત કરતા હતા આપણે દેશી કપાસની વીણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે એમાં વીણીમાં અલગ અલગ તબક્કા છે એની વાત કરીએ તો કપાસના પાકમાં બધા કાલા એક સાથે તૈયાર થતા નથી, તેથી એક જ વખતમાં તમામ કપાસ તોડવો એ યોગ્ય પણ નથી. પાકની પરિપક્વતા મુજબ 3 થી 4 વખત વીણી કરવી જોઈએ. પ્રથમ વીણીનો કપાસ વધુ સારી ગુણવત્તાનો હોય છે અને તેને અલગ રાખવાથી વધુ ભાવ મળે છે. પાછળની વીણીનો કપાસ થોડો નીચી ગુણવત્તાનો હોઈ શકે છે, તેથી તેને અલગ રાખવો જરૂરી છે. આમ ગુણવત્તા મુજબ તારવણી એટલે કે ગ્રેડિંગ કરીને કપાસનું વેચાણ કરવું યોગ્ય છે. વાગડ વિસ્તારમાં થતા દેશી કપાસમાં બીજા વિસ્તારોની સરખામણીમાં કપાસની વીણી સીધી ના કરતા કાલા સાથે તોડીને કરવામાં આવે છે અને ત્યારબાદ સમય મળે ત્યારે કાલા ફોલાવીને કપાસ જુદો કરવામાં આવે છે. કાલાની વીણી ઝડપથી થાય તે હેતુથી વીણી ઉચ્ચક વજન ઉપર કરવામાં આવે છે. કપાસની વીણી સમયે જરૂરી કાળજી લઈ મજૂરોને જરૂરી માર્ગદર્શન આપી શકાય અને તે માટે વીણીના દરને કપાસની ગુણવત્તા સાથે સાંકળવા જોઈએ. વીણીનો ખર્ચ ઘટાડવાના આશયથી એક જ વીણી કરવામાં આવે તો ધૂળના રજકણો, કીટી ચોંટવાની તેમજ કેટલીક કમોસમી વરસાદથી કપાસની ગુણવત્તા ઘટી જાય છે. તારની ચમક ઓછી થાય છે અને સુવાળાપણું ઘટે છે. મજબૂતાઈ પર પણ અસર થાય છે અને રંગ ઝાંખો પડે છે. પરિણામે કપાસની કિંમત ઓછી મળે છે. તેથી કપાસની વીણી કાલા ફાટે ત્યારે જમીન પરના સૂકા પાન અને ધૂળ વગેરે ન ચોંટે તે રીતે સમયસર 2 થી 3 વખત કરવી જોઈએ. ખેડૂત મિત્રો, વાત કરીએ આગળ તો જીવાત અને રોગગ્રસ્ત કપાસનું સંચાલન કઈ રીતે કરવું. તો ખેડૂત મિત્રો, કપાસમાં મુખ્યત્વે કળી, ફૂલ અને જીંડવાને નુકસાન કરતી ઈયળો જેવી કે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ અને લીલી ઈયળ જોવા મળે છે. આવી જીવાતો કપાસના પાકને નુકસાન પહોંચાડે છે. આવી જીવાતોથી અસરગ્રસ્ત કાલામાંથી મળતો કપાસ ગુણવત્તામાં નબળો જ હોય, તેથી આવા કપાસને સારા કપાસ સાથે આપણે ભેળવતા નથી. તેને અલગ રાખીને યોગ્ય રીતે વેચાણ કરવું, આથી સમગ્ર પાકની ગુણવત્તા આપણી જળવાઈ રહે. હવે ખેડૂત મિત્રો, આગળ ભેજની અને નિયંત્રણની વાત કરતા પહેલા ફરીથી સરસ મજાનું આપણે ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી ભેગા થઈએ.

તો ખેડૂત મિત્રો, વાત કરતા હતા આપણે ભેજના નિયંત્રણ અને સૂકવણી વિશેની. તો વીણી પછી કપાસને સારી રીતે સૂકવવું અત્યંત જરૂરી છે. ભેજવાળા કપાસને સંગ્રહ દરમિયાન ફૂગ લાગી શકે છે, તેથી તેનું વજન તથા ગુણવત્તા બંને ઘટે છે. તેથી કપાસને સૂર્યપ્રકાશમાં પાથરીને સૂકવવો જોઈએ, પરંતુ વધારે તાપમાં લાંબા સમય સુધી રાખવાથી પણ ગુણવત્તા પર અસર પડી શકે છે. તેથી યોગ્ય સંતુલન રાખવું જોઈએ. હવે સંગ્રહ વ્યવસ્થાની જો વાત કરીએ, તો વાર્તામાં જેમ વાત કરી એમ કે સ્વચ્છ અને મોકળો ઓરડો હોવો જોઈએ, જે મગનલાલ છગનલાલને આપે છે. તો કપાસનો સંગ્રહ હંમેશા સ્વચ્છ, સૂકા અને હવા ઉજાસવાળા સ્થળે કરવો જોઈએ, જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે. ગંદકી અથવા ભેજવાળા સ્થળે કપાસ રાખવાથી તેમાં અશુદ્ધિઓ અને ફૂગ લાગી શકે છે. કપાસને જમીન સાથે સીધો સંપર્ક ન રહે તે માટે તાડપત્રી, પ્લાસ્ટિક શીટ અથવા લાકડાના પાટિયા ઉપર રાખવો જોઈએ. બંધ અને હવાના અવરજવર વગરના સ્થળે સંગ્રહ કરવાથી કપાસમાં ભીનાશ વધી જાય છે અને તેની ગુણવત્તા બગડે છે. એટલે કપાસને ઢગલામાં ખૂબ જ ગાઢ રીતે ન રાખતા ફરતી રહે તે રીતે વ્યવસ્થા રાખવી. સમયાંતરે કપાસની તપાસ કરવી જોઈએ, તેમાં ભેજ કે જીવાતની સમસ્યા સમયસર ઓળખી શકાય. એટલા માટે હવે યોગ્ય સંગ્રહ પદ્ધતિ અપનાવીને કપાસનો સારામાં સારો બજાર ભાવ આપણે મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ મજૂરોને આપવામાં આવતી તાલીમ અને માર્ગદર્શન. તો કપાસની વીણીમાં મજૂરોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આપણને ખબર જ છે, જો મજૂરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ કપાસને વધુ સારી રીતે અને સ્વચ્છ રીતે વીણી શકે છે. મજૂરોને સમજાવવું જોઈએ કે કપાસમાં કચરો ન ભેળવે, અડધા ખુલેલા કાલામાંથી કપાસ ન તોડે અને અલગ અલગ ગુણવત્તાવાળો કપાસ અલગ અલગ રાખે. આ એમની તાલીમના ભાગરૂપે આપણે મજૂરોને સમજાવવું જોઈએ. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આગળ

યોગ્ય સાધનો અને થેલીઓનો ઉપયોગ. હવે વીણી વખતે સ્વચ્છ અને કપાસ માટે ખાસ બનાવેલી થેલીઓ અથવા કપડાના બેગનો જ ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની ગંદી થેલીઓ અથવા ખાતરના બેગનો ઉપયોગ ખાસ ટાળવો જોઈએ. આથી કપાસની શુદ્ધતા જળવાય અને ગુણવત્તા સુધરે. હવે બજારની જો વાત કરીએ તો બજાર માટેની તૈયારી, તો કપાસ વેચાણ પહેલાં તેને સારી રીતે સાફ સૂકવેલ અને ગોઠવેલ હોવો જોઈએ. અલગ અલગ ગુણવત્તાના કપાસને અલગ અલગ રીતે પેકિંગ કરવાથી વેપારીઓ પાસેથી વધુ ભાવ મળી શકે છે. યોગ્ય ગોઠવણી અને સ્વચ્છતા ખેડૂતોને સીધો આર્થિક લાભ આપે છે. આમ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કપાસની યોગ્ય તારવણી તેમજ સ્વચ્છતા તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. હવે હવામાનની થોડી વાત કરી લઈએ તો હાલના સમયમાં તો વરસાદની અનિયમિતતા ખેડૂતો માટે બહુ મોટો પડકાર છે, ખાસ કરીને કપાસની વીણી વખતે. વીણી દરમિયાન જો વરસાદ કે ભેજવાળું હવામાન હોય તો કપાસ તોડવાનું ટાળવું જોઈએ. ભીના થયેલા કપાસનો રંગ બદલાઈ જાય છે અને તેમાં ડાઘ પડી જતા હોવાથી તેની ગુણવત્તા ઘટે છે. આવા કપાસને બજારમાં ઓછી કિંમત મળે છે, જે ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડે છે. હવે ભેજના કારણે કપાસમાં ફૂગ અને દુર્ગંધ પણ પેદા થઈ શકે છે. તેથી આપણે હવામાનની આગાહી ધ્યાનમાં રાખીને યોગ્ય સમય પર વીણી કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વચ્છ અને સૂકા હવામાનમાં વીણી કરવાથી કપાસની ગુણવત્તા અને ભાવ બંને મળે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી દેશી કપાસમાં વીણી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો. આમ યોગ્ય સમયે વીણી, સ્વચ્છતા જાળવી, અલગ અલગ તબક્કે વીણી કરવી અને યોગ્ય સંગ્રહ પદ્ધતિ અપનાવીને સરળ પરંતુ મહત્વપૂર્ણ બાબતો આટલી ધ્યાનમાં રાખીને આપણે સારામાં સારો નફો મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો સાથે આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયે મળતા હોઈએ છીએ. તો ફરીથી નવી વાત સાથે મળીશું. હવે અંતમાં આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે ઉત્તર ગુજરાત તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બાકીના જિલ્લાઓમાં જેમ કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર વગેરે જગ્યાએ આશરે 50-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાંઠા વિસ્તારના ભાઈઓને, માછીમાર ભાઈઓને કોઈ સૂચના નથી. મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. તો મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક સંબંધ, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
1: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
2: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સહિયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે

0: આંતર મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
1: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले तीन दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
0: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડાં તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
2: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता सीईपीए हमारे साझा भविष्य की रूपरेखा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ લેખ દર્શાવે છે કે ભારત ઓમાન સીઈપીએ ભારતીય નિકાસકારોને બજારમાં વૈવિધ્યકરણ, રોજગાર સર્જન વધારવા, ખેડૂતોના હિતનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક કેવી રીતે પૂરી પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરાર કરવાના સરકારના પ્રયાસ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગ વધારવાના મહત્વને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદના બીજા સંસ્કરણ દરમિયાન બંને દેશોએ નૌવહન અને ઉડ્ડયનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ airnews_abidને ફોલો કરશો. તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન 1 મહિના સુધી ચાલશે.
3: શ્રી ચૌહાણ ને કહા,
4: યે ખેત બચાવ કાર્યક્રમ ઇસલિયે કે હમારી માટી બરબાદ ના હો જાય, હમારે ખેત બરબાદ ના હો જાય. ધરતી કહે કે ઇતના ખાદ મત ડાલો, ઇતના કીટનાશક મત ડાલો કે જો મુઝે માર દે.
3: ઇસ અભિયાન કે તહેત કિસાનો કો મિટ્ટી પરીક્ષણ, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, સંતુલિત ઉર્વરક ઉપયોગ ઓર જલ સંરક્ષણ જૈસી વિષયો પર જાણકારી દી જાયેગી. અભિનવ ગોયલ, આકાશવાણી, ભોપાલ.
0: મલેશિયાએ આજે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે. જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને

0: કરોડ રિંગીટ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટ રામણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ આ હુમલાઓ બેરૂતના દયા મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લા દ્વારા લેબનોનમાં યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગી નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના બરાબર 8 થયા છે અને હવે સમય છે સુર માધુરીનો. આ કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મોસમ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે ભૂપેન્દર.

0: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ લિબાસ ફિલ્મનું આ ગીત. સ્વર આપ્યો છે લતા મંગેશકરે.

મિત્રો, આ ગીત સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. રાત્રિના 8:30 થઈ છે અને હવે ગેરફિલ્મી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત સાંભળીએ એ પહેલા નાનકડો વિજ્ઞાપન વિરામ.

0: શું તમે તૈયારી કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ પાર્થિવ ગોહિલને સાંભળીએ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાર્યક્રમના અંતમાં મનહર ઉદાસને સાંભળીએ.
3: આપને જણાવીએ

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, રાત્રિના 10 થયા છે અને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક માટીનો ઘડો.
1: પ્રસ્તુત છે આકાશવાણી ભુજની પ્રસ્તુતિ નાટક માટીનો ઘડો. ડોક્ટર જયંત ખત્રીની વાર્તાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતરકાર શ્રી રાજેશ અંતાણી. કલાકારો શ્રી પંકજ ચાલા, યશ્વી મહેતા, દીપા ચૌહાણ અને ડોક્ટર ઉમર સમા.

0: प्रस्तुत करता श्री जयेश रावल।
1: અનંત ધરતી અને એવા જ અસીમ વેદાનો શ્રાવણ વરસી ગયા અને દોઢેક મહિનો વીત્યો છે અને અવાંછણી ધરતી પર પ્રાણ પાંગરી ઉઠ્યા। નાનું કૂણું સ્વચ્છ, ભાગ્યે જ ત્રણ આંગણ ઊંચું ઘાસ ધરતીની કાયા પર ચૂંદડી બનીને લપેટાઈ ગયું છે। ચૂંદડીની જેમ જ વારે વારે લહેરાતું ઘાસ।
2: ક્યાં છો, ક્યાં છો તમે?
1: આ બધું જોઈને ઓહ, લાવ ચુંગીનો દમ ખેંચી લેવા દે। બસ હવે મજા આવી ગઈ। નીચે કેટલું બધું દેખાય છે, નીચે નીચે અબજો અસંખ્ય ઘાસના તણખલા ટોળે વળીને ઊભા છે સમૂહમાં લહેરાતા। તણખલા વચ્ચે ઘેરી ઊંડાણ ભરી જગ્યા થોડી સી નાનકડી, તોય અવકાશ જેવી અમાપ, બધું જ પાછળ દોડી જાય છે, પાછળ યાદ આવતું જાય છે, બધું જ ધીરે ધીરે બધું જ ખુલતું જાય છે।
2: અરે તમે અહીં છો
1: કેમ રત્ની?
2: કેમ ઊભા રહી ગયા, કશુંક વિચારો છો?
1: અરે રત્ની, તું આ શું કરે છે? તારો હાથ મારા ખભા પરથી સરવા લાગ્યો। મેલી દે રત્ની, મેલી દે।
2: હાય હાય, આ નથી ગમતું।
1: અટાણે નહીં રત્ની।
2: ઓહો, ત્યારે અટાણે કશોક અણગમતું યાદ આવ્યું લાગે છે નહીં?
1: હા રત્ની, હા, આજો આજો ધરતી જોઈ તે?
2: હા હા, લ્યો જોઉં છું ને।
1: ધ્યાનથી જો રત્ની, પોરની સાલ અહીં કશું જ નહોતું, કશું જ નહીં, લુખા સુકા

0: મેદાનો, ધૂળ ઊંચકીને વંટોળે ભરતા વાયરા, જેના પર પંથ કાપતા જુવાનીનું મોત સર્જાય એવી જાકારો દેતી આ નઠોર ધરતી પર આજથી 25 વર્ષ પહેલા.
1: હવે રહેવા દો ને એ વાત.
0: કેમ કેમ રત્ને કેમ?
1: ઓહો, તમે તો,
0: તું આ વાત જ મને કહેવા નથી દેતી.
1: પણ
0: શું? પણ શું?
1: પણ કેટલી વાર
0: અહીંયા વરાળ તારી પાસે ન ઠાલવું તો કોની પાસે?
1: લો, ત્યારે કહો જોઉં કે 25 વર્ષ પહેલા હજી તમારી મૂછનો દોરો ફૂટ્યો હતો, ત્યારે તમે આ જ ધરતી પર પંથ કાપતા હતા, ત્યારે પણ કશું જ નહોતું, વાંજણી વેરાન ધરતી, આગ ઝરતું આભ.
0: રત્ની, રત્ની ઠેકડી કરે છે તું મારી.
1: તમે સાવ બાળક જેવા છો.
0: તું ક્યાં નથી જાણતી રત્ની, આ ધરતીને પગ અડે છે અને આખી કાયા પર લાય ફરી વળે છે.
1: આ તમને એકાએક શું થઈ ગયું? મોઢું કેમ ફેરવી લીધું?
0: કહું તને રત્ની, સાંભળ. અભાવમાં મેં ભોગવેલી વેદના અને ભવો ભવ મારા વડીલોએ ભોગવેલા દુઃખ, જાણે જાણે બધા એક સામટા ભેગા થઈને ગળે ટૂંપો દેવા લાગે છે.
1: ઓહ, આ તમને શું થાય છે?
0: હા રત્ની, આટલું એ જાણે ઓછું હોય તેમ તું એ મારી આપવીતી ન સાંભળે ત્યારે ત્યારે મારા મનમાં એવું થાય છે કે જે કાલે આવવાનું છે તે ભલે આજે અટાણે આવે.
1: ઓહો, તમે
0: અધગ ધગતી રેતી નીચે અમારા ઘણા ઘેટા બકરા અને અમારા વડીલોના હાડ પિંજર સૂતા છે. એના ભેગો હું આઘાડીએ સુઈ જાઉં અહીંયા અધગ ધગતી રેતી નીચે.
1: ઓહો, શું થઈ ગયું આ તમને? ચાલો
0: છોડ, છોડ રત્ની, છોડ. મારું કાંડું પકડીને મને ન ખેંચ. હું અહીંથી નહીં ખસી શકું રત્ની, નહીં.
1: કહું છું ને, ચાલવા માંડો. હવે આવા વિચાર રહેવા દો.
0: લે, હું જાણી જોઈને આવું વિચારતો હોઈશ. વિચારો આપમેળે આવે છે રત્ની. વિફરેલી કુદરત અને બેકાબુ મન આ ધરતી પર બળજબરી આચરે છે, ખબર છે તને?
1: ઓહો, હા હા, મને બધી ખબર છે. પણ તમે હાલવા માંડશો?
0: હાલ હાલ તું પણ.
1: અરે વળી શું થયું? રોકાઈ કેમ ગયા? આગળ વધવા માટે ઊંચો કરેલો પગ આગળ વધતો અટકી કેમ ગયો?
0: જો જો રત્ની, યાદ આવ્યું, મને યાદ આવ્યું, પાછળ કશુંક રહી જતું યાદ આવ્યું.
1: ઓહો, વળી શું યાદ આવ્યું?
0: જો પાછળ જો રત્ની, કેવી કેવી યાદ ને કેટ કેટલા નિશ્વાસ. ટોળે મળીને પાછળ ચાલ્યા આવતા હતા એક ઓચિંતા ફાટી નીકળેલા રુદનની ચીસ, કોઈના જીવનની અંતિમ આહ, થાક તાપ અને તરસથી બેલગામ બનેલું બરાડતું ઊંટ, લંગડાતી ડુસકા ભરતી પરસેવે રેબ જેબ કોઈ કુમારિકા, બંદૂકનો ધડાકો અને અને એની પાછળ વિસ્તાર પામતું નિશબ્દ નિરાકાર અવકાશ.
1: ઓહો, તમે પણ શું? ચાલો ને, ક્યાંયથી ગોતતી ગોતતી આઈ લગી આવીને તમે તો બસ.
0: પણ રત્ની,
1: બસ બસ, હવે મારે કાંઈ સાંભળવું નથી. હવે પગ ઉપાડો. ભૂલી ગયા કે આપણી દીકરી રાણલ આપણી વાટ જોઈને બેઠી હશે?

રાત્રિ ઉતરી પડી છે. માદક નખન નીરવ અને શીતળ પવન બિલકુલ પડી જાય અને વાતાવરણ

0: वातावरण ओचिंतानी विनाश एकठी करे ए विरण विस्तार नी रात्रिओ अद्भुत होय छे। अश्राव्य कोलाहल करता तराओ थी भरेलू आब निर्जन धरती पर उतरी आयु छे। रणनी मोहक रात्रि
1: लो तमे अहीं छो, अहीं ઊંટને અઢેલીને પગ લંબાવીને અને આંખો મીચીને શું કરો છો?
0: તું કંઈક ગીત ગણગણતી હતી ખરું ને? તારી બે કોમળ હથેળી વચ્ચે ટીપાતા રોટલાનો એક ધારો ટપ ટપ અવાજ સાંભળતો હતો અને જોતો તો તાપણાની જવાળાઓની વચ્ચે દેવતા પર ઉકળતા ખીચડીના આંધણ પડખે બાજરાનો લોટ મસળતી તને.
1: ઓહો, તમે પણ આવું જ વિચાર્યા કરો છો ને?
0: જો રત્ની, કેટલી શાંતિ છે અત્યારે. અત્યારે બધી જ પ્રવૃત્તિ બંધ છે. ધગ ધગતા તાપની 10 કલાકની મજૂરીનો પસીનો લીસા ચીકણા દેહ પર સુકાઈને બદબો ભરી ભીનાશ બની ગયો છે.
1: લ્યો, આ તમારી વાતોમાં ભૂલી ગઈ, તમને પાણી દેવા ઉઠી. જોયું તો માટલામાં પાણીનું તળિયું, રસોઈમાં પણ પાણી ખપે છે. રાણલને કીધું તું પાણીનું માટલું ભરી રાખજે, પણ ભૂલી ગઈ લાગે છે. પણ રાણલ ક્યાં ગઈ? રાણલને
0: અરે, એ તો ક્યારની કંઈક ગીત ગણગણતી હતી, થાકી ગઈ હશે. એ પણ જો ભૂખી સૂતી છે, ઓ ખૂણામાં પોટલા પર આડી પડીને.
1: ઓહો, તમે પણ
0: કેમ?
1: લાવ એને જગાડો. રાણલ, ઓ રાણલ.
2: ઓહો માં, શું છે?
1: કા સુઈ ગઈ તી રાણલ?
2: ઓહો, થાકી થાકી ને સુઈ ગઈ. માં ભૂખ પણ લાગી છે.
1: હા હા, એ તો તને જમાડીશ. પણ મેં તને કીધું તું ભૂલી ગઈ પાણી ભરવાનું. જો તો માટીનો ઘડો સાવ ખાલી છે અટાણે.
2: ઈ તો માં પાણી ભરવા ગઈ તી, તે થોડું થોડું પાણી આવતું તું નળમાં, તે ભરી આવી. શું કરું?
1: હા ભલે ભલે, હવે સામેના તંબુમાંથી થોડું પાણી માગી આવીશ.
2: સામેનું તંબુમાં?
1: હા હા, ઈ જ સામેનો તંબુ.
2: ભલે માં, લાવ માટીનો ઘડો.
0: રત્ની, તે કઈ જોયું?
1: શું?
0: માટીના ઘડાને કેળ પર ટેકવીને ધીમે ધીમે ચાલતી આપણી રાણલ, આપણી દીકરી કેટલી મોટી થઈ ગઈ છે નહીં? સાવ બાળકી હતી, એમાંથી મોટી યુવાન, એના દેહની ત્રિભંગી, આપણી દીકરી, આપણો અંશ, આપણા પ્રેમનો અંશ.

0: આ તંબુ સુધી તો પહોંચી આવી, પણ કોણ હશે અંદર? દરવાજા આડે લટકતા પડદા. જોઉં, હું અંદર જોઉં, અંદર કોઈક તો હશે જ. અરે વાહ, અહીંયા તો ખરેખર ઘર છે. એક ખાટલો, ખાટલા પર પડેલા વેર વિખેર કપડાં, કબાટ, ટેબલ, ખુરશી, ચોપડીઓ, કાગળિયા, નકશા. પણ અહીંયા કોઈ કેમ દેખાતું નથી? પવનની હેરફેર અને સન્નાટો. અંદર જવા દે. કોઈ છે ઘરમાં? કોઈ છે?
1: કોણ કોણ છે ત્યાં?
0: એ તો હું.
1: તું કોણ છો? છોડી,
0: હું પાણી લેવા આવી છું. સાપ, મને થોડું પાણી જોઈએ છે.
1: પાણી લેવા? અને એ પણ તું આમ એકલી તંબુમાં આવી ચડી?
0: હું એકલી ન

0: નથી.
1: એકલી નથી?
0: હા હા, હું એકલી નથી સાહેબ.
1: એકલી નથી તો કોણ છે તારી સાથે? બોલ.
0: હું એકલી નથી સાહેબ, મારા મા બાપ એ બેઠા તાપણા કને.
1: ઓ, તો તું ત્યાંથી આવે છે, વસાહતમાંથી? હમ,
0: હા. મેં કહ્યું મને થોડું પાણી જોઈએ છે સાહેબ.
1: પાણી? આટલું તારો ઘરો ભરાય એટલું પાણી અત્યારે તો નહીં હોય
0: સાહેબ.
1: બોલ.
0: આવડું થોડુંક જ પાણી અત્યારે નહીં હોય.
1: કેમ કેમ એમ પૂછે છે
0: સાહેબ? સાહેબ, હું આ તમારું ઘર જોઉં?
1: જો જો જો ને જો ને.
0: આવું સરસ ઘર, આ રાચ રચેલું અને ખીલેલા ફૂલ, અને અને આવી સુવાળી તળાઈ, સરસ ઘર. હું એક વાત કહું સાહેબ?
1: બોલ.
0: જે ઘરમાં પાણી ન હોય એ ઘરમાં બટકુએ નહીં હોય કા?
1: ના, નથી. તો
0: તો આ ઘર શું કામનું? આવું સરસ ઘર હોય તોય?
1: આ તંબુમાંની દરેક વસ્તુ અને આ વ્યક્તિ ઘડી એક પોતાની ઉપયોગિતા ખોઈ બેસે અને એ વાત પર મન દુભાઈ જાય, એ મન પણ કેવું ચંચળ.
0: સાહેબ, સાહેબ.
1: હા, એટલે એટલે છોડી, તું શું કહેવા માંગે છે?
0: થયું ત્યારે માને કહી દઈશ આ તંબુમાં પાણી નથી.
1: અરે, આ છોકરી માટીનો ઘડો ઉંચકવા નીચી નમી, એના ખભા પર સાડલાનો છેડો સરી પડ્યો, એના કિનાર પર ભરતના જકડાયેલા અભલાની ચમક સરી ગઈ. જાણે જાણે આકાશગંગા આકાશગંગા પૃથ્વી પર અવતરણ કરી ગઈ.
0: સાહેબ, સાહેબ.
1: હા, બોલ બોલ.
0: તમને શું થાય છે?
1: કઈ નહીં, કઈ નહીં. તું તું
0: હું જાઉં? ખરેખર પાણી નથી?
1: મણિપુરની ટેકરીઓ પર આવું છે દિગ્મૂઢ આભ તોળાઈ રહેતું. સાગ, દેવદાર અને સરુના વનમાં નિદ્રાધીન પવન હળવા શ્વાસ લેતો સંભળાતો. એ દિવસોનું એક અમૂલું સુવાળું સાનિધ્ય. અને અને રાણી, રાણી.
0: સાહેબ, તમે મને રાણી કહી?
1: ના ના ના ના,
0: મારું નામ તો રાણી નથી.
1: નથી જ તો. મને મને એ નામ યાદ રહી ગયું એટલે.
0: કયું નામ? રાણી?
1: હા, એ જ રાણી.
0: પણ સાહેબ, તમને ઓચિંતું શું થઈ ગયું?
1: શું શું? છોડી છોડી.
0: તમે આટલા ડરેલા, ચક્કડ વકડ આંખો ને પાછું તમારું શરીર પણ ધ્રુજે છે.
1: કઈ નઈ કઈ નઈ. લાવ તારો માટીનો ઘડો મને આપ. દે દે.
0: કેમ સાહેબ?
1: અરે અરે, કેમ કેમ? પાણી નથી જોઈતું.
0: ઓહો,
1: લાવ લાવ લાવ લાવ, તને પાણી આપું. લાવ લાવ.

0: साय साय आ साहेब ने केम वार लागी? पाणी नथी केता तने? वड़ी पाणी कई कोर पाणी भरवा गया हशे?
1: ले आतारू पाणी।
0: पाणी? માટીનો ઘડો પાણીથી ભરાઈ ગયો?
1: હા, તારો માટીનો ઘડો પાણીથી ભરાઈ ગયો અને એને અહીંયા મૂકું છું।
0: મૂકો, હું આ તમારું ઘર જોઈ લઉં સાહેબ।
1: ઘર? અરે આ ઘર નથી, તંબુ છે છોડી, તંબુ।
0: આ તંબુ એટલે ઘર નહીં તો શું?

0: તું જે માને છે ને તે આ જોઈ લે જોઈ લે જોઈ લે.
1: રાચ રચેલું ખીલેલા ફૂલ, આ કબાટ, આ ટેબલ, અને ટેબલ પર
0: આ છોડી ખરી છે. મારી અંદર યુગ જેટલી લાંબી વિસ્તરેલી અમુક ક્ષણો ખાટ ખાઈ ગઈ હતી, અને આ હવા, આ હવા એક પારદર્શક પથ્થર બની ગઈ છે. મારી અંદર, મારી અંદર, મારા હૃદયમાં ઉષ્મા દોડી આવી છે. હું છોડીની નજીક જાઉં છું. હા, છોડીની નજીક જાઉં પછી પછી હું મારી જાતને રોકી શકતો નથી. મારી જાતને રોકી શકતો નથી. બોલ બોલ બોલ બોલ. છોડી,
1: આ કોણ છે?
0: અરે અરે અરે, મારી સામે આ ચાંદીની ફ્રેમ, રાણી, ફોટો ફોટો.
1: બોલો બોલો સાહેબ, આ કોણ છે? આ રાણી છે?
0: એજ રાણી.
1: તમે કઈ બાજુ જાઓ છો સાહેબ?
0: મને મને ખાટલે બેસવા દે. મારો જીવ
1: આટલા આટલા બેચેન કેમ થઈ ગયા સાહેબ?
0: ના ના ના ના ના ના ના ના,
1: આટલા બેચેન તો છો જ, શું કામ, શું કામ તમે બેચેન છો? એ વાત મને નહીં કરો સાહેબ. હું
0: મને છોડી દે, છોડી છોડી. અરે તું મારી બાજુમાં આવીને બેસી ગઈ. મારી મારી નજીક આવ છોડી, મારી નજીક આવ, નજીક આવ, સાવ હજી આવ, સાવ નજીક આવ. તારો ચહેરો, નમી આવેલી તારા સુવાળા વાળની લટો, પાછળ પાછળ આંખને ખૂણે વિલસતી સંધ્યાની લાલ સુરખી, ધરતીને અડો અડ મેઘ છોડે.
1: ના ના, મને મને ખેંચો નહીં તમારી નજીક, મને ખેંચો નહીં.
0: તું મારાથી દૂર ન જા છોડી, તું મારાથી દૂર ન જા.
1: મને મને છોડો સાહેબ, સાહેબ મને છોડો. હું રાણી નથી.
0: છોડી નજીક આવ.
1: હું રાણી નથી સાહેબ.
0: છોડી નજીક આવ. તું છોડી આવ, આવ.
1: સાહેબ, સાહેબ તમે આ શું કર્યું? સાહેબ, ઓ સાહેબ.
0: છોકરી, છોકરી,
1: તમે કેટલા ભલા, ભોળા અને માયાળુ છો સાહેબ.
0: ખસ તું મારી બાજુમાંથી, ખસ ખસ છોકરી ખસ.
1: સાહેબ,
0: મારી આંગળી પકડી લીધી તે.
1: કેમ? હા, પણ કેમ?
0: તને મોડું થતું હશે. કેમ?
1: ના,
0: તારે તારે પહોંચવું જોઈએ, તારા મા બાપ પાસે પહોંચવું જોઈએ.
1: હવે મારે કોઈ મા બાપ નથી સાહેબ. મારે આ ઘર છોડી ને બીજે ક્યાંય જ નથી જવું. ઘડીક પહેલા તમારા ચહેરા પર જોયેલી બેચેની હું આ બહુમાં કદી વિસરવાની નથી સાહેબ.
0: ચાલ ચાલ, ઊભી થા છોકરી.
1: લ્યો ઊભી થઈ. હવે હવે હું તો સાહેબ તમારી સાથે જ રહીશ.
0: તું મૂરખ છે છોકરી, મૂરખ છે. ચાલ જા તારા મા બાપ પાસે. હું તને કહું છું ને, જા.
1: ના ના સાહેબ, તમે મને બાવડાથી પકડીને ક્યાં ધકેલો છો? હું તમારી સાથે જ રહીશ સાહેબ.
0: ચાલ છોકરી બહાર, આ તંબુરી બહાર જા તું.
1: ના ના,
0: ચાલ હું તને કહું છું, જા.
1: મને એ તરફ ના દોરો.
0: અરે અરે, તને કહું છું કે તું જા અહીંયાથી.
1: હવે હું કેમ કરીને મારા મા બાપ સાથે રહી શકું સાહેબ? ઓ મારા સાહેબ, ઘડીક પહેલા તમે કેવા માયાળુ હતા. તમે તમે સાહેબ, તમે સાહેબ.
2: અરે આ રાણલનો અવાજ. રત્ની, રત્ની,
3: શું છે? શેની રાડો પાડો છો?
2: તે રાણલની ચીસ ન સાંભળી? એ કંઈક આફતમાં લાગે છે.
3: હે, શું વાત કરો છો?
2: હા રત્ની, રાણલની ચીસ. વાગોળતા ઊંટે ચમકીને મારી તરફ જોયું. બેફામ ભસતો કૂતરો દોડી આવ્યો તંબુ તંબુ તરફ. પેલા તંબુ તરફ કંઈક અજુકતું બન્યું છે જરૂર. રત્ની, હાલ હાલ દોડ તંબુ તરફ. મારી ડાંગ ક્યાં ગઈ? લાવ મારી ડાંગ.

0: હાલો હાલો દોડો, ઝટ લ્યો લ્યો તમારી આ ડાંગ.
1: બાપુ બાપુ,
2: જો જો રત્ની, આ રાણોલને ઝાલીને સાહેબ ઊભો છે.
0: ઓ માં, મારી રાણુ, રાણુ, મારી રાણુને શું થયું હશે?
3: જા તારા મા બાપ પાસે જા, જા તને કહું છું ને.
1: બાપુ,
3: અરે તું જા.
1: બાપુ,
0: શું શું રાણુ?
1: મા મા મા, મારે એમની સાથે જ રહેવું છે.
0: હે, આ તો શું કહે છે રાણુ?
1: હા મા મા, મારે એમની સાથે રહેવું છે.
2: એમ ત્યારે આટલી વારમાં આટલું બધું બની ગયું?
3: હા હા, ઠીક છે, જે બનવાનું હતું તે બની ગયું, પણ તારી આ છોકરી નાદાન છે, સમજો.
2: ડાંગથી તારું માથું ફોડી નાખું.
1: ઓહ ના ના બાપુ.
4: ઓ આ મારી રે.
1: હાય હાય, આ તમે શું કર્યું બાપુ?
2: બાપુ વાળી હજી પણ એની કૂક છોડતી નથી, બેશરમ. હવે રોદણા મેલીને ચાલ, આ રડવાનો સમય નથી. અને હવે હવે તો ઉચાળા ભરવાનો સમય છે, અહીંથી હાલો.
1: બાપુ બાપુ, મને છોડો.
2: રત્ની, તું આમ હૈયા કૂટાની જેમ ઊભી કેમ છે? જા જા, જલ્દી જા, ઝપાટે ભાગી છૂટવું છે અહીંયાથી.
0: શું શું કહો છો આ? ક્યાં ભાગશું? અહીંયાથી ક્યાં ભાગશું?
2: હું કહું છું, ઈ સાંભળે છે ને? રાણલ ને સંભાળ, ઊંટકોર હાલો, ઊંટ ઉપર કાંઠો ગોઠવવાનો છે ઝપાટે.
0: આપણું તાપણું, રસોઈ, ઠામ, વાસણ, ઘર,
2: હવે હવે મૂકને બધી માથાકૂટ.
0: તમે
2: હવે તમે તમે વાળી ઊંટ પર કાંઠો ગોઠવાઈ ગયો છે. જો લાકડાની તાસક, બે ચાર વાસણો ને બે ત્રણ ગોદડા,
0: બીજી ઘરવખરી.
2: અરે ઘરવખરી વાળી રેવા દે, હાલ ને જલ્દી અહીંયાથી ભાગી છૂટીએ. બધું ભેગું કરવા જશું ને તો સવાર પડશે.
0: બધું ભેગું તો કરવા દો.
2: કીધું ને રેવા દો. એ છોડી, તું અહીંયા આગળ બેસ.
1: બાપુ,
2: અરે બાપુ વાળી બેસસ કે પછી મારું ઢુંબો.
1: હા બાપુ.
2: એ રત્ની, તને પાછી કેટલી વાર ઝપાટો કરને, મારી પાછળ બેસી જા ને ઝાલજે બરાબર ભલા.
0: ઓહો, તમે માણસ નથી, રાક્ષસ છો, રાક્ષસ.
2: લપ કરમા ને બેસ, બેસ ઝપાટે બેસ.
1: માં, ઓ માં,
0: શું થયું રાણુ?
1: માં, મારો પાણીનો ગળો હું તંબુમાં જ ભૂલી આવી.
2: ભલે રહ્યો ત્યાં જ, કાચી માટીનો હતો.
1: બાપુ બાપુ, એના પર ચિત્રામણ સરસ હતું. એ ઘડો મને ગમતો તો. ઈ માટીનો ઘડો મને ગમતો તો બાપુ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી ભુજની પ્રસ્તુતિ નાટક માટીનો ગળો. ડોક્ટર જયંત ખત્રીની વાર્તાનું રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું હતું શ્રી રાજેશ અંતાણીએ. પ્રસ્તુત કરતા હતા શ્રી જયેશ રાવલ. પાત્રોવરણી આ પ્રમાણે હતી: સાહેબ શ્રી પંકજ ઝાલા, રાણલ યશ્વી મહેતા, રત્ની દીપા ચૌહાણ અને બીજલ ડોક્ટર ઉમર સમા.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રાત્રિના 10:30 થઈ છે. શાસ્ત્રીય સંગીત સાંભળીએ. આજના કાર્યક્રમમાં શ્રીમતી મોનિકા શાહનું શાસ્ત્રીય ગાયન સાંભળીએ, રાગ પૂર્યા કલ્યાણ. તબલા સંગત બિમલ ભટ્ટાચાર્ય, હાર્મોનિયમ સંગત અકુલ પંચાલ અને તાનપુરા સંગત છે હિમાની રાઠોડ.

આપ હમણાં જ શ્રીમતી મોનિકા શાહનું શાસ્ત્રીય ગાયન સાંભળી રહ્યા હતા. રાગ હતો પૂર્યા કલ્યાણ. તબલા સંગત કરી રહ્યા હતા બિમલ ભટ્ટાચાર્ય. હાર્મોનિયમ પર અકુલ પંચાલ અને તાનપુરા પર સંગત કરી રહ્યા હતા હિમાની રાઠોડ. આ સાથે જ આજનો આ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોદી સરકારના 12 વર્ષ અને પ્રમુખ કલ્યાણકારી યોજનાઓ અને તેની પ્રભાવી અસરો વિશે વિશેષ કાર્યક્રમ પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે જણાવીએ અમારા આવતીકાલે પ્રસારિત થનાર મુખ્ય મુખ્ય કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા. આવતીકાલે સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારાનો વિષય છે લાગણીનું ઝરણું. વક્તા વૈદ્ય વત્સલ વસાણી. શ્રી રામચરિત માનસ ગાનનો સમય

સવારે 6:35, 6:45 સુર સરિતા, સવારે 7 વાગે સદાબહાર ગીત, 7:20 તથા 9:30 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 સવારે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે માહિતી સાથે મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે, આરોગ્ય જગત જેમાં ઓટીઝમ વિશે ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે ત્રિલોક સંગાણીની વાતચીત રજૂ કરીશું સવારે 10:02, સુગમ સંગીત જે અંતર્ગત ઓમ ભટ્ટને આપણે સાંભળીશું સવારે 10:45, 11:02 વિવિધ ભારતીનો ફોન ઇન કાર્યક્રમ હેલો હલો, 11:45 તથા બપોરે 12:02 હિન્દી ગેરફિલ્મી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, સુગમ સંગીત રજૂ થશે 1:10 જેમાં આપણે સાંભળીશું વિભા દેસાઈને, ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગીતો, 5:10 સાંધ્ય પ્રસારણમાં સાંભળશો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ ગુલમોહર, 5:45 લોકસંગીતનો કાર્યક્રમ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, ગામનો ચોરો 7:22 સુરમાધુરી રજૂ કરીશું રાત્રે 8 વાગે અને ગુજરાતી ગીતો 8:30, સમાચાર દર્પણ રાત્રે 9:15, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, ગુજરાતી ગીતો રજૂ થશે રાત્રે 10 વાગે અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત રજૂ કરીશું, રાત્રે 11:10 સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમાચાર સેવા વિભાગ આકાશવાણી દ્વારા વિવિધ વિષયો પર વિશેષ શ્રેણી પ્રસારિત કરીશું, આવતીકાલનો વિષય છે કિસાન કલ્યાણ યોજના, આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનાર મુખ્ય કાર્યક્રમોની, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, સ્થાનિક હવામાન સમાચાર, અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતા 0.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું જે સામાન્ય કરતા 4.3 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું, રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 37% રહ્યું, આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે, સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, અત્યારે રાત્રિના 11:47 થઈ છે, અમારી આજની બીજી સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ, ફરી મળીશું આવતીકાલે સવારે 5:50, અમારી DTH સેવાનું પ્રસારણ આપ અવિરત સાંભળી શકશો, અત્યારે આપની રજા લઈએ, નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

કાર્યક્રમની વિગતો પહેલા સમય સાથે પણ તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:48 થઈ છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. સુગમ ગીતો રજૂ કરીશું થોડી ક્ષણ બાદ. સાંભળીશું રેખાબેન ત્રિવેદી, આરતી મુનશી, આશિત દેસાઈ અને અન્ય કલાકારોને. મધ્યરાત્રિએ 12:05 ગુજરાતી નાટક વેલકમ જિંદગી, 1 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જે અંતર્ગત સાંભળીશું લગ્ન ગીતો પર આધારિત હિન્દી ફિલ્મી ગીતો. 2 વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં શરૂઆત કરીશું સુગમ સંગીતથી. સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે સુગમ ગીતો. સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણી લિખિત નાટક વેવિશાળનું રેડિયો નાટ્ય રૂપાંતર રજૂ કરીશું. ભાગ આજે સાંભળીશું 16-20. પ્રસ્તુતિ રાજકોટ આકાશવાણીની. પ્રસ્તુતકર્તા આર એસ દુધરીચિયા.

4 અને 15 મિનિટ રહેશે લોક સંગીતનો કાર્યક્રમ અને પરોઢિયે 5 વાગ્યાનો સમય રહેશે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો, જેમાં આપણે સાંભળીશું નારાયણ સ્વામીએ ગાયેલા કેટલાક ભક્તિ પદો. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કેટલાક મુખ્ય કાર્યક્રમોની. આપે સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

0: રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
1: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે. એટલે કહેવાનું શું થાય છે કે જિંદગી ની રેલગાડી છે ને એ અમુક વાર આડાપટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી હત્તર જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
2: Deep in December, it's nice to remember.
3: અરે યાર તું કુમાર ગંધરો બાજુ મૂકીને શું ગાય છે?
1: હેરી હેરી બેલો ફોન. એટલે ગણ કે નળના ત્યાં 80 ને પ્લસ ની ટાંકીના 250 ને એમાંથી ગયા 75 ને બારણા નો ઉમેર 700 ને 700 માં 8% કન્સેશન. એટલે ગણ ને કે
4: આટલી બધી ગણતરી માં થું પાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમાં તમારી અટક છે ને, ગણાત્રા પડીશ.
5: પપ્પા કેચ,
6: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી.
1: અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારે વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો, એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો
4: ભાઈ. બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાલે કા નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
7: આ કઈ ગાડી રે લઈ આવી રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
8: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં. ના એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂંછડું ઊંચું થયું હોય તો ખીજાય એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની. ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં હો. નુલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને એ 24 કલાક માંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય એટલો ટાઈમ. બાકી ના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વૈયો ચકાસતા ચકાસતા ટ્રેનોમાં લબડતા લબડતા. 1 મિનિટ આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
6: એ ભાનુ ગઈ હો ટ્રેન ગઈ.
4: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
6: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
4: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
6: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખિયારી?
4: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
6: હા તો જઈ આવતા અઠવાડિયે મારો પાસ ને તારી કૂપન.
4: ના હો ફર્સ્ટ ક્લાસમાં જા.
6: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
4: આમને આમના સાહેબોનું બહુ. 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આ આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કાંઈ નહીં સેકન્ડ ક્લાસમાં જાશું. આવતા રવિવાર પાકું અમે કેટલા દીથી ગેટવે નથી.
6: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિક્વેરામાં સફારી નખાવવાનો છે.
4: શું સિક્વેરા?
6: અલ્યા સિક્વેરા ખબર નથી ડોબી? ઈ 150 વર્ષ જૂનો દરજી છે.
4: તો જી દોરો પરોવી શકે છો એમાં?
6: આ 4થી પેઢી છે એની એમ બુરથલ. ઈ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિક્વેરાનો સફારી પહેરીશ. ઈ અમારા સાઠે સાહેબે એમના ફેરવેલમાં સિક્વેરાનો સફારી પહેર્યો હતો. એવા લાગતા હતા ને આમ.
4: ઈ 60ના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની. અત્યારે પહેરેશ કોઈ સફારી? તમારા ફેરવેલ નો ડ્રેસ નક્કી છે, રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
6: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરી જ ન કમી.
4: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિક્વેરો?
6: ઈ પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર.
4: આ તો ન્યાથી ગેટવે જાશું પણ મારે વડાપાઉં ખાવા કેટલા દીથી નથી. શું થયું?

0: ભૂલી ગયા પાછા? કાલે ઓફિસે થી વડાપાઉં લઈ આવ્યા હતા ને, ખીચામાં ભૂલી ગયા. તમે છે ને મારા હાટુઆ વડાપાઉં લાવવાનું બંધ કરી દો, આ ચોથી વાર ભૂલી ગયા.
1: એ તો તારી પેન્ટ મુક બાજુમાં ના આવ્યા પેલા, યોલા ઉધઈના ઇન્જેક્શન મારવાના, તેનું શું કર્યું તે?
0: એની ગંધ મારે હો કહી દઉં.
1: હાઈ મને તો ખબર જ છે, જી લાજ સાહેબ માટે ઘર ટકાવીને રાખવાનું છે ને, ઈ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાન ને ત્યાં જતો રે. શું તો છે જી?
0: 6:40 થઈ.
1: હાઈ તો મને ખબર છે, રાતના 2 વાગે સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની ક્લબો વાળી, પછી ઘોરશે અવારે 10 વાગ્યા સુધી. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે, તમે કેતા હો જોઉં જરા.
0: હા તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
1: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
0: તો તમારો એ સેકન્ડ ક્લાસ નો છે?
1: મેં તો ફોટા દેને જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દયા. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
0: કોઈ દી ઉપાડતા છો નહીં?
1: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
0: ટી ટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. ચા
1: એ ફોટા મૂકી દે પેલા.
0: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હશે ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભાર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીટ છે એની ના, એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
0: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીટ છે આપણી પાસે, પણ મૌખિક માં કઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલુ આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયો છે. એ બેટો આ કયો રાગ છે?
2: આટ મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો. હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
0: માર તો સવારમાં તમે બે જાવ પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી વૈરાગ માટે નહીં, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા. સા
0: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ ન થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: આપણે ક્યાં ગયા છે?
0: તાર ફોટા લઈને ગયા છો અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
0: તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો, હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
2: એવું તો બોલું છું યાર મમ્મી.
0: ના બાપાની વાત હોય, તારો અવાજ આમ પૂંગળા માંથી આવતો ને એવો થઈ જાય.
2: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
0: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને, ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
2: એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપા, આજ બોન બેટા નથી બનાવવાનો મારો.
2: હા બનાવું જો હવે પણ.
1: એ આ અઠવાડિયાથી આ હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
0: ટીપોય બાપા.
1: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
0: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
2: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ તો કે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે, કઈ નહીં કર દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
1: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જો કે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે જો. આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામ સામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે ની, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવવાનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો બે ની સરખી જ છે. જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે, હવે શું પ્રેશર આવશે. સમજ્યા તમે? પ્રેશર એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ. નહોતું કીધું મેં ટેવો બે ની સરખી જ છે.
1: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈ ન જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
2: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
2: હા બોલ ના કેમ એકદમથી શું થયું? ના તું કહેતો તો ને કે 10-15 દિવસ જેવું લાગશે ને.

0: ના ભાઈ ના, મારે કંઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જા, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
1: એ સાંભળો વાત, રાંધવામાં શું કરવા છે સેત, કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું એટલે શું હાક ના,
2: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબોજ નહીં હમણાં તને.
0: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
1: બિઝનેસ કરવો છે
0: આ નિશાંત ની સાથે?
1: જો બેટા આમાં છે ને, હું પપ્પાને કાઈ નહીં કહું, જી કેવો હોય ની તારે જ કેવાનું.
0: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે,
1: મને બધી એ ખબર, પણ તને ખબર હોય કાંઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
0: 4 લાખ.
1: જો બેટા આમાં છે ને, હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેયની, તારે પૈસા જોઈએ છે એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે, હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો, તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો,
2: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનું?
1: એમ નહીં, તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
0: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
1: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને, વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
2: શું થયું?
1: લે કાઈ નથી, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
2: ના તું કાઈ કાઈ કહેતી હતી ને એટલે?
1: ના કાઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં તો બધું સ્પીડ અપ કરવાની કાઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
0: શું સ્ટાર્ટ?
2: બાનુ
0: મમ્મી,
2: બાનુ
0: મમ્મી, પપ્પા, મમ્મી એવું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
2: ઈ મારો પટ્ટો છે, મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
0: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર્સ અલાઉ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક બે જગ્યાએ બાર્સ ને, આમ તો દારૂનું છે બધું પણ. હા એટલે પપ્પા, હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને, એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા, થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
2: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
0: ના પપ્પા, મારે નોકરી નથી કરવી.
2: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે 3 વાડીઓ અને નોકરો ને બધું જ હતું, પણ મારા કાકા ગીજુ કાકા એમણે ધંધો કરીને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ, ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
0: હા પપ્પા, હું ભણ્યો છું એનું MBA.
2: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
0: પણ પપ્પા મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
2: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ શું ઉખાડી દીધું મુંબઈ શહેરમાં? ઓલે નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દીધું કા?
0: ના પપ્પા, હું એવું બિલકુલ નથી કહેતો, પણ હા ઘણી વાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14-14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા તમારી ફોર્મ ને.
2: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે, બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
0: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
2: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય ને તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી, એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાડીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા છે. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે સુધી.
0: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને, જ્યાંથી જ્યાં પહોંચ્યા છો, એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
2: અરે તું બેકવર્ડ જતો રહીશ.
0: તમે કેમ એમ ધારી લો?
2: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
0: તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂનું એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણ આપીશ.

0: કહું છું સક્સેસ ના,
1: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
0: કેમ?
1: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
0: એમાં લોહી ક્યાંથી
1: આવ્યું? મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસ માં રિક્વાયરમેન્ટ હોય.
0: એટલે તમને
1: નાલાયકી જોઈએ, કમ્પલસરી.
0: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
1: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
0: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જો રિયલ વેરી નાઇસ પીપલ.
1: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
0: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
1: તું તું ઉપર પાછો આવી જા ના, કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
0: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના, એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
1: લાગો. ખાલી
0: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઇફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ, તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
1: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
0: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
1: હવે હવે હવે હવે હવે પતી ગઈ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
0: હા પપ્પા.
1: હા, કે કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખે,
0: 4 લાખ.
1: કાગળિયા થઈ ગયા બધા?
0: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને.
1: તું એ કાગળિયા લઈ આવો, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
0: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
1: ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
0: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા, હું જઉં હવે.
1: આ આ તારો પટ્ટો લે, ઓલું હેલ્મેટ લે તો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાઓ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા 12ની, ઈ તમારે 2ની છે ને, તમારે 2 કરવાની, એટલે આજ પછી તને તો ખબર જ હશે. પૂતતાની મને કાંઈ ખબર નહીં, કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડી દઉં.
1: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો,
2: નિર્ણય તમારે લેવાનો, તમારે 2 જે નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
1: હા નિશાન, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા, એટલે તું બહાર જવાનું છે કેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, તમે ધંધો કરશો?
2: ટેન્શન થઈ ગયું, 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કઈક ઓલું નિશાન ના બાપા બિઝી થઈ ગયા છે, ને એમાં એને કાગળિયા દેતા 8 વાર્યું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા 8 વાર્યું કર્યું તો હું જોતા 8 વાર્યું કરીશ. હવે આમનું મગજ છે ને આડું થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાવ્યું જ નથી. 8 વાર્યા મેં ટીવી બહુ જોયું, હો ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું. બાકી કાંઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું, એટલે અંદરની માથાકૂટ ટોચી.
0: પપ્પા નથી આવ્યા આજે?
2: હમણાં આવતા જ હશે.
0: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
2: મેં તને કીધું તો છે હું કાંઈ નહીં થાય.
0: મમ્મી તું જ ને એકદમ મડી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એમાં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
2: પણ એટલું જ કહેવા તે તું જ કહી દે ને.
0: તું કેમ આમ જડ જેવું કરે છે યાર?
2: હું જળ જેવું કરું? આ ઘરમાં છે ને જળ 2 જ છે, તું તારો બાપ. આ તું જે કે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું બીજી વાર વાત ન થઈ શકે? આને જળતા કહેવાય, સમજ્યો?
0: હે મમ્મી, ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે?

0: એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંતને. હવે એને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
1: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવું તો કહેવાતું હશે.
0: હા તો પછી?
1: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
0: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
1: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
0: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
1: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
0: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઊભી કરી.
1: એમણે ઊભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં.
0: હા નહીં.
1: લે દીકરો બાપ હારે વાત નો કરે, મને કઈ વાંક જ
0: નહીં. હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી, તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવ્યો પહેલા તો હું 6ઠામાં હતો ને. 20 દિવસથી પપ્પાએ કાલે લાવજો કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે, એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
1: એમના ચશ્મા પડી ગયા.
0: શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
1: એમણે વાત કરવી જોઈતી હતી તારી સાથે.
0: હા તો પછી?
1: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત
0: તને મમ્મી, આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
1: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું બોલથી રમવા માંડો તો ઈ બોલ આવ્યો ક્યાંથી? તારી પાસે ઈ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુ ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે મા ઓલી ટ્યુબ આવે ઓરેન્જ કલરની, ને એમાં 15 દાડે હવા પુરાવી પડે. ઈ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપું તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કામાં રહો તમે.
2: ના તું બહાર આવાય પેલા.
1: લે હું શું કામ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસથી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
1: અલ બાપા હું તો રોજ ફોન કરું છું પણ એ આવે તો ને હું શું કરું?
2: એ એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
1: પણ હેવી બોડીસ વિજય ભાઈ, મારે એકલાથી નહીં ઢસડાય.
2: હજી મજાક સુજે ને તને ઉભી થા ને જાતે કરંટ ખાય એટલે ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
1: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવેશ.
2: તો તને શું જોઈએ, હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈને આપો ને, આ મારા રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી છે મારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડીનું પતાવો ને બાપા તમે.
1: લ્યો તમારું પેડિક્યોરનું પાણી.
2: આ 100 ડિગ્રી તાપમાન છે.
1: હાલો નાઈ ખૂબી જો પાણી. તમને માફક એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉં?
2: હા એ બાર તુલસી મને ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
0: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
2: લો આ રૂમમાં મૂકી દો.
0: બને તો આજે જ જોઈ લેજો ને.
2: એ નિશાનના પપ્પાએ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા?
0: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને એમના ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
2: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે, કા ચીકણા હોય બધા ક્લાર્ક.
0: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
2: હા તમે શાક સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ, ક્યાં કચરામાં પડ્યું હશે.
1: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તને તમે ફેંકું.
2: હું તો ફેંકું પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
1: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
2: છે. એ અંદર હોય, લાવ અહીંયા. એ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatrao on his retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
1: લે હાય હાય અને ચેર્ડ એટલે
2: એટલે ઈ દિવસ

0: સે તું ચીફ ગેસ્ટ
1: તો તમારે એમડી નો હોય.
0: વેન્યુ ગાંધી એસોસિએટ સેમિનાર ઓલ મરીન લાઇન્સ 21 જુલાઈ 2009 7:30 ઇન ધ ઇવનિંગ. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, એમડી ગાંધી એસોસિએટ અને વિવેક ગણાત્રા.
2: પપ્પા, 21મી તો કદાચ નહીં અવાય મારાથી.
0: હા તો નહીં આવવાનું પછી.
2: ના એટલે પપ્પા, 21મી સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
0: તો નહીં આવવાનું તને કીધું જ ખરું. પણ
2: પપ્પા, મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
0: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? નાલે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડીનું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે ઉધારી લઉં ને પછી આમંત્રણ આપતા તારું નામ છપાવ ને એવો મૂર્ખો નથી ભાઈ.
2: પપ્પા, તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21મી પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું, કેન્સલ કરાવી દે બસ ખાલી.
0: એટલે તારું ફિક્સ છે?
2: એટલે મને કઈ ખબર નહોતી.
0: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
2: હું તમને આજે બધું
0: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
2: કઈ નથી.
0: એવું જ છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાલના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
2: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો?
0: સીધી વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એને માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
2: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
0: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
2: અચ્છા, એટલે હવે નહીં?
0: ના, કારણ કે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
2: ના, એટલે પપ્પા તમે જેને સમજતા નથી, તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. I would be there in some other capacity.
0: અચ્છા, એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે નહીં, કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ પણ ફંક્શનમાં નહીં આવે.
2: પણ મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી એ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો, તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલીસ્ટ કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
0: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો, લાકડાના 2 દાદર ખડી ગયા એવી ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો, અડધો કલાક સંડાસની લાઇનમાં ઉભો રહેતો હતો ને 1.25 કલાક પાણીની લાઇનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક 1.5 રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક MBA થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
2: હવે હું જો
1: આ બેટા, હવે જાઓ પાણી પીન જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, એ જે નીચે જોવો છો ત્યાં જ જોઈ રાખો, કશું બોલતા નહીં, હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકે જે કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત.
0: હા, 100% સંમત, મને ખબર જ છે તું કાયમ એનો જ પક્ષ લેવાની ઓલવેઝ.
1: એ ખોટી પક્ષની વાત નહીં કરવાની, સમજ્યા? જો હું આમાં વચ્ચે પડવાની જ નહોતી, પણ આ વધારે પડતું થઈ ગયું ને એટલે બોલવું પડે છે. નિયે વિવેક ગયો ને એટલે કહું છું ને, એને જે કહેવાય ને કવચ છું તમારી પીઠ પાછળ. જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી વરાના ફટફટિયા લઈને ફરતા હોય ને, એના કરતા 100 ગણો સારો છે. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને તો કોક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમારે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા, આ મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડ માથે રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું એ બીજે દી ન લઈ આવો.

0: તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપાનું કે ઉતાવળ છે? આટલું ઓછું એમ તમે હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડ્યો. તમે ઓળખો છે એને? નિશાન તેનો સ્કૂલનો ભાઈબંધ છે. વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે. એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે એ જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
0: લે આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને. તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આવતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારી સાવરણી ફેરવવી પડે છે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
0: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેનો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેનું તૂટીને તમે વિવેકને MBA કરાવ્યું, એનાથી તેનું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગયા છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગ્યો ને આજે ના જે કાગળિયા જોઈ લો, ને કાલે વિવેક સાથે જે વાત કરો ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો. અને લાવો હવે, પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલું હોઈશ. અને આ જે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા સાંભળો. હવે
0: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
2: એ પ્રવીણભાઈ તમે શું કરો છો? આ પાટલું ને છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનું તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને ઈ તમને સોપતું નથી.
1: એ મૂર્ખી.
0: તમે મૂર્ખા.
1: હવે તું મૂર્ખી. ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ કે અને મારું માપ લઈ લીધું? એમાં બહુ ના પાડી, પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે એ મને નીકળવા નતો દે તોય માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. હાઈ તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં કીધું મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું છે, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. યાર દૂધ વાળાને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
0: એને કાપડ દઈ આવી શું બ્લેઝર નું.
1: એ બ્લેઝર વાળી આ જો આ સિક્વેરામાં ફાઈનલ ઓર્ડર દઈ આવ્યો. જો
0: તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને તો મને એમ કે કામ પતે એમ ભાનું.
0: કા ન્યાથી પછ માર વડાપાઉ ખાવા નતું જવાનું?
1: તું વિષય નો બદલ, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણિયા દરજી ને આપ્યું, બાળકોની ચડ્ડીઓ સીવે.
0: આ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને એટલો સફારી જાવડે.
1: મારા ફંક્શન માં હું સિકવેરા નો સફારી પહેરવાનો છું?
0: હા એ તો મને ખબર. ઓલા સાથે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
1: એ તને બોલવાનું કઈ ભાન પડે નઈ, હા વલગર જેવું બોલે, નોનસેન્સ સારી.
0: અને આટલું બધું ફોર્મ માં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવો ખરા શું લાવ્યા.
1: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનું કેટલા બધા વખતે, ને એક આ દાઢી નું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉ ખા.
0: હા લઈ આવ્યા. પાછા બોલતા નથી હું ક્યારના.
1: હું શું કઉ બાનુ, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે.
0: તે
1: ના એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
0: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, એ ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
1: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
0: જૂતા ઈ જ લાવે, આપણને માપે નો ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે

0: આગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા કે
1: 10 નંબર છે એનો, બૂટનો 10 નંબર છે.
0: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
1: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, ની તો હજી આવ્યો નથી 2 દિવસથી.
0: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને અમારી વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
1: હા તો આજે રવિવાર તો છે.
0: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ને અહીં દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ ઓલા તારા કાગળિયા જોઈ રાખ્યા. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી? કઈ નહીં, તું આવી તો જાતર.
1: શું થયું? અરે બોલ ને શું થયું.
0: યોલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાન ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે ને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: मम्मी तुम आ रहा हो, मम्मी तुम आ रहा हो, मम्मी तू क्या हम करे जी यार, मम्मी हमें मनाते सहन नहीं तो मम्मी मम्मी प्लीज मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाते सहन नहीं तो तुम्हें केम पाछड़ पड़े जो मारी अपने एक बार बात थी अपने बीजी बार बात थी वच्चे 15 दिवस थी गया बधु इम्पॉसिबल थी गयु एटले मने लाग्यु के आ माथाकूट मारे घर में नहीं जोईती मैं शांति दीजे ने ना पाड़ दीधी बे दिवस रिलैक्स थी आव्यो अने आजे ए वात ने सहज पण मगज में राख्या वगर अहींया आव्यो तो हवे तमे केम पकड़ी राखो छो ए वात ने। This is exactly what I wanted to avoid. मारे घर में शांति जोती थी बस।
1: विवेक गणात्रा, तमने शांति नो पुरस्कार आपो जोए। कारण के ते एकदम शांति थी एक बाप ने नालायक नपावट ने नकामो साबित कर दिया।
0: क्या सू साबित कर दिया मैं?
1: यहाँ चर्चाओं ना ढगला करया ने पछि तारी मेरे एक अगत्य नो डिसीजन लई ने मने बेजवाबदार बाप साबित कर।
0: बाबू तू तमे सू बोलो छे ने बधु तमने समझाय जे मने नथी समझातो आ बधु।
1: ना समझातो होय तो समझी ले। आजो आ कागळिया ने चेकबुक ने आ कागळिया मैं क्यारे जोया खबर तने? અરુણ ગણાત્રો તો વિલન હતો, વિવેક નો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું જ બોલતા તને બધા? બોલ, વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન?
0: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ, ફોર્મ્યુલા 1, બૂઝ એન્ડ ગર્લ્સ।
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો?
0: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા। અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં। પણ મને તમારી પહેલી વાતનો જવાબ આપવા દો। તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં। આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં। હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો। એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ, સેજ સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો। નિશાંતનો જ વાંક હતો તો બીને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢો છો, કેવી ફાટી ગઈ એની। એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો। મેં કીધું બાસ્ટર્ડ, તારોનો વિસ્કી ઓકાવ ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું। એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું। પપ્પા મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે? એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5,000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ના હોઈ શકે। હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે? એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો, એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ। હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું, ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો તો લગાવ્યો। પપ્પા હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
1: સર લાવ, હું તને ચેક પર સહી કરી આપું, લાવ।
0: કઈ સાઈન પપ્પા? સાઈનની વાત પતી ગઈ છે, અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાય તમને? કરું છું પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે, મને એનું મનમાં કશું જ નથી। ઇટ્સ ઓકે,
1: ઇટ્સ નોટ ઓકે,
0: વોટ?
1: પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા, એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું। હું નિશાને ફોન કરું,
0: ડોન્ટ ડુ ધેટ, હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી।
1: એટલે
0: એટલે કઈ નહીં
1: ના બોલ, એટલે શું?
0: એટલે એમ કે 5,000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં। વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડફાધર। પપ્પા મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં।

0: Let me tell you something about your late grandfather now. ક્યાંય મરી ગયા. બેચ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાથા થાય ને પછી પરવું પડે એમાં. એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 નું એલાર્મ મૂકતો ને એમના ચાથા સાફ કરીને 6:20 ની ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ, એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા. તોય હું મોઢે રૂમાલ નતો માનતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ ફુલ ઓફ પ્રાઇડ ફોર હિઝ સન. ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન ફોર યોર લેટ ગ્રાન્ડફાધર. સમજો?
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને બેડ સોર થાય, એમાં પરવું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો, તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર સાફ કરું કે ના કરું?
0: આઈ ડોન્ટ નો.
1: પ્લીઝ પપ્પા, આન્સર મી.
0: આઈ વોન્ટ આન્સર એનીથિંગ. તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ ધેટ
0: પપ્પા. આઈ વિલ ડુ ઇટ.
1: પપ્પા ડોન્ટ.
0: આઈ વિલ ડુ ઇટ.
1: પપ્પા ડોન્ટ. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું, કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

0: આમ કેટલી પતિવ્રતા, તોય આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટીઓ તોડી નાખું આમનો. એમનો એ વાંક નથી, ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે ભૂંડણી ટ્રેનો. આમ બાપ દીકરો ઉભો હોય ને વચમાંથી પસાર થઈ જાય ભૂંડળી, ને નીકળી જાય ને તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ન્યાઉથી બેલ ન મારવી, કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બને ત્યાં સુધી બારણું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂકું પેડી ક્યોરનું અંદર રસોડામાં, તમને માં ફવકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂકું છે ને, જે કરવાનું એ કરજે.
0: એ ફોન ઉપાડો.
1: પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર સાડા સાતે ફોન, એનો નહીં હોય ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ખારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધાર ગંધાએ. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, નકરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: આખા ઘરનું વાતાવરણ આમ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે. લેકિન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: કેવી રીતે? એટલે તારી માને શાંતિ.
1: અચ્છા, માને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો
1: વિચાર. જો પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત
1: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટ.

0: કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હો છો ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યું ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી, તો ડોક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું, મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર, એક વાર થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો, ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલડે ને તો અમે સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માં ને તમારા હાથના ધક્કા નાખો. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની, તું તારી માનો વિચાર કર. જાઉં છું
1: પાણી પીને.

0: હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર ન કરતો. એ મારો ને એમનો, અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે મારે કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. તું અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શક, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. નહીં, બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ એટલે.
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેદી મગજ ફટકી ગયું, તમાર બોલાઈ ગયું તું મારાથી એવું. બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવી, ફટાફટ હાથ ધોઈ લે. ધોઈ લ્યો હાથ, નામ જુઓ તો. જ હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ આવ કર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખી. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય. હવે આ ફેર બધા કુલુ ને મનાલી જાય ને, આપણે સાવર ને કુંટલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કઈ તો બોલો.
1: ઈ તું તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધારે નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંતલે તને કહું.
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તે મને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ કરે ને, ખમણ તો તું જો ડલ્લો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડલ્લો પીલો?

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो हवे मुंबई नो વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના આપણો સફારી
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે। આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી। વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી, તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે। મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા, તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે। આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી, એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી। મેં કહ્યું સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે। હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં, એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો, એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જીદ્દી નહીં, એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી। ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો। હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ। હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું થાકવા માંડ્યો હતો, એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને તેના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું પપ્પા કેચ, હવે હું બહુ થાકી ગયો તો એમાં મારા ચશ્મા પડી ગયા એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો। આમ સમજણો થયો ને ત્યારથી એક જ વાર આડ્યો છું એટલે ગાલ, પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી, હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર, એનો બોલ છે ને મારે જ લાવો હતો, 15-20 દિવસથી હું લાવતો નતો પણ લાવવો તો બોલ મારે જ, એ ઘટના ઊંધી થઈ ગઈ, એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું તો ઘટના ઊંધી થઈ ગઈ, એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો। પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય, એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો, એ તો રડતો રડતો સુઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં

0: મૂકી દીધો, એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સુઈ ગયો. એ પછી આમ તું જાગતો હોય ત્યારે મારે એની સાથે કઈ વાત કરવા જેવી હતી, કઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત તું નહીં કરી શક્યો. સાહેબ, આજે આપણે વાત નથી કરી શકતા ને, એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ ભાનુ છે ને, એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી એ વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે બે વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય, એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને આપણે ગમે એટલું રીબાતા હોય ને તો મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. અને કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. અને થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
0: થ્રો બેટા થ્રો.
2: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું, ચાલ ને બારીમાંથી શું વરસાદ
3: જોવે. હાલો બાર બાર જાય, એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. આ ક્યાં રહી ગયા તમે પણ, જો તો ખરા. એ મને ક્યાં પૂરી દીધી પણ,
0: શું થયું પણ,
3: કરંટ આવેશ બેલ માં. એ ભાઈ, એક ફોટો તો પાડો.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પ્રજ્ઞા ઝવેરી, જ્યોતિ રાવળ, વિપુલ બુચ, પૂનમ ચૌહાણ, કૌશિક સિંધવ અને નમ્રતા શેઠ. વેવિશાળ હપ્તો 16.

0: દીકરાની વહુ તો દુર્લભ છે.
1: તો
0: મારો દીકરો તો લીલા નાળિયેરે વૈરો છે. કાલ હવારે વહુ આવશે તૈયે તો મારા ઘરમાં જાણે હમાશે જ કેમ. લ્યો ઈ મને તો અટાણથી જ બીમાર થાય છે.
2: ભાઈ, રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે કે?
3: આવે તો ખરું, પણ અર્ધો ગાંવ ફેરમાં રહી જાય બા.
2: ન્યા દીપચંદ શેઠ ને ઓળખો?
3: અરે એમને તો કોણ ન ઓળખે. આ ભલે આજે ભાંગી ગયા, પણ ઈ કોયડું તો અસલ ને.
2: ઈના ઘરમાં મંદવાડ હતો, તે ઈનું કેમ છે?
3: હેલા કરે, બેદી હુવાણ તો બેદી મંદવાડ, પણ આ દીપચંદ શેઠ ની પણની ચાકરી જબરી ને બેન. આ બાયડી ની ચાકરી કરતલ તો દીપો શેઠ એક જ દીઠો.
2: આપણે ઈ માર્ગે જ ગાડું લેવરાવજો ભાઈ, દીપા શેઠ ને ઘેર થાતા જાવું છે.

0: બચ્ચાડા જીવ, આ તો લોટવાળા હાથે જ ઉઠા લાગે છે. ઠેઠ અટાણે રાંધવાનું.
1: બેન, બાપા તું ક્યાંથી? કેલી બોન, તમે અહીં ડોકાયા ઈ બહુ રૂડું કર્યું.
0: આવું જ ને, થોરવાર જાતી હોઉં ને આ રૂપાવટીએ નો આવું, એવું બને ખરું કાકા?
1: ના ના,
0: ને હું એકલ પંડે નથી આવી, હારે દીકરીને લેતી આવીશું.
1: દીકરી? મારી આંખો ઠરે છે હો. આહા, હો વરનના થાવ બાપ, હો વરન.
0: ક્યાં છે મારા કાકી?
1: બેહોન બેન, પછી ઈ છે ન્યા લઈ જાઉં, ઉતાવળ શી છે બાપા?
0: ના ના કાકા, ન્યા એમની પાસે જઈને જ બેહીશું.
1: ન્યા બેહવા કરતા બેન આયા ઠીક છે.
0: પણ કઈ કારણ?
1: મંદવાળ વૈધો છે ખરો ને, એટલે કઈક ગંદકી વધે ને, ઓરડાની હવા બગડેલી હોય.
0: લ્યો હવે રાખો રાખો કાકા.
1: મારા સોગન બેન, ઘડી ખમો ઘડી ખમો, હું લોબાન કરીને પછી તમને અપઘડી લઈ જાઉં. મેં હજી લગી સુખલાલની માને ફારગતી લખી દીધી છે, એ વાત કરી નથી. અટાણે જો એ કારમી વાત કરીશ તો એ બિચારી જીરવી નહીં હગે. આઘાતમાં અને આઘાતમાં એનો જીવ નીકળી જાય. પણ સુશીલા અને કેલીબેનના મોંમાંથી જો એ વાત નીકળી ગઈ તો. પણ ના ના ના, ખાનદાનના મોંમાંથી એવી હીણી વાત નીકળે જ નહીં. મારે પણ સાચી વાત કરીને જોખમ નથી ઉઠાવું. સુરજ બેટા.
2: હા બાપા.
1: જો મુંબઈના મહેમાન આવ્યા છે, આય હમણાં તને જોવા આવશે, પણ એને ભાભી ભાભી કરીને બોલાવીશ માં હો કે.
2: ભાભી?
1: આ ઈમને એવા વેણ રૂડા ન લાગે.
2: હે હે બાપા, કોણ? ભાભી?
1: ભલે,
2: ભાભી આવ્યા છે. સુશીલા ભાભી, સુશીલા ભાભી.
1: અરે અરે,
2: સુશીલા ભાભી.
1: અરે અરે, કહું છું કે એક હારે ગાંડિયા કા થયા. કોઈ ઈને ભાભી ભાભી નહીં કો ને, તો હું તમને બધાને રોટલી માથે ગોળ દઈશ, કાઈ ભૂલતા નહીં. અરે રે બાપ, સુશીલા દીકરીને ચૂલે કોણે બેહાડેલ છે?
2: ના ના, ઈ દીકરીને ચૂલે હું બેહાડું એવી ઓણ સમજું થોડી છું.
1: અરે આ બેઠા બેઠા લોટ ગુંદે.
2: સાંઠિયું ના ભારા મંગાવી રાખો ને, તલહરા હશે એટલે દીવા જેવા બળશે.
1: અરે મૂર્ખી, તલહરાનો તાપ તો ઘડી બે ઘડી રે. ઈ બાપડી સુવાઈ બેઠી બેઠી રાંધતી રહેશે કે તલહરા ચૂલામાં વેર્યા કરશે?
2: એ કહું છું, ઈ સાંભળો, એ તમે હવે છે ને આ રાંધણિયાને એક બારી મેલાવી દો. મુંબઈના છોરુને હવા જોવે, અજવાળું જોવે, બારી વિના તો બફાય જ જાય ને બાપડા ફૂલ જેવા.
1: હવે કહું છું કે તમે બોલવાનું બંધ કરશો ભાઈ સાહેબ.
2: વહુ આ ઘરમાં આવશે હે, તઈએ તો મારો વાલો મારી કાયામાં કોટો નહીં મેલે. એ જોજો ને, હુવાણથી એ વહુને થોડી રાંધણિયામાં પગ મેલવા દઈશ. રામ રામ કરો. આ જુઓ ને, હાલતા ને ચાલતા પાંચ મહેમાન આપણે આંગળે ઘોડા બાંધે, તઈએ ઈ હવના રોટલા ટીપાવીને મારે આવતલ વહુને પગ મેલતા વેત જ ભડકાવી નથી મારવી. હા તો હું અપૂછી અટકી પડું છું. થઈએ તો ઉચાટ થાય છે કે આવ્યા ભેળી જ નાની બાળ ને ચૂલો બળાવી દીધો.
1: અરે મૂર્ખી, ખાટલે તો તું પડી છો, હું ક્યાં આરામના હાટકા લઈને બેઠો છું. વહુને હું ચૂલે જાજુ બેવા શેનો દઈશ? બેહે તો દમકાવી જ ન કાઢું. રાંધનારો હું બેઠો છું, પછી રાંધણીયામાં કોઈને પગ મેલવા દઉં ખરો? પાંચ દહ કે પચીસ નું રાંધણું પોર દી જઈડે ઉડાડી મેલીશ. તું અમથી અમથી વહુની ફિકર કરતી કરતી તારી કાયા ને વધુ હુકવમાં બાપા. એમ હું કઈ પેપડી ખાનાર નથી, વહુની કિંમત તારે છે અને મને નથી. હું
2: દીકરાની વહુ તો દુર્લભ છે,
1: તો
2: મારો દીકરો તો લીલા નારિયેળે વૈરો છે.
1: હા,
2: કાલ હવારે વહુ આવશે.

0: એ તો મારા ઘરમાં જાણે હમાશે જ કેમ. લ્યો, ઈ મને તો અટાણથી જ બીમાર થાય છે.
1: પણ એકલો પડું છું, તહીં મનને મનાવી લઉં છું. છોકરાનો રોટલો મુંબઈમાં ઠેરો, વળી ખોટની દીકરીને આડા સીધને આવું. આ ઘરે તો વેલા મોડું આવવાનું જ છે ને, ભલે 5 વર્ષ મોડા આવતા. આપણી બહુ વારું, પણ કોકની દીકરી જ ને. જેવી આપણી સુરજ, એવી જ એના માવતરને સુશીલા.
2: વાણિયા જોજે હો, ઉતાવળો થઈને મરણ કાંઠે બેઠેલ બાળીનું કમોત કરાવનારી ફારગતીની વાત કહેતો નહીં. હવે તો ઈ બાપડી થોડાક દિની જ મહેમાન છે ને.
3: કાકા, આ લમણે હાથ મેલીને કાં બેઠા? હાલો હાલો, રોટલા ખાવા બેહો, તમારી થાળી કરી છે.
1: હાલો બેન, હાલો આવીને ઉભા રહ્યા, ત્યાં તમને ઠીક લાળ મળી.
3: તમારી દીકરીના કોળ તો પૂરા થયા ને કાકા?
1: ધન ઘડી ને ધન ભાગ, ઈના હાથનો રોટલો પામો, ઈ કઈ નાની અમથી વાત છે બેના.
3: જોયું ને કાકા, આ આજ કાલના છોકરા એ તો આમ પાટલા ઉપર થાબડી થાબડી ને રોટલાની શોભા જ મારી નાખી છે. બે હથેળીયું વચાડે બાજરાનો ગુંદેલો લોટ ટીપાતો ને નકશીઓ કાઢતો, ઈ ટાણા તો હવે ગયા હો કાકા.
1: બાપા, આમાં શું આગ ગોક છે? આયે હું બીજી ભાઈનો રોટલો છે બાપા.
3: તમે તો વખાણ જ કરો ને, એમ કઈ તમારી દીકરી રોજ રોજ રોટલો ઘડી દેવા નહીં રોકાય?
1: અરે, એક વારનું રોટલાનું બટકું તો કૂતરોય ભૂલતો નથી બેન, તો હું તો જીવતો જણ છે ભૂલું.
3: જા બેન, હામી ઓરડી જા.
1: કોના હારું? હું?
3: ઈ તો માંદી દીકરી હાટું હાબુ ચોખાની કાંજી લઈ જાય છે. સુરજ બેન, હા, તમે લખેલો કાગળ મને મેળવતો હો?
4: હા.
3: એવો મજાનો કાગળ તો મને લખતા ન આવડ્યો, એટલે હું શરમની મારી લખી જ ન શકી.
4: અને તમે ચોપડીઓ મોકલેલી ને,
3: એ તો હું મોકલવાનું ભૂલી ગયેલી.
4: અરે ના, બાપાએ તો કીધું કે ઈ જ તમારું બાંધેલું પોટલું મુંબઈ જ ભૂલીને આવ્યા છે.
3: બીજી મંગાવી દેશો? હું તો હજુ રોકાવાની છું.
4: ક્યાં? આયા?
3: ના ના, થોરવાડમાં. અહીંથી સાવ પાસે છે.
4: હા હા, મેં દીઠું છે.
3: એમ?
4: હા, એકવાર છાણ લેવા નીકળેલ, તઈએ ભૂલ ભૂલમાં નિયા ભોગી ગયેલા.
3: ક્યારે?
4: ઈ તો 2-1 મહિના થયા છે.
3: ઓહ.
4: અને પાછા વળતા રાત્રે પડી ગઈ.
3: તો તમને એકલા જતા બીક ન લાગે?
4: એકલા જરાક બીએ, પણ ભેળું હારું નાનું છોકરું હોય તો કોઈની બીક ન લાગે, કોઈ નામ ન લે.
3: સુરજબેન,
4: હા,
3: અહીં બેનપણીઓ મળે છે?
4: ના રે ના.
3: તો ભેડું કોણ આવે?
4: ઈયા, નાનો ભાઈ છે ને, ઈ આવે.
3: ઠીક. સુરજબેન, હું તમને કેવી લાગું છું? કાગળમાં તો તમે
4: અસલ અસલ એવા જ છો. અરે, એનાથી અધકા રૂપાળા અને બહુ બહુ ગમો એવા.
3: એમ?
4: હા.
3: પણ હવે તો તમે મને નજરે જોઈ, બોલો હું ક્યાં એવડી બધી રૂપાળી છું?
4: મેં તમને કાગળ હારે જે બાઈનું ચિત્તર મોકલ્યું હતું ને, એનાથી તમે તો બહુ બહુ જ રૂપાળા છો, મને બહુ ગમો છો.
3: હા હા, ચાલો હવે સુઈ જાઓ, બહુ બોલાથી થાકી જવાય ને.
4: મારે એક વાત પૂછવી છે. પૂછું?
3: હા પૂછો.
4: ઈ તો
3: પૂછો સુરજબેન.
4: ઈ તો બધા કહે છે કે મારી બાવે મરી જશે. અરે, ઈ મરી જાય તો પછી અમે ક્યાં ઠેકાણે રહેશું?
3: સુરજબેન, ના ના,
4: કો તમે, અમે અમારું કોણ, અમે ક્યારે ઠેકાણે રહેશું?
3: પણ તમે બે બાપ પાસે નથી જાતા?
4: 2 વર્ષથી માંદા છે, પોટી 6 મહિનાની હતી, તઈથી બાએ દાવણ ચોડાવી દીધું છે. અને કોઈને એમની પાસે આવવા નથી દેતા, કે છે કે છોકરાને

0: લાગી જાય.
1: અરે માના રોગનો ચેપ એમના છોકરાઓને ક્યારેય ન લાગે હો.
0: તો એક તો
1: તમે જુઓ, હું હમણાં જ બાના ઓરડામાં જાઉં છું અને એમના ખાટલે બેસીને પગ ચંપી કરું છું, મને તો કઈ નહીં થાય.
0: ના સુજીલા ભાભી ના.
1: અરે
0: તમને રોગનો ચેપ લાગે અને તમને રોગનો ચેપ લાગે તો પછી અમારું કોણ?
1: સુરજભાઈ, સુશીલા, સુશીલા છોકરી કા રડે?
2: બાબુ, બસ બાની વાતો કરતા કરતા, રોગના ચેપની વાતો કરતા કરતા સુરજબેન રડી પડ્યા.
3: હવે આ છોકરાઓના રોવાના દાડા આવી પૂગ્યા છે.
2: શું
3: આ બચાડાઓનું શું થશે?
2: બાબુ, આમ કા બોલો?
3: બેન, તારી હાહુની હાલત હારી નથી, બહુ બગડી ગઈ છે.
2: પણ શું થયું? એકાએક
3: બે વિશાળ તોઈટાની ખબર એને હજી હમણાં જ પડી.
2: અરે રે,
3: જબરો આઘાત લાગ્યો, હવે નહીં બચે.
2: પણ કોણે વાત કરી?
3: તારા સસરાએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો કૌશિક સિંધવ, જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ, પ્રજ્ઞા ઝવેરી, નિર્લોક પરમાર અને વિરલ રાવળ. વેવિશાળ હપ્તો 17.

0: તમારી વાહે ધર્મા દો તો હું હંભળાવો, આટલો જ ભાતું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય એવા માંદાને હું પથારી બેઠીશ, ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે એની હું ચાકરી કરીશ. લ્યો, તમારા જીવને હવે કદ કરો.
1: સુશીલા
2: બાબુ,
1: બટા તું આવીશ બાપુ? ભલે ફોસલામણીના ઠાલા વેણ બોલ, અને એ બચાડા જીવનો દેહ શાંતિથી છૂટી જાય.
2: બાબુ, મને તો તમે ક્યારેય ઠાલા વેણ બોલતા નથી શીખવ્યું. હાલો, હું આવું છું અને જે મનમાં છે એ બોલીને એમને શાંતિ આપીશ.
1: હે ભગવાન, આવા નોધારા જીવને વધુ બચાડો બનાવી ને ચાળમાં ફસાયેલા કરોડિયા જેવી હાલત કાંકર, ગામડીઓ ધણી ધણિયાણીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે. ધણી હામે પુરપાટ જતા ઘોડાની પેઠે ભર્યા સવાસે ધણિયાણીએ પણ હાથ જોડ્યા છે. દીપચંદ કાકા શું બોલે છે?
0: શાંતિથી છૂટી જાઓ, શાંતિથી.
3: ભલે ભલે મારા દેવ.

0: तो शांति दीजिए। पर एक बार मैंने सुस लाना दर्शन करा वो, एक बार दर्शन करा वो, विश्वास मेरे देश।
1: अरे पण कहूँ छू एटली मम्मत सी हारू ए आत्मा मुक्त थई जा। વળગીશમાં કહું છું વળગીશમાં, ક્યાંય ઉભો રહીશમાં, હે મુસાફર આત્મા છૂટી જા।
0: લો
2: આ લાવી તમારી સુશીલાને।
1: અરે અરે બેન, અહી આ ટાણે ઈ ફૂલને નો લે આવાય।
2: ફિકર નહીં કાકા, સુશીલા વંદન કર બેટા અને વિદાય દે। હાલે હાલે આ પાણીનો ચમચો મોમાં દે અને કહી દે તારે જે કેવું હોય।
0: મારા છોકરાની તારે હાથ ચડ દે, અમૃત નું પાન કરું
1: છું। કઈ બોલાય નહીં, કઈ બોલો નહીં,
0: બોલાય ગયું,
1: નહીં
0: બોલાય ગયું,
1: ના ના
0: હવે નહીં બોલું, નહીં બોલું, હવે મને સૌ મને મને સૌ રાજા દો।
3: વાહ, લ્યો આ જળનો બીજો ચમચો અને તમે સૌ એક ધ્યાનથી સાંભળો। બા, જે તમે સાંભળ્યું એ બધું ખોટું છે, નરાતર ખોટું છે। સાંભળો, હું આ ઘરની જ છું, કોઈની મગદૂર નથી કે મને આ ઘરથી નોખી કરી શકે।
2: દીકરી,
3: હા, આજથી હું તમારા સંતાનોની માં છું બા, એમની દેખભાળની ચિંતા છોડો।
2: શાબાશ શાબાશ મારી દીકરી, શાબાશ।
3: બાબુ,
1: નમો અરિહંતામ નમો સિદ્ધાણામ।

0: નમો અયંતાળા. આપણો 25 વર્ષનો સંસાર આજે પૂરો થાય છે. તમે મને ક્યારે ઊંચે સાદે બોલ્યા નથી. જીવનભર મારી આબરૂ ઢાંકીને બેઠા હતા. હું ભગવાન પાસે એટલું જ માગું છું કે આવતે ભવ મને તમારા પેટ અવતાર મળે.
1: કેવા અંતરના ભાવ, કેવા વાલ કે તણીયેની પત્નીને પેઠે આવતા જન્મે બાળક બનવાની પ્રાર્થના કરે.
0: તમે છોકરાની ફિકર જરાય કરશો માં, છોકરા તો આય તમારી થાપણ છે. જ્યાં જાઓ ન્યા બેઠા બેઠા મારી આટલી આંટ નભાવજો. બસ છોકરાને હું જરીકે નહીં કોચું, જરીકે. તમારી વાહે ધર્માદો તો હું સંભળાવું. આટલું જ બાતું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની ચાકરી કોઈ નહીં કરતું હોય એવા માંદાની હું પથારી વેઠીશ. ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે એની હું ઝકરી કરીશ. લ્યો, તમારા જીવને ગત કરો. ભગવાન સુશીલા બેટા, દીકરા, તમે હવે બહાર આ જાઓ.
2: મો લુચી નાખ બેન, ને હિંમત થી સામે ઓરડે જઈ છોકરાઓને હાજવ.
3: એ આઈ મોટા માસ્તર સાહેબ છે કે નહીં? એ કોઈ સાંભળો છો કે નહીં? અરે

0: હું હબબસર મારું આ મની ઓર્ડર કોઈ લેતા નથી. અરે માણસને કઈ કામ ધંધો હોય કે નહીં? મુંબઈમાં કોઈ જખ મારવા કે મજા કરવા થોડા જ આવે છે? ગામડાનો માણા જાણીને બસ દબાવવા જ હાલી નીકળ્યા છો? અરે અરે બીજું તો કઈ નહીં, ગામડે મારી માં માંદી છે અને બાપા પાસે ખર્ચી નથી. હું અહીં 6 મહિનાથી હડું છું. નાના ભાઈ બહેન છે. અરે ખર્ચી જટ પહોંચે તો માંદી માતા સંતોષ પામીને કોને ખબર જીવીએ જાય.
1: એ સુખલાલ નું મની ઓર્ડર કેમ નથી લેતો? હે લઈ લે, કહું છું લઈ લે, એમને જટ છૂટા કર.
0: નાના શેઠ, તમે તમે તો એવો ઘાટો પડ્યો કે હું તો તમને ઓળખી જ ન હોય કો. તમને તો બહુ ધીમે ધીમે બોલતા આવડ્યા છે ને એટલે.
2: ભાઈ કેમ, શરીર તો સારું છે ને?
0: ઠીક છે, એ વાસણની ફેરી કરવામાં ટેમ ક્યાં નીકળી જાય છે ને, એનું ઓહાણ જ નથી રહેતું. શેઠ ઘેર તો સૌ મજામાં છે ને?
2: મોટા ભાઈ નથી એટલે તો મજામાં છું. આ બાર ગામ ગયા છે એટલે પેઢીનો હવાલો મારી પાસે છે.
0: ઈ તો વર્તાય જ છે.
2: તમને હરકત ન હોય તો ચાલો ને આપણે ચા પાણી કરીએ.
0: હાલો હાલો, એમાં હરકત ન હોય.
2: બેસો બેસો. હમણાં સાલી ભૂખ બહુ કકડીને લાગે છે. હો એ હમણાં હું મોટરમાં નથી બેસતો, ચાલીને જાઉં છું અને જાઉં છું. સવારે બહુ વહેલો જમીને નીકળું એટલે અત્યાર થાય ને ત્યાં તો પેટમાં ગલુડિયા બોલવા માંડે. આ પેઢી પર ઓરડામાં એકલા બેસીને નાસ્તો કરવાનું કે ખાવાનું મને ન ગમે ને એટલે છાનો માનો બહાર જ નીકળી જાઉં છું. સુખલાલ, તમને કેવી ભૂખ લાગે?
0: અરે હું વાત કરું શેઠ, આખો દાડો તો ફેરી કરવામાં ભૂખની ખબર જ પડતી નથી, પણ રાતે હારી પટ ભૂખ લાગે છે.
2: એ આય કરતા તો દેશમાં ખૂબ ભૂખ લાગે હો.
0: હા,
2: દેશનું તો પાણી કઈ પાણી.
0: ઓહો,
2: એ શું વાત કરું, અહીં તો મૂળ છે ને આ શિયાળો જોવા જ ન મળે ને. મોંમાંથી ધુમાડા નીકળતા તમે કોઈ દી જોયા છે?
0: ના રે ના.
2: બાકી મુંબઈ તો હાથિયુંના હાડ ફાડી નાખનારી ગરમા ગરમ નગરી. હમણાં હમણાં તો એવું એવું થાય છે ને કંઈક.
0: શું થઈ જાય છે શેઠ?
2: કંઈક ના ના, ખાસ કાંઈ નહીં. એ તો મસ્ત કોઈક વાર અંધાર આવી જાય છે. હમણાં 2-3 દિવસથી જ થઈ જાય છે. અગાઉ નહોતું થતું, હમણાં તો ક્યાંય ગમતો નથી.
0: અરે રે,
2: સાવ એકલું એકલું લાગે છે.
3: સુશીલા ને ભાભુ ગયા 2-3 દાડા થયા છે ને એટલે.
2: ઘરની રસોઈ ગમે એવી મીઠી થાય પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે નહીં.
0: મને બહુ અનુભવ નથી.
2: તમે જયારે હોસ્પિટલ પડ્યા હતા ને ત્યારે મારે તમારી તબિયત જોવા આવવું હતું. સોગંદપૂર્વક કહું છું.
0: તો કેમ ન આવ્યા?
2: શું કરું ભાઈ, મોટા ભાઈ ને લપછપ ગમે નહીં ને. અરે મારે ક્યાંય નાટક સિનેમામાં જવું હોય ને તોય મોટા ભાઈ રોકે કે નાનું તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે, બસ રોક ટોક રોક ટોક. હું સિગારેટ પીવું તો તમને વાંધો નથી ને? તમે લેશો?
0: હું નથી પીતો.
2: એમ તો હું નથી પીતો પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે ને એટલે આવીને એકાદ પીવું છું, બસ એકાદ જ.
0: એ લ્યો હાલો હવે જશું ને.
2: અરે પણ
0: બિલ તો મેં ચૂકવી દીધું છે.
2: અરે આ તો તમે બહુ અઘટિત કર્યું હો, તમે મને છેતરો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે બાપુ તમે તો બહુ ભોળા છો, કોઈક તમને છેતરી જશે.
0: શેઠ, હોટલનું બિલ ચૂકવી દેવું એ છેતરામણી નથી, પણ કોઈને ડારો દઈને ખોટા કાગળિયા ઉભા કરીને ફારગતી લખાવી લેવી એને છેતરામણી કહેવાય. જોકે આ વાત તમને કરવાનો કોઈ અર્થ નથી, તમે ધારો તો કોઈને મદદ કરી શકો એમ નથી.
2: તમારી વાત 100% સાચી છે. મારા મોટા ભાઈ સામે મારું રત્તી ભારે ચાલતું નથી, બરાબર એમ જ મારી બૈરી સામે હું રાખ બની જાઉં છું.
0: શેઠ,
2: હા
0: મને તો તમારા આખા ઘર ઉપર તિરસ્કાર છૂટે છે.
2: મોટા ભાઈનો તો સ્વભાવ જ એવો છે, એમને કોઈ ન પહોંચી શકે.

0: છોડો ને એ વાત, બસ એમને તો ભગવાન જ પહોંચશે.
1: ભલે શેઠ, રજા લો.
0: કહું છું સુખલાલ, જો વાંધો ના હોય ને તો કોઈ કોઈ વાર અહીં આવજો. ઓકે,
1: ભલે.
0: બીજા કોઈ જો બહુ બોલબોલ કરે ને તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત સ્વભાવના માણસ હોય તો કાંઈ પણ લોહી ઉકાળો કર્યા વગર નિરાતે ઘડી બે ઘડી બેસીએ. બીજું શું હે, બાકી મોટા ભાઈના આકરા સ્વભાવને લીધે તો હું ક્યાંય હલી ચલી શકતો નથી. સુખલાલ, એક વાત કહું.
1: બોલો.
0: કહું છું, આ ધંધામાં કઈ સગવડની જરૂર હોય ને તો કેજો હો ભાઈ.
1: આભાર શેઠ. હાથ પગ હાલે ન્યા લગન લાચારી નથી કરવી. મોટા શેઠ બારગામથી આવ્યા કે નહીં, ક્યારે આવશે?
0: મોટા ભાઈની વાત જાતે મોટા ભાઈ કે એમનો ભગવાન જ જાણતા હોય છે. અરે જવું આવવું એ એમની મનસુખીની વાત છે.
1: પાછા આવશે ને તઈએ એમની ખબર લેવા હું ને કુશાલ જરૂર આવશું. એની ચાલાકી નાના નાના કટકામાં વેરી નાખશું. હવે તઈએ એને કહેજો કે સુખો તમને વીણી વીણીને ગાળો ચોપડાવતો હતો. અમે એના બાપ થઈને રહેશું બાપ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજીયા. ભાગ લેનાર કલાકારો સ્વરાજ પરમાર, કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, શાંતિગીરી ગોસ્વામી અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 18.

0: લેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ.
1: નાનકા.
2: હા.
1: તું શું ઓયલા ભિખારીની માનું સ્નાન કરવા ગયો તો?
2: હા, જઈ આવ્યા. શું પછી?
1: તને કોણે ડાપણ કરવાનું કીધું તું?
2: કઈ નઈ, આયલા કરે તો.
1: ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું?
2: પણ એવડું બધું શું થઈ ગયું છે?
1: અરે, મારું મોત કરાવવા કેમ ઉભો થયો છો તું? તું ભાઈ ઉઠીને દુશ્મનનું કામ કા કરી રહ્યો છો?
2: પણ મેં શું કર્યું છે?
1: ઓહો, તે શું કર્યું છે એની તને શી હાન હોય? ઈ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની હારેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજી ઈ સંબંધ કાયદાની કોર્ટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છે.
2: કાયદાની કોર્ટ? શું વાત કરો છો મોટાભાઈ?
1: તને તો ખાવા પીવા ને કોટવા સિવાય બીજું શેનું ભાન છે? કાયદાની કોર્ટે ઓલો સુખલાલ ચડવાનો છે.
2: નો ચડે, નો ચડે, એ છોકરો એવો નાલાયક નથી.
1: નાનું, તને ખબર છે ને કે આપણે સુશીલા માટે બીજે તજવીજ કરીએ છે. બોલ, ન્યાસી અસર થાય?
2: કઈ નો થાય, પણ બીજી તજવીજ સિદ્ધ કરવી પડે છે. આમાં ખોટું શું છે? છોકરો કમાતો તો થઈ ગયો છે.
1: અરે, તારી જાતનો ભાઈને ફસાયો લાગે છે.
2: મારા ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યા એવા ખબર છે. અરે, એમને તો ગમ્યું તો પછી આપણને શું વાંધો છે?
1: ઓ તારીની વાત એટલી હદે પહોંચી ગઈ છે એમને?
2: તમે તો આખા જગતની ખબર રાખો છો ને.

0: નાનકા, આજની ગાડીમાં જ તું દેશમાં ઉપાય.
1: હે,
0: જાય છે કે નહીં? ઘરમાં રહેવું છે કે નહીં? તારી ભાભીને ને છોકરીને વરતા દીએ તેડીને આયલો આવ. જો નહીં લાવ ને તો તને જોઈ લઈશ. ને આમાં જો કઈ ફેરફાર થયો છે ને તો આમ હોકાની જેમ શું ઉભો છે, જટ જવાની તૈયારી કર ને દીવાનખાનામાં મને મળી ન જાજે.
2: લ્યો કાકી, આ ઘી ઠેઠ પાર લાગ્યો ને, આ તૈયા પૈતો લઈ ગયો. એકદમ ફાસ્ટ ક્વોલિટી નું ઘી મળ્યું રો કાકી.
3: જા રસોડામાં બરણી રાખી દે.
2: હા ભલે. કા કાકી, આ મોટા શેઠ આવ્યા પછી ઘરમાં કઈ ગાજવીજ કે કડાકા ભડાકા તો નથી થયા ને?
3: સેના કડાકા ભડાકા?
2: હવે અજયના સીધ થાવ જો. હે, તમે સતુર થઈને મારું પાયરખું કા કરો?
3: પ્રાણિયા, આ તારા સમો મને કઈ ખબર નથી.
2: તમારા હગાવાલા ગુજરી ગયા, ન્યા નાના શેઠ હનાન પણ કરી જવા, અને તમને ખબર નથી?
3: ના, કોણ સગા?
2: તમને કોઈએ કઈ કીધું નથી?
3: ના ના, કોઈએ કઈ કીધું નથી. મને મારા જીવ ના સમ.
2: ખરા ત્યારે તમે હો, ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ. હવે ફકર નહી, તમે ઘણા દીમની માથે જમાદારી કરી કાકી. આ વારા ફરતી વારો ને હવે નાના શેઠ ની જમાદારી નો વારો.
3: મારા રોયા, જે હોય સીધો ભસી મને. હે, શું થયું? કોણ કોણ ગુજરી ગયું અને કોનું સનાન?
2: આ તમારા વેવાણ રૂપાવટી વાળા.
3: વેવાણ જેની હોય એની. મારે તો સનાને નહીં,
2: પણ કાકી તમારું માહિતી ખાતું હવે નબળું પડી ગયું લાગે છે. ઓ
3: અરે રોયા, આમ ફાઈટું ફાઈટું કા બોલસ?
2: સાંભળો, તમારું બીજું કોક રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો એનું કેમ?
3: બીજું બીજું વળી કોણ?
2: અન હરવા કરીને સાંભળો, હયું થામીને સાંભળો બાબુ અને સુશીલાબેન.
3: હવે ખોટે ખોટા બલૂન ઉડાડ માને પીટિયા.
2: મારી આંખું ના આમ બસ.
3: હા, તારે ઘેર તાર આવ્યો હશે કાને રોયા?
2: મારા એકલાની ઘીરે કઈ નહીં, ટૂંકો ને ટચ તાર પણ નહીં.
3: જટ ભસી મરને મારા રોયા.
2: વિગતવાર ચાર પાના ભરીને કાગળ. તમારી દીકરીએ એની હાહુનું મોત સુધાર્યું
3: એમ
2: અને જીવતર ઉજાડ્યું. એના મો ફાટ વખાણ તો હો હનાનિયાની વચ્ચે વંચાણા
3: એમ
2: ને સુશીલા બેન ની વાહ વાહ બોલાઈ ગઈ
3: એમ.
2: વળીએ બધા સુશીલપણા નો જસ કોને ચીડ્યો ખબર છે?
3: કોને?
2: 9 મહિના જેને પેટમાં વેઠીને આટલા મોટા કર્યા એને નહી.
3: આ બધું તું શું બકબક કરી રહ્યો છે મુવા? મને ઠેકડીએ કા ઉડાડ?
2: ઠેકડીએ નથી ઉડાડતો કાકી, ઠેકડીએ નથી ઉડાડતો. આ તો જે બૈનું ને ઈ તલેતલ કહું છું. આ જ ચીડો તમારા જેઠાણીને. જેઠાણીએ વેવાણને છેલ્લી ઘડીએ ધર્મના વેળ સંભળાવ્યા.
3: કેમ?
2: ઈ ઉપરાંત માં વગરના 3 છોકરાઓને લઈને જેઠાણી થોરવાડ ગયા. લ્યો, આમાં એક પણ જો વાત ખોટી હોય ને તો તમારું ખાહડું ને મારું મોટું.
3: પ્રાણિયા, આ તારા જેવા વફાદાર કામ કરનારા છે ને, હે, ત્યાં ઘર ના ખૂણે બેઠા બેઠા એ ને મલક ભર ના વાવડ મળે છો.
2: લાવો કાકી, કઈ ચૂડી ને ચીપ ચડાવવાની છે ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે?
3: સાંજે નિરાતે આવજે.
2: ભલે.
3: ત્યાં સુધીમાં હું અહીં ઠીક ઠાક કરી નાખીશ.
2: એ ભલે કાકી.

0: છું.
1: હા બોલો.
0: આ વાત મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી? હે ના ના, ને ચોરી તો ભગવાન ને ઘેર પણ કેટલો વખત છુપી રહી શકે છે.
1: અરે ભાઈ,
0: મારું સ્નાન તો હજી બાકી છે. ત્યાં કોનું સ્નાન કરવા પધાર્યા હતા? ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શું હક છે?
1: તારે મને જે કેવું હોય તે કહી લે, પણ ભલે થઈને ભાભીને માટે ગેર શબ્દ ન કહેતી.
0: ભાભીનું દાજે છે અને બાયડીનું નથી દાતું.
1: અરે
0: આદમી છો?
1: પણ
0: એકવાર મોટા ભાઈના જૂતા ઉપાડવા લાયક થાવ, પછી મારી ઉપર રૂઆબ કરવા આવજો.
1: પણ તું શા સારું મારી પાસે મોટા ભાઈના જૂતા ઉપડાવે છે? અને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું?
0: છોકરી જેવી છોકરીને ટાળી દીધી, બીજું શું? શેરની ભણેલી ગણેલી છોકરી કરવાને બદલે બનાવી દીધી છે ગામડાના ભોથા જેવી.
1: અરે છોકરીએ કઈ કાળું ધોળું તો નથી કર્યું ને?
0: મોટા ભાઈએ જે સંબંધમાં લાલબાઈ મૂકી દીધી છે એ સક પણ સાચવવા સીધ લઈ ગયા અમારી છોકરીને.
1: અરે પણ ગામ રસ્તામાં પડતું તું તે ગયા હશે. છોકરી તો તારી જ છે ને, ભાભીની નહીં.
0: છોકરી તો મોટા ભાઈની, બીજા કોઈની નહીં. બીજા કોઈને કઈ કરવાનો અધિકાર નથી. તમારી ભાભીએ મારી છોકરીના કાનમાં કાતિલ ઝેર રેડવા સિવાય શું કર્યું છે?
1: અરે પણ હમય તું
0: એવ સરખા સગા ધણી નહીં ક્યારે ગાંઠા છે ધણિયાની. રાતે પાસે સુડાવીને રોજે રોજ છોકરીના કાનમાં ધક ધકતું સીસુ સીચે છે.
1: હે ભગવાન,
0: નિત્ય પ્રભાતે જેના પગ ધોઈને પાણી પીવા લાયક મોટા ભાઈ છે એનાથી છાના છાના પેત્રા કાવત્રા કરવા એકે ખાનદાનનું કામ નથી. સમજ્યા? શું સમજ્યા? ભગવાન ભગવાન, ભોગ લાગ્યા મારા. મને ખબર, મને પરણા છે કે બીજી કોઈને?
2: સારી એવી વાર થઈ મને આવવાને.
3: અરે કાલે પહોંચું તું, પણ મોટરનો અકસ્માત થયો.
2: હે?
3: અરે લાચાર બની ગયો. વિજયચંદ્ર,
2: હા
3: શું તમારો કેસ ચાલી ગયો?
2: ના જી, આજની જ મુદ્દત પડી છે, આપને તેડવા જ આવેલ છું.
3: પણ હું આમાં તમને શી રીતે બચાવી શકીશ?
2: શું કહું, મારે આપની પાસે એક શબ્દે ખોટો બોલાવવો નથી, તરકટ કરાવવું નથી, ફક્ત આપ બોલો એટલી જ વાર છે.
3: પણ શું બોલો?
2: કે સુશીલાબેન સાથે આપે મારું હિન્દુ વિધિથી વેવિશાળ કરાવી આપેલ છે, ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું, વગેરે વગેરે.
3: પણ મારા સાહેબ, તમે તે કઈ રાજા છો? હે? કોર્ટ ને તે કઈ અકલ હોય કે નહીં? મને પૂછે કે તમે આબરૂદાર માણસે આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખું? તો
2: તું આપણી પાસે જવાબ હાજર જ છે. જૂનું વેવિશાળ અમુક કારણોસર તોડવું પડેલું, એ કારણો ગુપ્ત હતા. અરે સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવા હતા, એટલે સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે સગ પણ છૂપું કરી લેવું પડ્યું, નહીતર ન્યાતના પંચાતિયા નિરર્થક હોહો કરી મૂકે. જરાય ગભરાશો નહીં.
3: અરે પણ કોર્ટમાં વેવિશાળની કબૂલાત કરવી એટલે તમારા જેવા માણા હારે મારી સુશીલાની જિંદગી જોડવી?
2: આજે તો આપની મદદેથી મારો ઉગાર જ શોધું છું.
3: અરે પણ કોર્ટમાં ઊભીને જીભ તો કાપી દેવી ને? તમને ખબર છે કોર્ટમાં પત્રકારોથી માંડીને તમામ જાતની જનતા હોય, એનું શું?
2: સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્દમાની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. શેઠ, આપની આબરૂ સલામત છે, કહો તો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઈએ.
3: અરે હજી તમે કાઠિયાવાડી ગુંડા ખુશાલ અને એની પાર્ટીને ઓળખતા નથી. જે કારણે હું બહાર ભાગી ગયો તો ને, એ બાબત તો હજી લટકે છે મારા માથે.
2: આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલને માટે દાક્તરે લખી આપ્યું છે તેવું હું મારા પોતાના અક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં,

0: લખી દઉં કે મારું જીવન કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન ને લાયક નથી.
1: અરે પણ છતાંય કોર્ટમાં કરેલો એકરાર તો ઉભો રહેવાનો જ ને.
0: હું આય રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની નજર સામેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન જેટલે દૂર ચાલ્યો જઈશ. હું બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. હાલ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું.
1: વિજયચંદ્ર, કેસ ક્યારે ચાલશે?
0: હમણાં 12 વાગ્યે, 1 કલાકમાં જ.
1: આપના લખાણ વાળું આ કવર પાછું લઈ મારે શા કામ?
0: તો પછી આપને આપવા શા માટે લાવત? કોકના હાથે પડે તો મારું તો ઠીક, પણ આપની સુશીલ દીકરીનું એ મોત ઊભું થાય ને. આજે આપે મને માનવીની મહાનુભાવતાના દર્શન કરાવ્યા છે.
1: અરે,
0: એ દેખીને મને મારી અધમતા વિશેષ ડંખ મારી રહેલ છે.
1: વિજયચંદ્ર,
0: હું અધમ છું, હું અધમ છું.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા, આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો નિર્લોક પરમાર, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ અને કેશવસિંહ પરમાર. વેવિશાળ, હપ્તો 19.

તમે પરખે રહેશો ને ભાભી તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ, હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ. શોફર, હમાલની કોઈ જરૂર નથી, આ મારી બેગ અને બિસ્તર પાછા લઈ જા. તો પૂછે ને તો કહેજે કે જલ્દી પાછા આવવાના છે ને, એટલે વધુ સામાનની જરૂર નહોતી. આ ધોતિયું ને ટુવાલ બસ છે.

0: કેમ ભાઈ, ઓચિંતા ના શા ખબર છે? તમારો સામાન ક્યાં?
1: સામાન હજુ પાછળ છે ભાભી, આવે છે.
0: કેમ છે તમારા મોટા ભાઈ? મારી દેરાણીને તો સાથે લાવવી હતી. એ બચાડા જીવને થોરવાડ આવ્યા, ઘણા વર્ષ વીતી ગયા, ને એમાં આ નવું ઘર તો મેં આજે જોયું, તો બીજાઓએ તો જોયું જ ન હોય ને.
1: ભાભી, આ નવું ઘર તો મારા મોટા ભાઈની કમાણીનું છે, એમાં મારા પુરુષાર્થનો તો એક પથ્થર નથી મંડાયો.
0: ભાઈ, આજે આવું વહમું લાગે એવું કાં બોલું? મુંબઈમાં બધું બરાબર છે ને?
1: ભાભી, મુંબઈની વાત છોડો, મારી પત્ની એ મારી નથી, એ સુશીલાને મારી દીકરી નથી માનતી, મોટા ભાઈની દીકરી માને છે, પછી મારે શું બોલવાનું?
0: ભાઈ, કોઈના બોલેલા વેણ અંતરે ન ધરું. એવું જો હું ઘડીને ગાંઠે બાંધું તો હું કેદીની દોરડે લટકી ગઈ હોત.
1: ભાભી,
0: એકાએક આવવાનું કોઈ કારણ?
1: તમને અને સુશીલાને તેડવા મને અહીં મોટા ભાઈએ મોકલ્યો છે ભાભી.
0: કેમ, એકાએક?
1: આ રૂપાવટી જઈ વેવાણનું મરણ સુધાર્યું ને એ માટે. ભાભી, મુંબઈમાં મોટા ભાઈ બે પૈસા વાળા થયા ત્યારથી એક જ સવાલ મારી સામે વારંવાર ફેંકાય છે, ઘરમાં રહેવું છે કે નહીં?
0: ભૈલા ભૈલા, વલોપાત છોડો. અત્યારે તો આપણે હવે દીકરી સુશીલા સામે જોવાનું છે. તમે કહેતા હતા ને કે સામાન

0: પાછળ આવે છે?
1: ભાભી, સામાન તો મેં પાછો મોકલી દીધો છે, એ વાત વિસરી ગયો તો.
0: પાછો ક્યાં?
1: સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર.
0: કેમ?
1: મને એવી બીક લાગે છે કે મારા ભાઈ કોકદી મારા પહેર્યા કપડાએ આંચકી લેશે.
0: શાંતિ ધારણ કરો. સામેનો જીવ આકરો થાય ત્યારે આપણા આત્માએ શાંતિ ધારણ કરવી, એ જ સાચી અહિંસા છે, એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
1: તમે જે આત્માની વાત કરો છો, એ મારો આત્મા અંદરથી જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઈની જે સાહેબીમાં મારો જરી કે લાગભાગ પહોંચતો નથી, એમાં મોટાભાઈના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે ભાભી.
0: અરે અરે, આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ? તમે આવા આડા મનના થઈને બેઠા ત્યારે એ બચ્ચાડા જીવનું કોણ?
1: ભાભી, તમે જો મોટા ભાઈને નિરાધાર લેખતા હો, એમને

0: ના પાડે છે પાપી.
1: અરે અરે, આપણે બધા જ કેમ ગાંડા બનવા લાગ્યા છીએ? તમે આવા આળા મનના થઈને બેઠા ત્યારે એ બચ્ચાડા જીવનું કોણ?
0: ભાભી, તમે જો મોટા ભાઈને નિરાધાર લેખતા હો, એમને બચ્ચાડા જીવ કહીને દયા ખાતા હો, તો અમે શું બચ્ચાડા જીવ નથી?
1: ભાઈ, હાઉ જીવ પર સમતા રાખવી એ આત્માનો ગુણ છે અને એ જ આત્માનો ધર્મ પણ છે.
0: સુખલાલ મળ્યા હતા
1: એમ?
0: એમ તો વેવાણના ઉઠમણામાં હું ગયો હતો. મને તો સુખલાલમાં પોતાપણું લાગ્યું. હું અપુત્ર છું ને, પડખે એવો જમાય હોય તો મને હાચવે. ભાભી, મારા જેવા નપાવટને તો સુધરેલો ભણેલો બીજો કોઈ ના હાચવે.
1: વાતો તો બહુ મોટી કરો છો ભૈલા, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઈની ત્રાળ સાંભળશો તો ઉભા તો નહીં થઈ જાવ ને?
0: તમે પડખે રહેશો ને ભાભી, તો હું નહીં ઉઠું, ખીલાની જેમ ખૂટી જઈશ.
1: ભૈલા,
0: હું શ્વાસ જ ચડાવી દઈને નિર્જીવ બનીને બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બની જઈશ.
1: બસ ભાઈ, હા ત્યારે.
2: કા સુખા,
3: હા
2: તું આટડીએ ક્યારે આવતો રહ્યો? હું તો તને ઘેર ગોતતો તો. માણસો ખરખરો કરવા આવેલા.
3: બધી વાત હાચી, પણ દિવાળીના ટાણામાં દેખી પેખીને વકરો નથી ખો.
2: સુખા, તારા ભાગના કામની હું પૂરેપૂરી ગણતરી રાખીશ. તારા ઓર્ડરોની નોંધ પ્રમાણે હું જાતે જઈ એક એક ઠેકાણે માલ પહોંચાડી દઈશ. પછી છે કઈ, તું હવારની ગાડીમાં જ ઉપડી જા દેશમાં.
3: પણ હવે હું ઉતાવળ છે.
2: ફેર પડે ભાઈ, તારી હાજરી હોય તો તારા બાપા હિંમતમાં રહે અને છોકરાઓ ઉત્પાતમાંથી બહાર નીકળે.
3: પણ છોકરાઓને તો
2: મારે તને ધકેલવો પડે છે તે ઈ કારણ સરજ. છોકરાઓને જે તેડી ગયા એમની પૂરી વાત હું તારા બાપાના કાગળમાંથી સમજી શકો નથી. એ બાભુ ભત્રીજી દેશમાં એકાએક કેમ ઉપડી ગયા? તારે ઘેર શા સારું ગયા? બધી સી બાબત બની? તાગ તો મેળવવો જોઈશે ને. તારો હહરો સ્નાન કરવા આવ્યો એ પણ નવાની વાત જ કહેવાય ને. અને અત્યારે પાછી નવી વાત સાંભળી.
3: હું
2: તારો હહરો દેશમાં ઉપડી ગયો અને સામાન બધો પાછો મોકલાવતો ગયો. તું દેશમાં પોગીશ તો તાગ મળશે ને ભીલા? વિજય ચંદ્રે કઈ નવો ખેલતો નથી નાખ્યો ને? લાગે છે કે દીકરાઓ બરાબર ના સારસામાં ભીડાયા દે. પણ આપણે મુહૂર્ત છોડવું નહીં હો, માટે કહું છું કે જટ દેશમાં પોગી જા.
3: ખુશાલ, મેં તો નક્કી કર્યું છે કે મુંબઈમાં જ જીવીશ ને મુંબઈમાં જ મરીશ.
2: હું કહું છું કે મુંબઈમાં રહીને ચંપક શેઠ નો મદ ઉતાર. તું 5 દિવસ દેશમાં જઈ આવીશ તો તારો પુરુષાર્થ કઈ કટાઈ નહીં જાય.
3: પણ
2: સુખા, તું એક વાત ગાંઠે બાંધી લે.
3: કઈ?
2: તારે ચંપક શેઠ નો મદ ભાંગવો છે, એ હાપની ફેણ માંથી સુશીલા સમા મળીને પડાવી લેવો છે, ભલે પછી ઈ ફેણ ના ટુકડે ટુકડા કરવા પડે. જે જે જે જે ચંપકભાઈ શેઠ, જે જે.
4: તમે મને પૂછ્યા વિના અટાણે કેમ આવ્યા? એલા રામા, આવનારને બાયણું દેખાડી દે.
2: ચંપક શેઠ, વળી પાછા તમે ઉતાવળા થયા. આપણી તે દીની કામગીરી અધૂરી રહી છે તે તો યાદ કરો.
4: મને ખબર છે કે તું ઘરમાંથી સીધી રીતે નહીં જ નીકળે, ફોન કરીને પોલીસને ખબર કરવી જ પડશે.
2: શેઠ, હવે તાકાત હોય તો છોડાવો કાંડું. પોલીસથી તો તમારે દીવાનું હોય.
4: પોલીસની મને શેની બીક? મેં શું ગુનો કર્યો છે?
2: કોઈના પુરુષાર્થન પર આંગળી ચિંતું બનાવટી ડાક્ટરી સર્ટિફિકેટ ગુનો નથી? કોર્ટના ચોપડે જેનું નામ નોંધાઈ ગયું છે એવા વિજય ચંદ્રને પડખું દેવું ઈ શું ગુનો નથી? હવે તમારે પોલીસને ટેલિફોન કરવો હોય તો કરો, એમાંથી તો કેટલીય કાદવની કુંડીઓ નીકળશે. શેઠ,
4: તને તને ધાક ધમકી સિવાય બીજું કઈ આવડે છે?
2: મારે રાતી પાયે જોતી નથી શેઠ, ઉશ્કેરાથી મામલો બગડે એવા મારા બોલ પર વિશ્વાસ રાખો. શું 2 કાગળિયા મારા માટે લેવા આવ્યો છું? વળી એ કાગળિયા કોઈને હોંફવાય નથી, બીજે રજૂ થાય તો નુકસાન તો તમને જ થવાનું ને શેઠ. હે
4: ખુશાલ,

0: તમે વિજયચંદ્ર કે કોઈને પણ તમારી દીકરી દિયો એમાં અમને લગરી કે વાંધો નથી હો.
1: ખુશાલ, મેં ઈ બે કાગળિયાનો જાતે જ નાશ કર્યો છે.
2: શેઠ,
0: તો મારું કામ એકદમ આસાન પડી જાય.
1: કેમ?
0: બસ મારી ફરિયાદ પરથી પોલીસ ખાતું તમારા બંગલાની અને પેઢીની ઝડપી લેશે.
1: હે,
0: ત્યારે તો બાકીનું ઘણું ઉપર તરી આવશે ને.
1: અરે, પણ તું શું કરવા માંગે છે?
0: શેઠ, નાગાને નાવાનું ન હોય અને ડીચોવાનું ન હોય હો. આ મોડી રાતે તમે બહાર થી કોઈ મદદ મેળવો ઈ પેલા તો પોતાનું જીવતર સસ્તું કરી લેવું પડશે. શેઠ,
1: ખુશાલ,
0: મને તો કાંઈ કરતા કાંઈ વાંધો નથી. તમારી સંતોક વિજયચંદ્ર ને વરે કે રાણી વિક્ટોરિયા ના કોઈ વંશજ ને એની હારે મારે કજિયો જ નથી.
1: ખુશાલ,
0: બોલો, અત્યારથી જ વધાવો દેતો જાઓ. મારી માગણી હાવ નાની અને દોકડા ના ખર્ચ વગરની છે.
1: શું?
0: અમારા સુખલાલ ની બાબતમાં બે તરકટી દસ્તાવેજ લખાણો તમે લખાવી લીધા છે ને એ મને આપી દો.
1: અરે, પણ
0: મારે ઈ રાખવા નથી હો. હું અહી તમારા દેખતા જ એના ચિડારિયા કરી નાખું. પછી છે કઈ તમને મારી વાત સમજાય છે?
1: ખુશાલ,
0: બરાબર લાગે છે?
1: ખુશાલ,
0: ના પાડશો તો મારે શું કરવું એનું મેં વિચારી લીધું છે. ઓ શેઠ,
1: ખુશાલ, મને થોડું વિચારવા દે.
2: વિચારો ને, વિચારો વિચારો.
0: વિચાર કરવા ઉપર ક્યાં ટેક છે શેઠ?
2: બાકી એક નવો વિચાર હું તમને કઈ સંભળાવું શેઠ.
1: શું?
0: શેઠિયાઓ, સુખલાલ ના અપુરુષાર્થની કે વિજયચંદ્ર ના પુરુષાર્થ ની ખાતરી કાય કોઈ ડાક્ટર થોડો આપી શકે? શેઠ, એ વિષય જ એવો છે ને કે એના પારકા નો.
1: ખુશાલ, એ બે કાગળિયા પેઢી ની તિજોરી માં પડ્યા છે.
2: કઈ વાંધો નહીં,
0: પેલા અહીની તિજોરી આપણે બે જોઈ લઈ પછી પેઢીએ જાયશું. હે, ઉઠો.
1: અરે,
0: તિજોરી હુંથી હું તમારી હારે જાઉં છું.
1: અરે, પણ
0: તમને એકલા મૂકવાની મારી તૈયારી નથી. હું કરું શેઠ, તિજોરી નું કામ રહ્યું ને એટલે. હો,
2: હાલો હાલો, આગળ થાવ કઉ છું.
1: અરે,
0: બાકી અસલી દસ્તાવેજો તો હવે સુશીલા અને સુખલાલ અને બાબુની સાક્ષીએ જ લખાય છે. ખોલો લ્યો, આ તિજોરી ખોલો. જોઈ,
1: ચાવી કેમ લાગતી નથી?
0: શેઠિયાઓ, ધ્રુજતા હાથે કામ ન થાય. લાવ સાવી, લાવ, મને દિયો સાવી, હું જ ખોલી દઉં. આ લ્યો, ફટાક દઈને ખુલી ગઈ. જોઈ લ્યો, વાહ, લાવ, એ દસ્તાવેજો હવે મને જ આપી દો. હા, આપના હાથે ફાડવાની મરજી હોય તો આપ ફાડો. માફ કરજો શેઠિયા, હું મહાત્મા ગાંધી ના પંથ માં થોડો ફેરો છું, પણ મારા હાથ ના પંજા છે ને હજી બાર ના બાર જ રહી ગયા છે.
2: ના ના, નીકર, હું આટલી હિંસા કરું કદી? હે,
0: આ તો તમે મને લાસાર કરી દીધો શેઠિયા. જો, બોલું તમે ફરી ગયા, ઉધતાય તમે કરી, ટેલિફોન પકડવા તમે દોડ્યા, ઘરની તકરારમાં પોલીસને બોલાવાય. હે,
1: ખુશાલ,
2: ના ના, હું એમ કહું છું, કઈ ખૂનનો ઈરાદો કે મામલો થોડો હતો? હે,
0: સાંભળો શેઠિયા, સાંભળો, તમારા ઘર

0: ની ધૂળ પર લઈ જવી મારે હરામ છે હો. વિજય ચંદ્ર હારે દેશમાં ક્યારે જવાના છો હે?
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા, આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, નિર્લોક પરમાર, વિરલ રાવળ અને પૂનમ ચૌહાણ.

0: જાણે જુઓ માળી, વેશવાળ કહો કે વિવાહ કહો, એકાએક પુરુષ અને કન્યા વચ્ચે થોડા જોડ છે. કન્યા વરે છે અને પરણે છે સાસરિયાના આખા ઘરને, કુળને, કુળદેવને. હરે માળી, ઘરે બાંધેલ ગાયના ખીલાને એમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાના માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાવાલાને અને કન્યાના માવતરના આંગણાની લીલી લીંબડી અને પીપળીને.
1: ભાભી, તારનો ભરમ સમજાણો? મારા મોટા ભાઈ પરમદી વિજયચંદ્ર હારે થોરવાર આય આવે છે.
0: ભલે ને લઈને આવે, એમાં હું?
1: મારા ઉપર મોટા ભાઈ નો કાગળ છે કે સુશીલાના ઘડિયા લગ્ન ની તૈયારી રાખવી. સુખલાલ પણ આજે મુંબઈ થી આવી ગયા છે.
0: ક્યાં ગયા? રૂપાવતી ને?
1: હા, મેં એમને કહી દીધું છે કે સવારે અહીં આવી જાય.
0: એ તો આવશે ને માળી, એના ભાંડરડા આય છે.
1: આપણે શું કરવું ભાભી?
0: આપણે એમાં ગભરાવાનું શું? હવે તો સુશીલા કે એમ જ કરવાનું છે ને.
1: પણ સુશીલાનું કયું મારા ભાઈ શું કરવાના હતા?
0: દીકરી માથે હેત હશે ને તો કરશે,
1: પણ નહીં કરે તો?
0: તો પાછા જશે. ઉમર લાયક છોકરીને કોર્ટે હાથ નથી લગાડી શકતી
1: ભાભી.
0: તો કોઈની તે શી મગદૂર?
1: આપણને ધમકાવીને મુંબઈ ભેગા કરી જશે તો?
0: ઉપાડીને કોઈ કઈ થોડા લઈ જવાનું હતું, એવી બીક રાખો માં.
1: લાગે છે કે મારા ભાઈ એમના સ્વભાવ મુજબ તોફાન મચાવશે. ક્યાંક રાજની મદદ લેશે તો?
0: રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે ને.
1: પણ સુશીલા કોના બાવળાના બળે જવાબ દેશે?
0: સુશીલા ટક્કર લેશે સુખલાલના ટેકાથી. એક માણસ મોકલીને સુખલાલને અહીં વેળાસર તેડાવી લ્યો.
1: ઈ હું જવાબ દેશે ભાભી?
0: એને આપણે એક જ વાત પૂછવી છે કે સુશીલાનો હાથ જાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની તારી ત્રેવડ છે
1: ભાભી?
0: બસ હાનો જે જવાબ સુશીલાને જડે, એની ઉપર સુશીલા કેડ બાંધવી કે ન બાંધવી એનું નક્કી કરી લેશ.
1: ભાભી, તમારી વાત સોળ વલ્લા સોના જેવી છે.
0: સોળ વલ્લા સોનાનું હીર તો સુખલાલ અને સુશીલાએ દેખાડવાનું છે ભાઈ.
1: હા, એ હાજુ.
0: લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો, જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણીનું ઘી. તમારા માનું આત્મો તો બહુ જ ભાગશાળી, પૂરું પુણ્યશાળી. વેશવાળ તૂટ્યાનું ધ્રાસકો એમને ખાઈ ગયું, એની જીવાદોરી અમારી નિમિત્તે કપાણી. એ તો જેવી લેણ દેણ, લેણ દેણ હોય યા લગી સંબંધ હાલે છે ભાઈ. એકબીજા હારું થઈને વપત ઉઠાવી તે લેણ દેણ ના ચોપડા આગળ લખાય છે.
1: ભાભી, તેજપુર થી ગાડું આવ્યું છે.
0: શું છે એમાં?
1: કાપડ, ચોખા, તુરદાળ અને બીજી પરચુરણ ચીજ વરા માટે આવી છે. લખે છે કે મુંબઈના કાગળ મુજબ અવસરની બધી ચીજો મોકલી છે.
0: ઠીક.

0: આ મુંબઈથી આવી અને બપોરે તો બે જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે અને રાતે અહીં થોરવાડ આવશે એ મહેતાજીએ લખ્યું છે. મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડો છે, એટલે હવે તો ચોક્કસ સમજવું.
1: તે અચોક્કસ આપણે ક્યાં સમજ્યાતા ભાઈ, ઉતરાવી દો બધું માલ સામાન.
0: મુહૂર્ત પણ મહેતાએ જોવરાવીને મોકલ્યું છે. આ પરમ દિનો શુભ અવસર છે એમ પણ જણાવ્યું છે.
2: અવસર? હેનો અવસર? માને મુએ તો હજી 5 જ દાડા થયા છે, તી હેનો અવસર? કોની હાથેનો અવસર? કઈ ધારણા મનમાં બેહતી નથી. આવનાર બે જણમાં એક તો ચંપક શેઠ, પણ બીજો કોણ? હું કોઈ નવો મુરત્યો ચંપક શેઠને મળી ગયો કે વળી પાછો વિજયચંદ્ર જ?
0: ભાભી, કાગળમાં આગળ લખ્યું છે કે વિજયચંદ્રનો ખાદીનો જ આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે. બેનને માટે તૈયાર.
1: બચ્ચાડા જીવે, એકલે હાથે કેટલી બધી તૈયારી કરી.
0: લ્યો ભાભી આ કાગળ.
1: સુખલાલ, મેં તમને પુરુષ અને કન્યાના સાસરિયા સાથેના સંબંધની વાત કરી, એ બરાબર ગાંઠે બાંધજો. હવે બીજી વાત મેલું છું. પુરુષનો બાપ કાલો ઘેલો હોય તો એ કન્યા એની અદબ ભીડીને રોટલો ટીપીને ખવરાવે, ને સ્ત્રીનો બાપ અણ કમાવો ને રખડી પડ્યો હોય તો જમા એને ખંધોલે બિહારીને સંસારના વન પાર કરાવે. ખરું ને ભાઈ? ન જાળવે તો ક્યાં મૂકી આવે, અનાથોના આશ્રમમાં?
2: મોટાબા, હું બરાબર સમજુ છું તમે જે કહેવા માંગો છો ને તે.
1: સુખલાલ બેટા, આમ જુઓ, હા બેઠા એ મારા દીકરા જેવા દેર અને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરાય કહી દેશે કે નીકળી જા ઓટીવાળ, હાયલો જા, ગમે ત્યાં જા, ને ન જીવાય તો મરી જા.
2: મોટાબા, કાલે આ બધું બનવાનું છે એ હું જાણું છું.
1: મુંજાશુમાં, તમારે માથે કોઈ આફત ઓઢાડવી નથી. હા તો તમારા હૈયાને જે આંચકા આંખ સુધી લાગ્યા હોય, જી જી અપમાનોના સુયા ભોકાણા હોય, એ તપાસી જોવા કહું છું.
2: મોટાબા.
1: સુખલાલ, મારે એક જ વાત પૂછવી છે.
2: પૂછો, જરૂર પૂછો.
1: જે પડે તે ભગવાનને માટે તમે તૈયાર છો?
2: બા પણ કોને માટે?
1: મારા એકલીના માટે નહીં, અમારા સૌના માટે.
2: અરે તૈયારી ન હોત તો આટલો અઠીલો બનીને લાગ્યો હું કરવા રે?
1: બાપા તૈયાર છે?
2: પૂછ્યું નથી.
1: પાછા જશો? બાપાને તેડીને આવશો? કાલ સવાર પહેલા આવી શકશો?
2: કાલ સવારે વળી હું છે? અરે હા, હું જરા તમારી દીકરીને મળીને થોડી વાત કરી શકું?
3: તમે કઈ બોલો, એ પહેલા મારી વાત ધ્યાનથી સાંભળો. મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને રાતે જ અહીં આવી જશે. મોટા બાપુ તો મારા લગ્ન વિજયચંદ્ર હારે કરાવી દેવા માંગે છે અને એમનો એ નિર્ધાર અફરજ છે. હા, અને મારા બાપુ ને મારા ભાભુ પણ મારી સંમતિથી તમારી હારે મારું જીવન જોડવા માટે અટલ છે હો. અને એથી તો એ બે ગ્રહ ત્યાગ કરીને મુંબઈથી અહીં આવ્યા. હવે તમે રૂપાવટી ઝટ જાઓ અને બાપુને તેડીને અહીં આવો. જો આ બાબતમાં મોડું થશે ને તો બાજી પલટી જશે.
2: પણ મારા બાપુની અહીં શું જરૂર છે? અરે હું પોતે જ બધી જવાબદારી મારા માથે લઉં છું, પછી હું છે?
3: ભલે મારું જીવન તમારી હારે જોડાવાનું છે, પણ હું તમારી એકલાની થઈને નહીં જાઉં. બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે અને ઘરમાં વાછડી છે, એટલે મને આવવાનું મન થાય છે.
2: સુશીલા,
3: બાકી મુંબઈ કે કોઈ મોટા શહેરની છોકરી તો એના વરને જ વરે છે હો. અને એમ હોત તો હું તમારી અને રૂપાવટીના ઘરની મમત જ હું કરવા રાખત.
2: પણ માની જેમ જો બાપુઈ ન હોત તો?
3: તમે ભાગ્યશાળી છો કે બાપુનું છત્ર તમારા માથે છે. મને તો આ 20 વર્ષ સુધી બાપની છાયા નથી મળી. આજે અણનમ ઉભા છે તો એ બાપુના જોરે. સાસરિયામાં બાપુની અમિત દ્રષ્ટિ મારી ઉપર હશે તો હું મને નોધારી નહીં માનું.
2: સુશીલા,
3: મારી કુખેથી સંતાનો અવતરે કે ન અવતરે, પણ તમારા ભાંડેડા એ સૌ મારા જ, આપણા જ સંતાનો છે ને.
2: સુશીલા, પણ બાપુ થોડા ના પાડવાના છે. અરે એમણે તો રૂપાવટીથી નીકળો ને ત્યારે તમને આશીર્વાદે કેવડાવ્યા છે.
3: હા, બાપુ મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે, પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુ આપણા સૌ પર તૂટી પડવાના. જે માણસ તમે પુરુષાર્થન વિના

0: છો એવું બનાવટી સર્ટિફિકેટ ઊભું કરી શકે એ બીજું હું ન કરી શકે? દાના દુશ્મનને તો પહોંચી વળાય, પણ બહારથી રૂડા દેખાતા અને અંદરથી આંટિયાળા પેટના પોતિકાને તમે શું કરી શકો? પીઠ પરના ઘા એંધાણ વિનાના હોય છે સુખલાલ.
1: તો પછી સુશીલા, હું ભાભુને મળીને નક્કી કરું છું.
0: હજી એ નક્કી કરવાનું બાકી છે. શું? કાન ખોલીને બરાબર સાંભળો. જે કરવું હોય હાંજ સુધીમાં કરી લેજો. બેસો, હું જ ભાભુને અહીં બોલાવું છું.
1: ભલે.
0: બાબુ જરા આવશો? અહીં
2: એ આવી.
0: બોલો સુખલાલ, શું કહેવું છે તમારે?
1: મોટાબા, લગ્ન આજે અત્યારે બે કલાકમાં જ ન કરી લેવાય?
3: હા હો ભાભી, આ તો આપણને સૂજેલું જ નહીં.
0: પણ મને સૂજેલું હો ભાઈ.
3: તો પછી ભાભી કરી લઈએ, પછી મારા ભાઈ પણ ટાડા પડશે હો ભાભી.
0: ના ભાઈ, કોઈ કાળે ઈ નહીં બને.
3: પણ કા ભાભી? કેમ, સુખલાલ પોતે તો કબૂલ થાય છે.
0: એમના બાપા કબૂલ થાય તો પણ.
3: પણ સુખમ ભાભી, પણ
0: એના ઘરમાંથી માં મુઈ છે મારા ભાઈ, ઢોર નથી મુ. ને બીજું, મારે મારી છોકરીને ચોરી ચૂપીથી નથી પરણાવી.
3: ભાભી,
0: મારી સુશીલાએ કલંકનું કોઈ કામ કર્યું નથી. મારે તો સમસ્ત નાતીલાઓની સાક્ષી જોઈએ. મારે મારી લાડકીના શ્રેષ્ઠ અવસરમાં સૌની આશીષ લેવી છે.
3: ભાભી,
0: હવના મો મીઠા કરાવવાના છે. મારે એને માથે રાત નથી લેવડાવી.
3: પણ ભાભી, સારા કામમાં સો વિઘન.
0: વિઘન તો આવે, વિઘનને વડોટીએ તો જ હારા કામ મીઠા લાગે ભાઈ.
3: ભાભી, બહુ મોટો ખોપ.
0: કાંઈ નહીં થાય ભાઈ, હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, ને અનીતિના કરનારા નથી, પછી બીક કોની છે?
3: પણ રાજની ખટપટો ઊભી થશે તો?
0: અરે ના, રાજવાડા તે બચ્ચાડા જીવ શી ખટપટ કરવાના હતા. દીકરી પુખ્ત ઉંમરની છે અને પોતાના વર ઘર પસંદ કરવાનો હક છે. ને તમે દીકરીના બાપ છો, થોડા કઈ 50 વર્ષના ઠેરવવાના છે.
3: ભાભી, મોટા ભાઈ કોઈ બીજું તૂત તો ઊભું નહીં કરે ને.
0: ભાઈ સુખલાલ, દીપચંદ મામાને મળો, એનો મત મેળવો, મનની નિગંઠ ગાંઠ વાળીને નિર્ણય જણાવો, અને જો પાછા આવવાનો મત બંધાય તો કાલ હવારે વહેલા પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો ભાઈ. સુશીલા.
2: હા બાબુ.
0: બેટા, કંકુ ચોખા અને ગોળની કાંકરી વાળી થાળી લાવતો, સુકન હાંચવી લઈએ.
1: પાહી લગણ મોટા બા.
0: જીવતા રહ્યું.
1: પાહીલા.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.